નમસ્કાર શ્રોતા મિત્રો, 354.6 મીટર અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે મંગળવાર, જ્યેષ્ઠા દિનાંક 19, શક સંવત 1948, અધિક જેઠવદ 9, વિક્રમ સંવત 2082, તારીખ 9 જૂન 2026. અત્યારે સવારના 5:53 અને 52 સેકન્ડ્સ થઈ છે. અમારી આજની પ્રથમ સભાનો શરણાઈના સૂરો સાથે મંગળ પ્રારંભ કરીએ.

શ્રોતા મિત્રો, શરણાઈની મંગળ સુરાવલી બાદ હવે સાંભળીએ અમારા આજે પ્રસારિત થતા કાર્યક્રમોની રૂપરેખા.

સવારે 6 વાગે 5 મિનિટે પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6 વાગે 30 મિનિટે ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા, જેમાં આજનો વિષય છે માધવને દીઠો છે ક્યારે, વક્તા યોગેન્દ્ર વ્યાસ. 6 વાગે 35 મિનિટે શ્રી રામચરિત માનસ ગાન. 6 વાગે 45 મિનિટે જૂની હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા. 7 વાગે જૂના ફિલ્મી ગીતો સાંભળીશું સદાબહાર ગીત કાર્યક્રમમાં. 7 વાગે 20 મિનિટે ગેરફિલ્મી ગુજરાતી ગીતો. 7 વાગે 55 મિનિટે એક દેશભક્તિ ગીત આપ સાંભળશો. 8 વાગે 30 મિનિટે એનસીઈઆરટીનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. 9 વાગે માહિતી

સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે 9:30 ગેરફિલ્મી ગુજરાતી ગીતો, 10:02 કામદાર ભાઈઓ માટેનો કાર્યક્રમ ઉદ્યોગ જગત, 10:30 હિન્દી ફિલ્મ સંગીત, 10:45 નીતિ મહેતાના સ્વરમાં સાંભળીશું સુગમ સંગીત. ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો, 11:45 ગેરફિલ્મી હિન્દી ગીતો, 12:02 ગેરફિલ્મી ગુજરાતી ગીતો, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1:10 હર્ષદા પંડ્યાના સ્વરમાં સાંભળીશું સુગમ સંગીત, 1:30 ફોજી દોસ્તો માટે વિશેષ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ જય ભારતી, 2:40 ગેરફિલ્મી ગુજરાતી ગીતો. અમારી દ્વિતીય સભાની શરૂઆતમાં સાંજે 5:10 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીતમાં સાંભળશો નટવરલાલ દવે અને રિંકુ પટેલને, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, 7:00 ગેરફિલ્મી ગીતો, 7:22 કાર્યક્રમ ગામનો ચોરો, 8:00 રાગ આધારિત હિન્દી ગીતોનો કાર્યક્રમ.

8:30 મિનિટે ગેર ફિલ્મી ગુજરાતી ગીતો, 9:15 મિનિટે પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ પર આધારિત એક વિશેષ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે. કાર્યક્રમના પ્રસ્તુતકર્તા ઉત્કર્ષ મરાઠે. 10:00 ગુજરાતી ગીતો, 10:30 મિનિટે હિન્દી ફિલ્મ સંગીત. રાત્રે 11:10 મિનિટે સમાચાર સેવા વિભાગ દ્વારા પ્રસ્તુત એક વિશેષ શ્રેણી આપ સાંભળશો, જેની આજની કડીની થીમ છે આર્થિક વિકાસ. આ કાર્યક્રમનું પ્રસારણ અમારા દિલ્હી કેન્દ્ર પરથી કરવામાં આવશે. શ્રોતા મિત્રો, આ હતી અમારા આજે પ્રસારિત થતા કાર્યક્રમોની રૂપરેખા. આ રૂપરેખા આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.

પ્રસ્તુત છે પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમના આરંભે સાંભળીએ નીરજ પરીખ અને સાથીઓના સ્વરમાં પ્રાચીન ભજન.

શ્રોતા મિત્રો, આપે હમણાં જ સાંભળ્યું પૂનમ બારોટના સ્વરમાં રતનબાઈનું ભજન, અને હવે સાંભળીએ હરજિંદર સિંહના સ્વરમાં નાનક સાહેબની રચના.

સુલોચના ચૌહાણ અને સાથીઓના સ્વરમાં આપે હમણાં જ સાંભળ્યું મીરાબાઈનું ભજન, અને હવે જઈ રહ્યા છે કાર્યક્રમના અંત તરફ. ત્યારે સાંભળીએ કબીરની રચનાને હસમુખ પાટડિયાના સ્વરમાં.

અને આ સાથે જ પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થાય છે. અર્ચના કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ચિંતનાત્મક લઘુવાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય છે માધવને દીઠો છે ક્યારે. વક્તા યોગેન્દ્ર વ્યાસ.
1: મારા માધવને દીઠો છે ક્યાંય? સ્વર્ગસ્થ હરીન્દ્ર દવેની એક કવિતાનું આ શીર્ષક છે. જાણીતું છે કે હરીન્દ્ર માધવપ્રિય કવિ છે. માધવપ્રિય એટલે માધવ જેને પ્રિય છે એવા કવિ. માધવ ક્યાંય નથી નામની એક કવિતા અને એ જ નામની એક નવલકથા એમને નામે છે. જેમ મનુના સંતાન તે માનવ, રઘુના સંતાન તે રાઘવ, તેમ મધુના સંતાન તે માધવ. હા, મધુ યાદવના વંશજ તો ખરા, પણ એ ખરા અર્થમાં મધુના સંતાન છે. મધુ એટલે મધ, જગત આખાની મીઠાશ. એ જગત આખાની મીઠાશનું સંતાન તે માધવ, જેનું નામ સ્મરણે ચડતા જ આખું વ્યક્તિત્વ, આખું અસ્તિત્વ મધુર બની રહે તે માધવ. અને આ માધવ અત્યંત જાણીતો છે એની મધુરી મોરલીના મધુર સુરો માટે. એ સુરો જ્યારે વ્યક્તિના કણકણમાં ધબકવા માંડે ત્યારે એ વિગલિત થઈ જાય, ઓગળી જાય, આનંદના મહાસાગરનું એક મોજું માત્ર બની રહે. આવા જ એક સુરની વાત કવિએ આ કવિતામાં કરી છે. કવિ શરૂઆત કરે છે, વાંસળીથી વિખૂટો થઈને આ સુર એક ઢૂંઢે કદંબની છાય, માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય. તમને નથી લાગતું કાં તો એના જેવો પ્રશ્ન છે કે વાદળીથી વિખૂટું થઈને આ બિંદુ એક ઢૂંઢે ડુંગરને ઢાળ, કૂદતા ઉછળતા ઝરણાને પૂછે મારા સિંધુને દીઠો છે ક્યાંય. પૂછવાનો તો સવાલ જ નથી ને. ડુંગરને ઢાળ

0: ઉતરતા કૂદતા જ ઉછળતા ઝરણામાં ભળી જવું અને ત્યાંથી મહાનદમાં ભળી જવું અને ત્યાંથી અંતે સિંધુરૂપ બની જવું, એ જ તો આ બિંદુનું ભવિષ્ય છે. સિંધુમાંથી જન્મેલું બિંદુ અંતે સિંધુરૂપ પામવાનું એની સૌને જાણ છે. માધવના પ્રાણમાંથી માધવની ફૂંકે જન્મેલો સૂર વળી પાછો માધવના શ્વાસમાં પહોંચી માધવનો પ્રાણ બનવાનો છે, એ જાણ મેળવતા કેળવતા જરા લાંબો વિચાર કરવો પડે. મોજું એ હું જલધી જલ હું ને વળી ઘનવર્ષણ, એ કવિ શ્રી રાજેન્દ્ર શાહની કાવ્યપંક્તિ યાદ કરીએ તો સમજાય કે જેને મોજા રૂપે ઓળખીએ એ જ તો મહાસમુદ્ર છે અને એ જ વળી વાદળ થઈને વરસે. વરસાદનું એક એક બિંદુ સિંધુની ઓળખ બની રહે એવું જ આ સૂરનું છે. માધવે હવામાંના અમુક મોજાને પોતાના શ્વાસમાં લઈ પોતાના પ્રાણમાં તેનું રૂપાંતર કર્યું. આ જ પ્રાણને ઉચ્છ્વાસ રૂપે એણે વાંસળીના પોલાણમાં રમતો મૂક્યો. વાંસળીના પોલાણમાંથી જેવો વિખૂટો પડ્યો કે પ્રાણનું જ સૂરમાં સૌને ભાન ભૂલાવતા મીઠા મધુરા સૂરમાં રૂપાંતર થયું. એ જ સૂર આગળ વધતા વધતા વળી પાછો હવાના મોજામાં રૂપાંતરિત થયો અને વળી પાછો, આ તો સનાતન સમયથી ચાલતી આવતી એક અનંત યાત્રા છે. કવિએ સહજ રીતે વિખૂટો ક્રિયાપદ વાપર્યું છે પણ એની ચોટ જબરી છે. વિખૂટા થવું એટલે સહજ રીતે કુદરતી રીતે પ્રાકૃતિક રીતે તે પોતાના ખૂટાથી પોતાના મૂળથી અલગ થવું, અને આ અલગ થયેલો સૂર પોતાના મૂળને શોધે છે, પોતાના સર્જનહારને શોધે છે. સર્જનહાર ખોવાઈ નથી ગયો પણ પોતે વિખૂટો પડવાને કારણે જાણે કે પોતે ખોવાઈ ગયો છે, ભીડમાં એકલો પડી ગયો છે. એને જાણ નથી કે વિખૂટો થયો તેથી જે સૂર થયો. વિખૂટા થવાની વેદના અનુભવ્યા વિના સૂર થવાતું નથી. સૂર થવાની શરત જ છે વિખૂટા થવું. અને કવિએ આ સૂર કહ્યું છે, સૃષ્ટિની મોરલીમાં સર્જનહાર પોતાના પ્રાણ ફૂંક્યા કરે છે અને આ સૃષ્ટિના આપણે સૌ સંતાનોનું સર્જન થયા કરે છે. આપણામાં જ આપણો સર્જક છુપાયો છે અને પછી આપણે એને શોધવા ફાફા માર્યા કરીએ છીએ. મુજે કહાં ઢૂંઢે રે બંદે મેં તો તેરે પાસ મેં, એવું કોઈ ગાય ત્યારે આપણને સમજાય કે માધવને દીઠો છે ક્યાંય, એવું પૂછાય.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ચિંતનાત્મક લઘુવાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય હતો માધવને દીઠો છે ક્યારે, વક્તા હતા યોગેન્દ્ર વ્યાસ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના ગાયક કલાકાર છે શ્રીકાંત પરગાંવકર અને અનુરાધા પોંડવાલ. સંગીત નિયોજક છે સતીશ ભાટિયા.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના ગાયક કલાકાર હતા શ્રીકાંત પરગાવકર અને અનુરાધા પોંડવાલ. સંગીત નિયોજક હતા સતીશ ભાટિયા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે રજૂ કરીએ છીએ જૂની હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા. કાર્યક્રમના આરંભે સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં ભારત વ્યાસની રચનાને વસંત દેસાઈના સંગીતની સાથે ફિલ્મનું નામ ગુંજ ઉઠી શહેનાઈ.

અર્ધાંગીની ફિલ્મનું ગીત સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં. ગીતકાર મજરૂ સુલતાનપુરી, સંગીતકાર વસંત દેસાઈ.

0: આ ગીત સાથે જૂની હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરચરિતા અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, બરાબર 6:55 આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર.
1: ઇયમ આકાશવાણી સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ પ્રવાચકઃ પુનીત ત્રિપાઠી. અથ વાર્તાઃ. રાષ્ટ્રપતિ ભવને ગતસાયં આયોજિતસ્ય રક્ષા અલંકરણ સમારોહસ્ય સમયે રાષ્ટ્રપતિઃ દ્રૌપદી મુર્મુ શૌર્ય પુરસ્કારાન પ્રદત્તવતી. ઉપરાષ્ટ્રપતિઃ સીપી રાધાકૃષ્ણન વર્યઃ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથસિંહઃ, અન્યે કેન્દ્રીય મંત્રીણઃ, સશસ્ત્ર સેનાયાઃ વરિષ્ઠાધિકારીણશ્ચ અસ્મિન અવસરે ઉપસ્થિતાઃ આસન્. રાષ્ટ્રપતિઃ સમારોહસ્ય સમયે રક્ષા સૈન્યદલાનાં, કેન્દ્રીય સશસ્ત્ર આરક્ષક બલાનાં, રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશયોઃ આરક્ષકેભ્યશ્ચ 7 કીર્તિચક્રાણિ, 15 વીરચક્રાણિ, 31 શૌર્યચક્રાણિ ચ પ્રદત્તાનિ. જમ્મુનગરસ્ય અંતરરાષ્ટ્રીયસીમાયાં કર્તવ્યપારાયણતાવધૌ પ્રાણત્યાગં કૃતવંતૌ VSF ઇત્યસ્ય આરક્ષકં દીપક ચિંગખમ ઇત્યમું, ઉપનિરીક્ષકં મોહમ્મદ ઇમ્તિયાઝ ઇત્યમું ચ મૃત્યોપરાંતં વીરચક્રં પ્રદત્તમ. આંધ્રપ્રદેશે ગતસાયં રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ ઇત્યસ્ય વિશાખાપત્તનમ સ્ટીલ પ્લાન્ટ ઇત્યત્ર મહતી અગ્નિદુર્ઘટનાયાં 8 જનાઃ મૃતાઃ, અન્યે 6 જનાઃ ચ વ્રણિતાઃ અભવન્. રાષ્ટ્રપતિઃ દ્રૌપદી મુર્મુઃ, ઉપરાષ્ટ્રપતિઃ સીપી રાધાકૃષ્ણન વર્યઃ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ ચ અસ્યાં દુર્ઘટનાયાં મૃતજનાનાં પ્રતિ શોકં પ્રકટિતવંતઃ. એતદતિરિચ્ય પ્રધાનમંત્રિણા પ્રત્યેકસ્ય મૃતકસ્ય નિકટવર્તિ સદસ્યસ્ય કૃતે 2 લક્ષ રૂપ્યકાણાં, વ્રણિતાનાં કૃતે 50,000 રૂપ્યકાણાં ચ અનુગ્રહરાશેઃ ઘોષણા કૃતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અદ્ય નવદિલ્લ્યાં ભૂપત્તન પ્રબંધન વ્યવસ્થાયાઃ LPMS ઇત્યસ્ય ઉદ્ઘાટનં કરિષ્યતિ. ગૃહમંત્રાલયેન ઉક્તં યત LPMS ઇત્યસ્ય આરંભઃ ભારતસ્ય આધુનિકતંત્રજ્ઞાનસક્ષમસીમાપ્રબંધનવ્યવસ્થાયાઃ કૃતે મહત્ત્વપૂર્ણં સોપાનં ભવિષ્યતિ. 47

વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે સદાબહાર ગીતોના કાર્યક્રમમાં. હવે સાંભળીએ જનક જનક પાયલ બાજે ફિલ્મનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં. ગીતકાર હસરત જયપુરી, સંગીતકાર વસંત દેસાઈ.

શ્રોતા મિત્રો, આ સાથે જ સદાબહાર ગીતોનું કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 આપ સાંભળશો અમદાવાદથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યભરમાં વિવિધ પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યોના આયોજન દ્વારા પ્રધાનમંત્રીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી. રાજ્યના 206 જળાશયમાં હાલમાં કુલ 40.87% કરતા વધુ જળસંગ્રહ ઉપલબ્ધ. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં તૈયાર થતા શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવ ઝુંબેશ. 91 કરોડ રૂપિયાથી વધુના આંતરરાજ્ય સાયબર ફ્રોડમાં નવસારીમાંથી 43 મ્યુલ એકાઉન્ટ સાથે 2ની ધરપકડ. ગુજરાતમાં 1 મહિનામાં પેટ્રોલનું 66,500 મેટ્રિક ટન જ્યારે ડીઝલનું 1,77,000 મેટ્રિક ટન વેચાણ થયું. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ 2026માં ગોલ્ડ મેડલની સદી સાથે યજમાન ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં પ્રધાનમંત્રીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાની વિવિધ પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યો સાથે ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પ્રગતિ પથયાત્રા અને જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિકાસકામોના નિરીક્ષણ અને લોકાભિમુખ સેવાઓ પૂરી પાડવા માટે 20 જૂન સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. ગોધરા સ્થિત કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અજય દહિયાએ આયોજિત કાર્યક્રમોની માહિતી આપી હતી.
1: માનનીય વડાપ્રધાનશ્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ જે પૂર્ણ થયો છે એના અવસરે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. 5 જૂનથી લઈને 21 જૂન સુધી કાર્યક્રમો થશે. 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂઆત થઈ છે અને 21 જૂન વિશ્વ યોગ દિવસના દિવસે આ કાર્યક્રમો પૂર્ણ થશે. પ્રથમ તબક્કા 9મી અને 10મી તારીખ છે. બીજો તબક્કો 11મી અને 12મી તારીખ છે.
0: કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે બોટાદમાં પ્રગતિ પથયાત્રામાં જોડાયા હતા. તેમણે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને મોડેલ સ્કૂલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને અપાતી શૈક્ષણિક અને રહેણાંક સુવિધાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત તેમણે વન કવચ અને મધુસૂદન નેરીની મુલાકાત લઈ અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો પણ કર્યા હતા. ગુજરાતના 206 જળાશયમાં હાલમાં આશરે 40.87% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં આશરે 68.1% પાણીનો સંગ્રહ ઉપલબ્ધ છે. સરદાર સરોવર ડેમમાં હાલમાં 13,304 ક્યુસેક પાણી

0: પાણીની આવક છે, જ્યારે 626 ક્યુસેક પાણીની જ આવક છે. વણાક બોરી ડેમમાં 1500 ક્યુસેક પાણીની આવક છે, જ્યારે 300 ક્યુસેક પાણીની જ આવક છે. રાજ્યમાં હાલમાં 9 જેટલા ડેમ જળાશય છે, એમાં 70-100% વચ્ચે ભરાયેલા છે. 50-70% વચ્ચે 31 જળાશય ભરાયેલા છે. 55 જેટલા જળાશય 25-50% ભરાયેલા છે અને 111 જળાશય 25% ઓછા ભરાયેલા છે. રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી અંતર્ગત ગુજરાત વિધાનસભા ખાતે ગઈકાલે ભાજપાના ચારેય ઉમેદવારો રાજુ શુક્લ, માનસિંહ પરમાર, મુકેશ રાઠવા અને જીતેન્દ્ર કણઝારીયાએ રાજ્યસભાના ઉમેદવારી તરીકે નામાંકન પત્રક રજૂ કર્યું હતું. કોંગ્રેસ દ્વારા પૂરતા સંખ્યાબળના અભાવે ઉમેદવારીપત્ર ભરી નથી શકાયું. ભાજપના ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્રક ભરાયા બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક ઘટના સાકાર આકાર લઈ રહી છે. આ ફોર્મ ભરાવવાની સાથે જ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત રાજ્યસભાની તમામ 11 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના સભ્યો નિયુક્ત થઈને એક નવો કીર્તિમાન સ્થાપિત કરવા જઈ રહ્યા છે, જે ઘટના ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે અંકિત થશે.
1: पन्नों पर लिखी जाए ऐसी ऐतिहासिक घटना गुजरात के राज्यसभा के चार सदस्यों के फॉर्म भरने की हुई है. पहली बार 11 से 11 राज्यसभा के सदस्य भारतीय जनता पार्टी के होंगे. ये चारों उम्मीदवार आने वाले दिनों के अंदर गुजरात की 6.5 करोड़ जनता का आवाज बनकर देश की पार्लियामेंट में गुजरात के प्रश्नों की वाचा देंगे.
0: આગામી 14 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. આગામી 7 દિવસ સુધી ગુજરાત રીજીયનમાં વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એકે દાસના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે નવસારી, તાપી, વલસાડ, ડાંગ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
2: 8 से लेकर 14 जून तक इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना है. इसमें मेनली आपका दक्षिण गुजरात की जो जिलाएं है, जैसे नवसारी, तापी से लेकर आगे वाला जो डिस्ट्रिक्ट है, वलसाड, दांग, दामन, दादरानगर हवेली, डे 5 से बरसात बढ़ने का संभावना रहेगा. ये तो दक्षिण में था, अभी उत्तर की तरफ ही बारिश होने का संभावना.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક ચેનલ AIR News_ABD ને ફોલો કરશો. અંબાજીમાં કરોડોના ખર્ચે તૈયાર થતા શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શક્તિ કોરિડોરના માર્ગને મોકળો કરવા માટે તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને કુલ 4 ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે. તમામ ઝોનમાં એકસાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત SDM, DYSP, PI, મામલતદાર સહિત અધિકારીઓની હાજરીમાં JCB, ટ્રેક્ટર સહિત મશીનથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાને રાખીને અંબાજીમાં મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ કામગીરીને લઈને અંબાજીના પ્રાંત અધિકારી વધુ માહિતી આપી રહ્યા છે.
3: શ્રી શક્તિ કોરિડોર પ્રોજેક્ટ માટે છેલ્લા 2 મહિનાથી કામગીરી ચાલુમાં છે અંબાજીમાં. એના અંતર્ગત ટોટલ 4 ઝોન્સ નક્કી કરવામાં આવે છે. ઝોન A, B, C અને D. ચારો ચારમાં અમારા DYSP અને DC ની ટીમ બધી રીતે શાંતિપૂર્ણ તરીકે આજ દબાણ તોડવાનો કાર્યક્રમ ચાલી રહ્યા છે અને બધા લોકોની સહી સંમતિ સાથે અને નિયમ અનુસારની કાર્યવાહી, સુનાવણી, બધું જજમેન્ટ આપીને એને સાથે લઈને અમે આજ આ દબાણની કાર્યક્રમ રાખેલ છે.
0: નવસારી સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત 91.54 કરોડથી વધુનું સાયબર ફ્રોડ આચરનાર ગેંગના મુખ્ય સાગરીતોને ઝડપી પાડ્યા છે. જલાલપુર તાલુકાના એરુચા રસ્તા પાસે આવેલા મારુતિ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતો લખવિંદર પાજી નામનો વ્યક્તિ અન્યના નામે બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ફ્રોડના નાણાં છુપાવતો હતો. પોલીસે બાતમીના આધારે મારુતિ પેલેસના ફ્લેટમાં દરોડા પાડી લખવિંદર શરવનસિંહ અને આદિત્ય ઉર્ફે બંટી અક્ષય પટેલ નામના 2 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે લખવિંદર શરવનસિંહ 8 ધોરણ પાસ છે, જ્યારે આદિત્ય પટેલ 12 ધોરણ પાસ છે. વર્ષ 2016માં તેઓ સુરતમાં સાયબર ફ્રોડ કરતી ટોળકીના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાંથી ઠગાઈ કરવાનું શીખ્યા હતા. આ બંને આરોપીઓએ કુલ 43 જેટલા મ્યુલ બેંક એકાઉન્ટ મેળવી તેનો ઉપયોગ ગુના આચરવા માટે કર્યો હતો. આ 43 બેંક એકાઉન્ટ સંબંધિત 110 ફરિયાદો પણ દાખલ થઈ છે. ગુજરાતમાં 1 મહિના દરમિયાન પેટ્રોલનું 66,500 મેટ્રિક ટન જ્યારે ડીઝલનું 1,77,000 મેટ્રિક ટન વેચાણ થયું છે. ગયા વર્ષના મે મહિના કરતાં પેટ્રોલના વેચાણમાં 13.11%, ડીઝલના વેચાણમાં 22.92% વધારો નોંધાયો છે. રાજ્યમાં દરરોજ સરેરાશ 182.26 મેટ્રિક ટન પેટ્રોલનું વેચાણ થાય છે. અમદાવાદથી 9,000થી વધુ, સુરતમાં 7,854, રાજકોટમાં 4,000થી વધુ મેટ્રિક ટન પેટ્રોલ વેચાયું છે. કેન્દ્ર સરકારના

0: ડિજિટલ ઇન્ડિયા અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે સરકારના વહીવટી માળખા દ્વારા વિવિધ સરકારી સેવાઓને ઓનલાઇન બનાવવામાં આવી છે. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી, સરકારી સેવાઓ, વિવિધ ઓનલાઇન સેવાઓ મળીને મોટાભાગની કામગીરી ડિજિટલ બની છે. લોકો ઘરે બેઠા હવે ઘણા બધા કામો ઓનલાઇન કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના લોકો પણ કેન્દ્ર સરકારની ડિજિટલ ઇન્ડિયાની કામગીરીને આવકારી રહ્યા છે. ડિજિટલ ઇન્ડિયાની કામગીરીને અરવલ્લી જિલ્લાના એક નગરજન આવકારતા આ મુજબ જણાવ્યું.
1: ડિજિટલાઇઝેશનના કારણે આ જે વિકાસ થયો છે એમાં તમામ પદ્ધતિઓ અને તમામ પ્રક્રિયાઓ હવે ઓનલાઈન થઈ ગઈ છે. એટલે પહેલા વિવિધ ભરતીઓ જે થતી હતી એના ફોર્મ જે હતા એ હાથ વગા ભરવાના થતા હતા, જ્યારે હવે ઘેર બેઠા મોબાઈલથી ઓન સ્ક્રીન આ બધું શક્ય બન્યું છે. એટલે થોડી જ મિનિટમાં આ બધું જ ફોર્મ ભરવાનું હોય, યોજનાઓ જોવાની હોય, આ બધી જ ઓનલાઈન અરજીઓ કરવાનું હોય, એ બધું જ ડિજિટલ પ્લેટફોર્મ પર બની ગયું.
0: યજમાન ભારતે અમદાવાદના એકા એરેનામાં યોજાયેલી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 114 મેડલ સાથે પોતાનું અભિયાન પૂર્ણ કર્યું, જેમાં 102 સુવર્ણચંદ્રકનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન દ્વારા ભારતે યોગાસનમાં પોતાનું અદ્વિતીય પ્રભુત્વ ફરી એકવાર સાબિત કર્યું. બીજા ક્રમે રહેલા જાપાને 3 સુવર્ણ, 3 રજત અને 5 કાંસ્ય ચંદ્રક જીત્યા છે, જ્યારે આર્જેન્ટિનાની એકમાત્ર ખેલાડી નાબિલા બરાઝનાએ 2 સુવર્ણ અને 3 રજત ચંદ્રકના પ્રદર્શનના આધારે ત્રીજું સ્થાન પણ મેળવ્યું છે. કુલ મળીને 79 દેશોના 552 ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો, જેમાંથી 31 દેશોના ખેલાડીઓએ ઓછામાં ઓછો એક પદક જીત્યો, જેમાંથી 10 દેશોના ઓછામાં ઓછો એક સુવર્ણ ચંદ્રક પણ જીત્યો છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યભરમાં વિવિધ પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યોના આયોજન દ્વારા પ્રધાનમંત્રીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી. રાજ્યના 206 જળાશયમાં હાલમાં કુલ 40.87% કરતા વધુ જળસંગ્રહ ઉપલબ્ધ. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં તૈયાર થતા શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવ ઝુંબેશ. 91 કરોડ રૂપિયાથી વધુના આંતરરાજ્ય સાયબર ફ્રોડમાં નવસારીમાંથી 43 મ્યુલ એકાઉન્ટ સાથે બેની ધરપકડ. ગુજરાતમાં એક મહિનામાં પેટ્રોલનું 66,500 મેટ્રિક ટન, જ્યારે ડીઝલનું 1,77,000 મેટ્રિક ટન વેચાણ થયું. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ 2026માં ગોલ્ડ મેડલની સદી સાથે યજમાન ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ અવિનાશ વ્યાસના ગીત અને સંગીતને આશા ભોંસલેના સ્વરમાં.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ રાસબિહારી દેસાઈના સ્વરમાં સૂર્યકાંત દવેની રચના.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: શ્રોતા મિત્રો, વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં. અને હવે સાંભળીએ પ્રિયકાંત મણિયારની રચનાને હસમુખ પાટડિયાના સ્વરમાં.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: રચના રાવજી પટેલની, સ્વર ભૂપિંદર સિંહનો.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:45 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરશે. વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ અકસ્માતમાં મૃતકોના પરિજનો માટે 25 લાખ અને ઘાયલો માટે 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત. અમેરિકન કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી H-1B અરજીઓ માટે $1,00,000 ફી ગેરકાયદેસર ગણાવી. આગામી 5 વર્ષમાં ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ બમણો થશે. અને પુરૂષ ક્રિકેટમાં ભારત ત્રિકોણીય સિરીઝની પ્રારંભિક મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ LPMS લોન્ચ કરશે.
1: LPMS એક ડિજિટલ પ્લેટફોર્મ હૈ જિસે ભૂમિ બંદરગાહો કે સંચાલન કો એકીકૃત પ્રણાલી મેં સમાકલિત કરને કે લિયે ડિઝાઇન કિયા ગયા હૈ. યે પ્રણાલી કાર્ગો ઓર યાત્રી પ્રસંસ્કરણ કે લિયે સ્લોટ બુકિંગ ભુગતાન ટ્રેકિંગ ઓર સિંગલ વિન્ડો ક્લિયરન્સ સહિત સંપૂર્ણ ડિજિટલ કાર્ય પ્રભાવી પ્રદાન કરેગી. સાથ હી સરકારી એજન્સીઓ ઓર નિજી ઓપરેટરો કે બીચ સમન્વય વે સુધાર કરેગી. ઇસ અવસર પર ગૃહમંત્રી મેઘાલય કે દાવકી ઓર ત્રિપુરા કે શ્રીમંતપુર લેન્ડ પોર્ટ મેં નવ વિકસિત હિતધારક આવાસ સુવિધાઓ કા ભી ઉદઘાટન કરેંગે, જિસસે સીમા પ્રબંધન ઓર કર્મીઓ કે લિયે બુનિયાદી ઢાંચાગત સહાયતા મજબૂત હોગી. શિવાંગ મિશ્રા, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: આ પહેલ સ્માર્ટ બોર્ડર મેનેજમેન્ટ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જેનો ઉદ્દેશ્ય ટેકનોલોજી આધારિત ઉકેલો દ્વારા સરહદ પાર વેપાર અને મુસાફરોની અવર જવરમાં કાર્યક્ષમતા, પારદર્શિતા અને સુરક્ષા વધારવાનો છે. આંધ્રપ્રદેશમાં રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડના વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં ગઈકાલ સાંજે થયેલી મોટી આગ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા હતા, જ્યારે 6 અન્ય ઘાયલ થયા હતા. કાસ્ટિંગ કામગીરી દરમિયાન આ અકસ્માત થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડે અકસ્માતની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના બોકારો સ્ટીલ પ્લાન્ટના ઇન્ચાર્જ ડિરેક્ટરના નેતૃત્વમાં 3 સભ્યોની બાહ્ય તપાસ સમિતિની ઘટનાની તપાસ સોંપવામાં આવી છે. કેન્દ્રીય સ્ટીલ મંત્રી H.D. કુમારસ્વામી અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ ગઈકાલે રાત્રે વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. શ્રી કુમારસ્વામીએ મૃતકોના પરિવારજનો માટે 25 લાખ રૂપિયા અને ઘાયલો માટે 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આગની ઘટનામાં થયેલી જાનહાની પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના

0: પરિવારજનો માટે 2 લાખ રૂપિયા અને ઘાયલો માટે 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. સ્થાનિક અધિકારીઓ અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યા છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી 13 જૂન સુધી બ્રિક્સ કૃષિ કાર્યકારી જૂથ અને બ્રિક્સ કૃષિ મંત્રીઓની મહત્વપૂર્ણ બેઠકો યોજાશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભોપાલમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ બેઠકો આ વર્ષે બ્રિક્સ સંગઠનના ભારતના અધ્યક્ષપદ દરમિયાન થઈ રહી છે. બ્રિક્સ એક શક્તિશાળી વૈશ્વિક પ્લેટફોર્મ બની ગયું છે. બ્રિક્સ દેશો વિશ્વની કૃષિ જમીનનો આશરે 42% હિસ્સો ધરાવે છે અને વિશ્વના કુલ ખાદ્યાન્નનું 45% ઉત્પાદન કરે છે. શ્રી ચૌહાણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ બેઠકો બ્રિક્સ દેશોમાં કૃષિ સહયોગને નવી દિશા આપશે. અમેરિકાના એક ફેડરલ જજે ચુકાદો આપ્યો છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી H-1B અરજીઓ માટે 1 લાખ $1,00,000ની ફી ગેરકાયદેસર છે. બોસ્ટનમાં અમેરિકન ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ લિયો સોરોકીને એક ચુકાદામાં જણાવ્યું હતું કે આ નીતિ કોંગ્રેસ દ્વારા જરૂરી પ્રતિનિધિમંડળ વિના H-1B અરજીઓ પર કર લાદે છે. અમેરિકા સ્થિત ભારતીય ડાયસ્પરા જૂથોએ ફેડરલ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું અને દલીલ કરી કે તે નવીનતા અને ઉદ્યોગ સાહસિકતામાં અમેરિકાને સ્પર્ધાત્મકતા જાળવી રાખવા માટે યોગ્ય છે. ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ડાયસ્પરા સ્ટડીઝ FIIDSના નીતિ અને વ્યૂહરચનાના વડા ખંડેરાવ કાંડે જણાવ્યું હતું કે કોર્ટનો નિર્ણય રોજગાર આધારિત ઇમિગ્રેશન સિસ્ટમના અનુમાનો અને ન્યાયને પુનઃસ્થાપિત કરે છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે નવીનતા, વૈશ્વિક ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય બજારના વિસ્તરણથી આગામી 5 વર્ષમાં ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ બમણો થવાનો અંદાજ છે. શ્રી ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં આયોજિત ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય પ્રદર્શનના સમારોહને સંબોધતા આ વાત કહી હતી. તેમણે નોંધ્યું હતું કે ભારતે તાજેતરના વર્ષોમાં 9 મુક્ત કરારો પર હસ્તાક્ષર કર્યા છે અને હવે 50થી વધુ દેશોને આવરી લેતા વેપાર કરારો છે, જે મોટાભાગના વિકસિત વિશ્વને પસંદગીની બજારોને આવરી લે છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ભારત સંશોધન, નવીનતા, ઉચ્ચ મૂલ્યવાળા ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે જેનરિક દવાઓની તેની પરંપરાગત સ્થિતિથી આગળ વધી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AII ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. દુબઈમાં એક માર્ગ અકસ્માતમાં કેટલાક ભારતીય કામદારોના મોત થયા છે. દુબઈના ભારતીય રાજદૂતે માહિતી આપી હતી કે તેમના અધિકારીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, ઘાયલ ભારતીયોને મળ્યા હતા અને હાલમાં સ્થાનિક અધિકારીઓ સાથે મળીને તમામ શક્ય સહાય અને સમર્થન પૂરું પાડવા માટે કામ કરી રહ્યા છે. ઓમાનના દરિયાકાંઠે MT મારીવેક્સ તેલ જહાજમાં સવાર 24 ભારતીય ક્રૂ સભ્યોને બચાવી લેવાયા છે. આ જહાજે એક વિસ્ફોટ થયા બાદ ડિસ્ટ્રેસ કોલ મોકલ્યા હતા, જેના કારણે તેના એન્જિન રૂમમાં મોટી આગ લાગી હતી.
1: પશ્ચિમ એશિયામાં બઢતી અસ્થિરતા કે બીચ ટેન્કર MT મેરીવેક્સ સે 24 ભારતીય નાવિકો કો સુરક્ષિત બચા લિયા ગયા હૈ. ઓમાન કે તટ પર ચલતે સમય ઇસ જહાજ કે ઇન્જન રૂમ મે ધમાકા હુઆ ઓર ઉસમે આગ લગ ગઈ. યે ઘટના એસે સમય મે હુઈ હૈ જબ લેબનાન ઓર ઈરાન પર ઇઝરાયલ કે હમલો ઓર ઈરાન કી જવાબી મિસાઇલ હમલો કે બાદ પૂરે ઇલાકે મે તનાવ બના હુઆ હૈ. સમુદ્રી સુરક્ષા એજન્સીયા ટેન્કર પર હુએ હમલે કી વજહ કી જાંચ કર રહી હૈ, જબકી ઇલાકે કી સરકારે તેજી સે બદલતી સુરક્ષા સ્થિતિ પર નજર રખે હુએ હૈ. દુબઈ સે વિનોદ કી રિપોર્ટ કે સાથ પ્રશાંત કુમાર.
0: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાત્કાલિક યુદ્ધ વિરામની અપીલ બાદ ઈરાન અને ઇઝરાયેલે એકબીજા સામે હુમલો બંધ કરવાની અપીલ કરી છે. જો કે તહેરાને ચેતવણી આપી છે કે જો ઇઝરાયેલ લેબનોનમાં હિઝબુલ્લાના ઠેકાણા ઉપર હુમલો ચાલુ રાખશે તો તે ફરીથી લશ્કરી કાર્યવાહી શરૂ કરશે. બીજી તરફ ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી ઇઝરાયેલ કાત્ઝે પણ ચેતવણી આપી છે કે જો ઉત્તરી ઇઝરાયેલ પર હુમલા ચાલુ રહેશે તો ઇઝરાયેલ દક્ષિણ બેરૂતમાં હિઝબુલ્લાના ગઢને ફરીથી નિશાન બનાવશે. એપ્રિલમાં યુદ્ધ વિરામ થયા બાદ ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેનો આ તાજેતરનો સંઘર્ષ સૌથી આક્રમક હતો. ઈરાને રવિવારે રાત્રે ઇઝરાયેલી પ્રદેશ તરફ મિસાઇલો છોડ્યા અને આ હુમલાને બેરૂત નજીક હિઝબુલ્લાના ગઢ પર ઇઝરાયેલ હુમલાનો બદલો ગણાવી રહ્યા છે. જવાબમાં ઇઝરાયેલે દક્ષિણ પશ્ચિમ ઈરાનમાં એક પેટ્રોકેમિકલ સુવિધાને નિશાન બનાવી આરોપ લગાવ્યો કે તે બેલેસ્ટિક મિસાઇલ ઉત્પાદનમાં સામેલ છે. પશ્ચિમ એશિયામાં ફરી થયેલા હુમલાઓ પર ભારતે દુઃખ વ્યક્ત કર્યું. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ ઘટનાક્રમ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે અત્યંત ચિંતાનો વિષય છે. ભારતે તમામ પક્ષોને તાત્કાલિક તણાવ ઓછો કરવા અને નાગરિકોને નુકસાન ન થાય તેની ખાતરી કરવા હાકલ કરી છે. મંત્રાલયે રાજદ્વારી ઉકેલ માટે ચાલી રહેલી વાટાઘાટો પૂર્ણ કરવા

0: કરવા પર અપીલ કરી છે, જેથી પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા પાછી આવી શકે. યજમાન ભારતે ગુજરાતમાં અમદાવાદના ઇકેએ એરેનામાં યોજાયેલી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 114 મેડલ સાથે પોતાનું અભિયાન પૂર્ણ કર્યું, જેમાં 102 સુવર્ણચંદ્રકનો સમાવેશ થાય છે. કુલ મળીને 79 દેશોના 522 ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાંથી 31 દેશોના ખેલાડીઓએ ઓછામાં ઓછા એક પદક જીત્યો હતો. તેમાંથી 10 દેશોએ ઓછામાં ઓછા એક સુવર્ણચંદ્રક પણ જીત્યો હતો. પુરૂષ ક્રિકેટમાં ભારત શ્રીલંકાના રંગીલી દામુલા આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે ત્રણ દેશો વચ્ચે રમાનારી ત્રિકોણીય સિરીઝના પ્રારંભિક મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 10 વાગે શરૂ થશે. તિલક વર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ આ ત્રિકોણીય મેચમાં યજમાન શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામે ટકરાશે. અને આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી રિધિ ઉંધાડ.
1: આજના મોટાભાગના અખબારોમાં ઇઝરાયેલ ઇરાનમાં ફરી મિસાઇલ હુમલા, ફિલિપાઇન્સમાં આવેલા ભૂકંપના સમાચારો પ્રથમ પાને વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે H1B વિઝાની $1,00,000 ફી ગેરકાયદે. આ સાથે જ ઇઝરાયેલ ઇરાનમાં ફરી મિસાઇલ હુમલા, યુદ્ધનો સડબડાટ. સંદેશ પ્રથમ પાને લખે છે ઇઝરાયેલનો ઇરાનના પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટ પર હુમલો. વિદેશ મંત્રાલયે ચેતવણી ઉચ્ચારી, ભારતીય ઇરાન જાય નહીં, ત્યાં રહેતા વહેલી તકે ઇરાન છોડે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરશે. વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ અકસ્માતમાં મૃતકોના પરિવારજનો માટે 25 લાખ અને ઘાયલો માટે 10 લાખ રૂપિયા સહાયની જાહેરાત. અમેરિકન કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી H1B અરજીઓ માટે $1,00,000 ફી ગેરકાયદેસર ગણાવી. આગામી 5 વર્ષમાં ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ બમણો થશે. અને પુરૂષ ક્રિકેટમાં ભારત ત્રિકોણીય સિરીઝની પ્રારંભિક મેચમાં શ્રીલંકા સામે આજે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

અને શ્રોતા મિત્રો, હવે સાંભળીએ જાગૃતિ ફિલ્મનું આ ગીત હેમંત કુમારના સંગીતની સાથે. ગાયક અને ગીતકાર કવિ પ્રદીપ.

શ્રોતા મિત્રો, સવારના 8 થવા જઈ રહ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત, અને ત્યારબાદ 8:15 આપ સાંભળશો મોર્નિંગ ન્યૂઝ અંગ્રેજી ભાષામાં.

ગુડ મોર્નિંગ, સુપ્રભાત, નમસ્કાર, કેમ છો શ્રોતા મિત્રો? મજામાં ને? અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના બરાબર 9 વાગ્યા છે અને આપની હોસ્ટ અને દોસ્ત આરજે સાક્ષી હાજર છે આપના ફેવરિટ કાર્યક્રમની સાથે, જેનું નામ છે માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે. શ્રોતા મિત્રો, આજે મારે આપ સૌને શાળાના યુગમાં પાછા લઈ જવા છે, જ્યાં દિવસની શરૂઆત સુમધુર પ્રાર્થનાઓથી થતી, ખરું ને? અને આ પ્રાર્થનાઓમાં એ માલિક તેરે બંદે હમ અથવા હમકો મન કી શક્તિ દેના જેવી પ્રાર્થનાઓનો સમાવેશ ના થાય એવું બનતું ખરું? ના, જરાય નહીં. પણ જો હું તમને કહું કે આ પ્રાર્થનાઓ જેને આપણે શાળામાં સાંભળી છે એ ખરેખર તો બોલિવૂડની જૂની ફિલ્મોના ગીતો છે, જેને આપણી શાળાની પ્રાર્થનાઓમાં વણી લેવાયા છે, તો જી હા મિત્રો, આ ગીતો માત્ર ફિલ્મનો જ એક ભાગ નથી, પરંતુ આપણા સંતાનોને પ્રાર્થનાઓ થકી સંસ્કારોનું ભાથું બાંધી આપવાનું અને તેમનું શ્રેષ્ઠ ઘડતર કરવાનો એક પ્રયાસ પણ છે. હવે તમે વિચારતા હશો કે આજે વળી હું આ પ્રાર્થનાઓની વાત શા માટે કરું છું? તો હું આ વાત એટલા માટે કરું છું કારણ કે આ પ્રાર્થનારૂપી ગીતોના શબ્દોને સંગીતની ચાસણીમાં બોળીને આપણા મન સુધી જેમણે પહોંચાડ્યા છે એવા મહાન સંગીતકાર વસંત દેસાઈની આજે જન્મતિથિ છે. આજના કાર્યક્રમમાં સંગીતકાર વસંત દેસાઈ વિશે આગળ પણ વાત કરીશું, પરંતુ તે પહેલાં સાંભળીએ દો આંખે બારા હાથ ફિલ્મનું આ ગીત લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો, RBI કહે છે
3: જાણકાર બનો, સતર્ક રહો.
4: શ્રોતા મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા સંગીતકાર વસંત દેસાઈ વિશે. મિત્રો, 9 જૂન 1912 રોજ ગોવાના કુદાલમાં જન્મેલા વસંત દેસાઈ બાળપણથી જ સંગીતમાં રસ ધરાવતા હતા, પરંતુ ફિલ્મી દુનિયામાં તેમની કારકિર્દી એક સંગીતકાર તરીકે નહીં પરંતુ અભિનેતા તરીકે થઈ હતી. મિત્રો, વસંત દેસાઈએ વર્ષ 1930માં આવેલી ખૂની ખંજર નામની મૂક ફિલ્મમાં અભિનય કરવાની તક મેળવી. ત્યારબાદ વર્ષ 1932માં અયોધ્યાના રાજા ફિલ્મમાં તેમણે સંગીતકાર ગોવિંદરાવ ટેન્ડેના સહાયક તરીકે કામ કર્યું અને આ ફિલ્મમાં તેમણે જય જય રાજાધિરાજ નામનું ગીત પણ ગાયું. જોકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ ઊભી કરવા માટે વસંત દેસાઈના જીવનમાં સંઘર્ષ તો ચાલી જ રહ્યો હતો. આ દરમિયાન તેમણે એવું અનુભવ્યું કે પાર્શ્વ ગાયન કરતાં એક સંગીતકાર તરીકે તેમનું ભવિષ્ય વધારે ઉજળું રહેશે અને એટલા માટે જ તેમણે ઉસ્તાદ આલમ ખાન અને ઉસ્તાદ ઇનાયત ખાન પાસેથી સંગીતની તાલીમ મેળવવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ તેમણે 4 વર્ષ સુધી મરાઠી નાટકોમાં પણ સંગીત આપ્યું. એવામાં વર્ષ 1942માં શોભા નામની એક ફિલ્મમાં વસંત દેસાઈને

સંગીતકાર તરીકે કામ કરવાની પહેલી તક મળી. પણ અફસોસ કે ફિલ્મ અસફળ થવાને કારણે તેઓ પોતાની ઓળખ ઊભી કરવામાં અસમર્થ રહ્યા. પણ વર્ષ 1943માં એક એવો સમય આવ્યો જ્યારે ફિલ્મ ડાયરેક્ટર વિશાંતારામ તેમની શકુંતલા ફિલ્મ માટે સંગીતકારને શોધી રહ્યા હતા અને એ સમયે તેમણે વસંત દેસાઈની પસંદગી કરી. વિશાંતારામની શકુંતલા ફિલ્મ એટલી તો સફળ થઈ કે તેના પછી વસંત દેસાઈ સંગીતકાર તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરવામાં પણ સફળ રહ્યા. તો ચાલો કાર્યક્રમમાં હવે સાંભળીએ દો ફૂલ ફિલ્મનું આ ગીત આશા ભોંસલે અને સાથીઓના સ્વરમાં, ગીતકાર હસરત જયપુરી, સંગીતકાર વસંત દેસાઈ.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી

0: ભૂપેન્દ્ર ભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: શ્રોતા મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા સંગીતકાર વસંત દેસાઈ વિશે. મિત્રો, વસંત દેસાઈએ વી શાંતારામના પ્રોડક્શન હાઉસ રાજકમલ કલામંદિરની ઘણી ફિલ્મોના ઉત્કૃષ્ટ સંગીત સર્જક તરીકે કામ કર્યું છે. તેમણે ગુંજ ઉઠી શહેનાઈ, આશીર્વાદ તેમજ ગુડ્ડી જેવી ઘણી હિન્દી ફિલ્મોમાં પોતાનું સંગીત આપ્યું છે. વસંત દેસાઈ એ કદાચ એકમાત્ર એવા સંગીત નિર્દેશક હશે કે જેમણે વિશુદ્ધ હિન્દુસ્તાની સંગીતની મહિમાને વર્ણવતા ગાયનોને જ સંગીતબદ્ધ કર્યા છે. તો ચાલો હવે સાંભળીએ તેમના જ દ્વારા સંગીતબદ્ધ કરાયેલ ગુડ્ડી ફિલ્મનું આ ગીત વાણી જયરામના સ્વરમાં. ગીતકાર ગુલઝાર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના

શ્રોતા મિત્રો, મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની, લોકનાયક અને સમાજ સુધારક ભગવાન બિરસા મુંડાના પરમ બલિદાનને માન આપવા માટે દર વર્ષે 9 જૂનના દિવસે બિરસા મુંડા શહીદ દિવસ ઉજવવામાં આવે છે. 9 જૂન 1900ના રોજ રાંચી જેલમાં 25 વર્ષની નાની ઉંમરે રહસ્યમય સંજોગોમાં બિરસા મુંડાનું અવસાન થયું હતું. મિત્રો, બિરસા મુંડાએ 19મી સદીના અંતમાં બ્રિટિશ વસાહતી શાસકો અને સ્થાનિક જમીનદારો દ્વારા આચરવામાં આવતી દમનકારી જમીન નીતિઓ અને સ્વદેશી લોકોના શોષણ સામે ઉલગુલાન એટલે કે મહાન વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. તેમણે પાણી, જંગલ અને જમીન પર આદિવાસી અધિકારોના રક્ષણ માટે ઉગ્ર લડત આપી. ઉપરાંત તેમણે અબુઆ દિશુમ અબુઆ રાજ એટલે કે આપણો દેશ આપણું રાજના નારા સાથે સ્વશાસનની હિમાયત કરી. તેમને ધરતી આબા એટલે કે પૃથ્વીના પિતા તરીકે પણ ઓળખવામાં આવતા હતા, કારણ કે તેમણે આદિવાસીઓને એક કરવા, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જાગૃતિને પ્રોત્સાહન આપવા, દારૂના દુરુપયોગ અને અંધશ્રદ્ધાને નાબૂદ કરવા માટે કામ કર્યું હતું. મિત્રો, બિરસા મુંડાએ આદિવાસીઓ માટે કાર્યો કરીને આદિવાસીઓના જનમાનસ પર મોટી છાપ છોડી હતી અને એટલે જ આદિવાસીઓએ તેમને ભગવાનનો દરજ્જો આપ્યો હતો અને એટલે જ આજે આપણે સૌ તેમને ભગવાન બિરસા મુંડા તરીકે ઓળખીએ છીએ. તેમની પુણ્યતિથિ પર તેમને નમન કરતા કાર્યક્રમમાં હવે સાંભળીએ કેસરી ફિલ્મનું આ ગીત બી પ્રાંકના સ્વરમાં. ગીતકાર મનોજ મુંતશેર, સંગીતકાર આરકો પ્રાવુ મુખર્જી.

0: અને આ ગીત સાથે આજનો સવારે સવારે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.
1: સવારે સવારે
0: આશા છે કે આજનો આ કાર્યક્રમ આપ સૌને ગમ્યો હશે. અને જો તમે પણ દરરોજ અવનવી માહિતી જાણવા ઇચ્છતા હો અને એ પણ સંગીતની સાથે, તો દરરોજ સવારે 9 ટકોરે સાંભળવાનું ચૂકતા નહીં માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે માત્ર ને માત્ર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર. તો શ્રોતા મિત્રો, હવે આપો આપની હોસ્ટ અને દોસ્ત આરજે સાક્ષીને રજા. સ્ટે હેપી એન્ડ હેલ્ધી. બાય. આપ સાંભળી રહ્યા હતા માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. અને હવે રજૂ કરીએ છીએ ગેર ફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ નીતિ મહેતાના સ્વરમાં તુષાર શુક્લાની રચના.

શ્રોતા મિત્રો, આપે હમણાં જ સાંભળી મેઘબિંદુની રચનાને પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં, અને હવે સાંભળીએ સંપદા વોરાના સ્વરમાં ગની દહીવાલાની રચના.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળ્યું બદ્રી પવારના સ્વરમાં આ ગીત. રચનાકાર હતા અમર પાલનપુરી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સવારના 10 થવા જઈ રહ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાત્કાલિક યુદ્ધ વિરામની અપીલ બાદ ઈરાન અને ઇઝરાયેલે એકબીજા સામે હુમલા બંધ કરવાની જાહેરાત કરી. ઈરાન અને ઇઝરાયેલે એકબીજા પરના હુમલાઓ સ્થગિત કરતા વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેરબજાર પર સકારાત્મક અસરો. સેન્સેક્સ 290 અને નિફ્ટીમાં 80 અંકનો ઉછાળો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરશે. નવીનતા, વૈશ્વિક ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય બજારના વિસ્તરણથી આગામી 5 વર્ષમાં ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ બમણો થવાનો અંદાજ. વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ અકસ્માતના મૃતકોના પરિવારજનો માટે 25 લાખ અને ઘાયલો માટે 10 લાખ રૂપિયાના સહાયની જાહેરાત. અમેરિકન ફેડરલ કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી H-1B અરજીઓ માટે $1,00,000 ફી ગેરકાયદેસર ગણાવી. દુબઈમાં એક માર્ગ અકસ્માતમાં કેટલાક ભારતીય કામદારોના મોત. WHOના ડિરેક્ટર જનરલ ઇબોલા વાયરસના રોગચાળાની તૈયારીઓનું મૂલ્યાંકનની સાથે અન્ય દેશોમાંથી આવતી સહાયનું સંકલન કરવા કોંગોની મુલાકાતે. પશ્ચિમ એશિયામાં ફરી થયેલા હુમલાઓ પર ભારતે દુઃખ વ્યક્ત કર્યું. રાજ્યભરમાં વિવિધ પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યોના આયોજન દ્વારા પ્રધાનમંત્રીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી. રાજ્યના 206 જળાશયમાં હાલ કુલ 40.87% કરતાં વધુ જળસંગ્રહ ઉપલબ્ધ. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં તૈયાર થતા શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ. 91 કરોડ રૂપિયાથી વધુના આંતરરાજ્ય સાયબર ફ્રોડમાં નવસારીમાંથી 43 મ્યુલ એકાઉન્ટ સાથે 2ની ધરપકડ. ગુજરાતમાં 1 મહિનામાં પેટ્રોલનું 66,500 મેટ્રિક ટન જ્યારે ડીઝલનું 1,77,000 મેટ્રિક ટન વેચાણ થયું. પીએમ સ્વનિધિ યોજના હેઠળ અમદાવાદના વસ્ત્રાપુર ખાતે યોજાયેલા લોકકલ્યાણ મેળામાં 165 લાભાર્થીઓને લોન મંજૂરી પત્રો અને ચેકનું વિતરણ કરાયું. યુનિવર્સિટીના પ્રવેશ માટેની કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટમાં ગુજરાત સહિત દેશભરના 15,68,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. ઉત્તર પશ્ચિમ અને ઉત્તરીય રાજ્યોમાં ગરમીની આગાહી. આગામી 14 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડવાની શક્યતા. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ 2026માં સુવર્ણચંદ્રકોની સદી સાથે યજમાન ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન. અને પુરૂષ ક્રિકેટમાં ભારત ત્રિકોણીય સિરીઝની પ્રારંભિક મેચમાં શ્રીલંકા સામે આજે ટકરાશે. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ પ્રસ્તુત કરે છે પ્રસારણની પાંખે કાર્યક્રમ ઉદ્યોગ જગત. ધ્વનિ તરંગોની તાલ પર આપ માણી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. ઉદ્યોગ જગત સાંભળતા સર્વે શ્રોતા મિત્રોને શૈલેષ પંડ્યાના નમસ્કાર. મિત્રો, સંચારના વિવિધ માધ્યમો દ્વારા આપણે આ સાંભળી રહ્યા છે, વાંચી રહ્યા છે, અને આપણા ધ્યાનમાં એવા સમાચાર સતત આવી રહ્યા છે કે આજના દિવસોમાં સાયબર ક્રાઇમ એટલે કે સાયબર છેતરપિંડી, ઓનલાઈન છેતરપિંડી, ઓનલાઈન ફ્રોડ ખૂબ વિશાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ભારત સરકાર આ વિશે જનજાગૃતિ લાવવા ઘણા બધા પ્રયાસો કરી રહી છે, પરંતુ સાયબર ક્રાઇમ શું છે અને કઈ રીતે આ બધા ગુનાઓ થઈ રહ્યા છે એ વિશે માહિતી મેળવી અને જનજાગૃતિ લાવવી બહુ જરૂરી છે. સ્ટુડિયોમાં માહિતી આપવા માટે હાજર છે જૈનભાઈ કથેરિયા. જૈનભાઈ કથેરિયા વિગત ઘણા વર્ષોથી કન્ઝ્યુમર પ્રોટેક્શન એટલે કે ગ્રાહક સુરક્ષા કાયદાના વિશે લોકો મધ્યે જનજાગૃતિ ફેલાવવાનો ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે. અને મિત્રો, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આજે રોજિંદા વપરાશમાં અથવા આપણા ઘણા બધા કામ ઇન્ટરનેટ

0: કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ થકી આપણે કરી રહ્યા છે. ઘણી બધી ખરીદી આપણે ઓનલાઈન કરી રહ્યા છે. તો આજના યુગમાં સાયબર ફ્રોડ અને સાયબર સુરક્ષા કેટલા મહત્વપૂર્ણ છે એ આપણે સૌ કોઈ સમજી શકીએ છીએ. તો ઓનલાઈન છેતરપિંડી વિશે જાણીએ જૈનભાઈ કથિરિયાથી.
1: નમસ્તે મિત્રો, આજનો જે આપણો વિષય છે સાયબર ફ્રોડ કે ઇન્ટરનેટ મારફતે આપણી સાથે જે છેતરપિંડી થાય છે તે અંગેની વાત આજે આપણે કરવાના છીએ. સામાન્ય રીતે આપણને પ્રશ્ન થાય કે સાયબર ફ્રોડ એટલે શું. વર્તમાન પત્રોમાં, અખબારની અંદર જે કંઈ સમાચારો આવે છે, રોજ આપણે જોઈએ છીએ કે શિક્ષિત સમુદાય અમુક કારણોને લીધે આટલા પૈસા એમણે ગુમાવેલા છે. હવે એ અમુક કારણો એટલે સાયબર ફ્રોડ. સાયબર ફ્રોડની જો વ્યાખ્યા કરવી હોય તો એવું કહી શકાય, આ એવો ફ્રોડ કે છેતરપિંડી કે જેના માધ્યમની અંદર ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અથવા તો કોઈ ટેકનોલોજીના ઉપયોગથી નાણાકીય વ્યવહારનું આદાન પ્રદાન થાય છે અને તેના દ્વારા સામે પક્ષે નિષ્કાળજી, લાલચ અને ડર, આ ત્રણ મુખ્ય કારણો સાયબર ફ્રોડ થવા પાછળના જવાબદાર છે. આપણે એવું વિચારીએ કે આ ત્રણ કારણમાં એવું શું છે. તો લાલચ એ આપણે જોઈએ તો જ્યારે પણ આપણને સોશિયલ મીડિયામાં, વર્તમાન પત્રોમાં અથવા તો બીજા કોઈ માધ્યમ દ્વારા વસ્તુ સસ્તી મળે છે, કદાચ મફત મળે છે એવું વાંચીને આપણે લલચાઈએ છીએ અને તેના મારફત આપણે ધીમે ધીમે ધીમે આ દિશાની અંદર આગળ ફસાતા જઈએ છીએ, જેની આપણને જાણ પણ નથી. જ્યારે આપણને જાણ થાય છે ત્યારે ઘણી બધી પરિસ્થિતિ આપણા નિયંત્રણની બહાર જતી રહેતી હોય છે. એટલે લાલચના માધ્યમથી જે કંઈ આપણી સાથે છેતરપિંડી થાય અને તેમાં ટેકનોલોજીનો ઉપયોગ થયેલો હોય, સોશિયલ મીડિયાનો ઉપયોગ થયેલો હોય અથવા તો કોઈ એપ્લિકેશનનો ઉપયોગ થયેલો હોય તો તે સાયબર ફ્રોડ છે. બીજું કારણ મેં આપને કહ્યું તેમ ડર છે. એટલે સાયબર ફ્રોડ અંગેના જે કંઈ તારણો છે અથવા તો જે પ્રકારો છે એમાં કેટલાક પ્રકારો એવા છે કે જેમાં આ લૂંટારાઓ આપણને સાદી ભાષામાં કહીએ તો ડર, ધાક અને ધમકીથી આપણને એ લોકો પૈસા પડાવતા હોય છે. એક ઉદાહરણ તમને આપું કે તમારા ઉપર ફોન આવે છે અને તમને કહે છે કે તમારું આધાર કાર્ડ એક ગલત જગ્યાએ વપરાયેલ છે, તેના દ્વારા કેટલીક ગેરકાયદેસરની એક પ્રવૃત્તિઓ થઈ રહી છે અને તેમાં એવું પણ કહેવામાં આવે છે કે અમે સીબીઆઈ તરફથી બોલીએ છીએ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ તરફથી બોલીએ છીએ, કસ્ટમ અને એરપોર્ટ તરફથી બોલીએ છીએ. હવે આ બાબતને કોઈ પણ સજ્જન વ્યક્તિ બહુ ગંભીરતાથી લે છે અને તેના કારણે સામેથી આ લૂંટારાઓ એટલે સાયબર ક્રૂક એને કહેવામાં આવે છે, એ સાયબર ક્રૂક તમને ધીમે ધીમે ધીમે પોતાની માયાજાળમાં ફસાવી અને અંતે તમારી પાસેથી પૈસા પડાવે છે. આપણે છેલ્લો તબક્કો મેં કહ્યો એ ડરનો છે. ડર પછીની જે બાબત આવે છે તે આળસ છે. કોઈને થાય કે સાયબર ફ્રોડ અને આ ફ્રોડની સાથે આળસને શું. જુઓ, આપણે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ અથવા તો આપણે કોઈ એપ્લિકેશનમાં પરમિશન આપણે ગ્રાન્ટ કરીએ અથવા તો કોઈ પરચેજ પ્લેટફોર્મ ઉપર આપણે જઈએ તો આ બધાની અંદર આપણે વાંચતા નથી, ટીક માર્ક કરતા રહીએ છીએ. આ એપ્લિકેશનનો સોર્સ શું છે તો તે આપણે જાણવો જરૂરી છે અને આપણે ઉતાવળમાં ને ઉતાવળમાં આ બધું ટીક માર્ક કરી અને એપ્લિકેશન ઓપન કરી દેતા હોઈએ છીએ. તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યાં ગુજરાતની વાત છે, 2023ની વાત કરું, 156 કરોડ રૂપિયા આપણા ગુજરાતીઓએ ગુમાવ્યા છે. આરબીઆઈનો એક ડેટા હમણાં રિલીઝ થયો અને તેમાં એમણે એવું કહેવામાં આવ્યું છે કે વર્ષ 2023ની અંદર સાયબર ફ્રોડતા 277 કરોડના હતા. હવે તમે આંકડો સાંભળશો તો તમારી ઊંઘ ઉડી જશે. 2024માં 277 કરોડનો આંકડો 1457 કરોડ, એટલે કે આની અંદર ટકાવારીનો જે ઉછાળો આવ્યો એ 425% ઉછાળો આવ્યો છે. આ બાબત આપણને સૌને ચારે બાજુથી ઘેરી રહી છે.

આપણે સુસંસ્કૃત શિક્ષિત છીએ અને ગ્રામ્ય પ્રદેશો પણ જે મારી વાત સાંભળે છે ત્યાં તેમની અભણતાનો લાભ લઈને એક્સપાયરી થયેલો માલ તેમને વેચે છે. જે ભણતા ભણે અને સમજી નથી શકતા તેમની પાસે લોન લેવડાવે છે. જે પ્રકારોની હું વાત કરતો હતો એ પ્રકારોની આપણે વાત કરીએ તો એમાં શું છે, સાયબર બુલિંગ છે. સાયબર બુલિંગ એટલે એવું છે કે બેંકની અંદર તમારી પાસેથી કોઈને કોઈ માહિતી કઢાવી અને તમારા પૈસા તમારા ખાતામાંથી શેરવી લેવામાં આવે છે, ટ્રાન્સફર કરવામાં આવે છે. બીજો જે પ્રકાર હું કહેતો હતો તે હેકિંગ છે. હેકિંગ એટલે આ અંગ્રેજી ભાષા, હેકિંગ એટલે ચોરી લેવું, લઈ લેવું, પોતાના નિયંત્રણમાં લઈ લેવું. કોઈને કોઈ પ્રકારે આપણને ભલા ભોળા લાગતા માણસો માહિતી માંગે અને આપણે આપી દેતા હોઈએ છીએ અને તેના કારણે આપણી ડિવાઇસ, આપણો મોબાઈલ, આપણું કોમ્પ્યુટર કે આપણી બેંકની માહિતી તેમની પાસે જતી રહી છે અને હેકિંગ કરીને આપણા ખાતામાંથી પૈસા તે લોકો સિફતથી કાઢી લે છે. સોશિયલ મીડિયાની અંદર આપણે જોઈએ છીએ કેટલા મોટા ફ્રોડ થાય છે. તેવી જ રીતે આપણો ડેટા ચોરાઈ જાય છે, આપણને ખબર જ નહીં હોતી અને આપણે દર વખતે આપણા મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર, પાન કાર્ડ નંબર બધી જગ્યાએ આપીએ છીએ. આપણે એવી જગ્યાએ છીએ કે આ બધી બાબતો મારી સાથે કે આપની સાથે બને તો શું કરવું જોઈએ. સરકારે એના માટેના ઘણા બધા પ્રયાસો કર્યા છે. 1930 એટલે 1930 નંબર છે, એ સાયબર ફ્રોડ થાય એટલે આપણે તેના ઉપર ફોન કરવો જોઈએ. માની લો કે મારા બેંકમાંથી પૈસા જતા રહ્યા, માની લો કે મને કોઈએ એવું કહ્યું કે તમારો ન્યૂડ વિડીયો મારી જોડે છે અને એ ન્યૂડ વિડીયો હું તમારા ફેમિલી મેમ્બર, તમારા ગ્રુપની અંદર, તમારા ઓફિસમાં કાલે સવારે લઈને આવી રહી છું. કોઈ પણ જાતની ગભરામણ રાખ્યા સિવાય 1930 પર ફોન કરવો જોઈએ. ઓનલાઈન એપ્લિકેશનનું આખું પોર્ટલ છે એ ગુજરાત સરકારે જિલ્લા સ્તર સુધી પોલીસની સાથે જિલ્લા સાયબર સેલ એ પ્રકારની રચના કરી છે. દરેક જિલ્લાના મુખ્ય કેન્દ્રની અંદર આ બાબત હોય છે અને તેનો સંપર્ક 1930 થતો હોય છે અને ત્યાં આપણે ફરિયાદ લખાવી છે. ફરિયાદ પછી શું થાય તો જે વિસ્તારમાં આપણે રહીએ છીએ ત્યાં પોલીસ સ્ટેશનની અંદર ઓટોમેટિક 1930 ડેટા જતા હોય છે અને પોલીસ સ્ટેશનથી આપણા ઉપર ફોન આવતો હોય છે કે ભાઈ તમારે શું થયું છે, કેટલાક પ્રશ્નો પૂછતા હોય છે અને પછી એ લોકો આ રીતની માહિતી આપણી પાસેથી લઈ અને તેના ઉપર કામ કરતા હોઈએ છીએ. પરંતુ એક બાબત આપણે એ ધ્યાનમાં રાખવી જ પડશે કે આપણા જે ટ્રાન્ઝેક્શન છે, આપણા ઓનલાઈન વ્યવહારો છે અને આપણી બેંકની જે માહિતી છે તે કોઈને આપીશું નહીં. અત્યારે સમય એટલો ખરાબ છે કે તમે તમારી પત્નીને ડેબિટ કાર્ડનો પિન નંબર આપેલો છે, તમારી પત્ની એ કાર્ડથી 5,000 રૂપિયા વાપરે છે અને ત્યાં એટીએમમાં તમારું કાર્ડ ક્લોન થઈ ગયું. ક્લોન થઈ ગયા પછી તમારા પૈસા જતા રહ્યા અને તમે ફરિયાદ કરશો તો ત્યાં કેમેરાની અંદર તમે નહીં, તમારી પત્ની દેખાશે, કાર્ડ તમારું છે તેથી કોઈ ફરિયાદ સાંભળશે નહીં. આ તમામ બાબતોમાં જે અક્સિર દવા છે તે જાણકારી છે, સાવચેતી છે, સતર્કતા છે અને પોતાની માહિતી કોઈને પણ નહીં આપવી. દિવસે દિવસે જેવી રીતે કાનૂન આવતા જાય છે આ દિશાઓને પ્રતિબંધિત કરવાના, એનાથી પણ બમણી ગતિથી સામે આ સાયબરના લૂંટારાઓ પોતાની આવડત અને પોતાની નકારાત્મક શક્તિઓનો ઉપયોગ કરી આ કાનૂનની ઉપર હાવી થઈ જાય છે. સોશિયલ મીડિયા, નેટવર્કિંગ અને ફોન, આ ત્રણ બાબતોને લીધે વિશ્વના આર્થિક વ્યવહારો, સામાજિક સમીકરણો, છેતરપિંડીના પ્રકારો તદ્દન એટલે તદ્દન બદલાઈ ગયા છે. તરત જ તમારે પૈસા જોઈએ છે તો અમારી જોડેથી લઈ જાઓ, 3 મિનિટમાં તમારા ખાતામાં તમારી જરૂરિયાત મુજબની નાણાકીય મદદ મેળવો. આપણા કોઈ સગા નથી, કોઈ આપણને ઓળખતું નથી, પરંતુ પછી જે વાર્તા શરૂ થાય છે એ ખૂબ જ ગંભીર હોય છે. તેની યાતનાઓ સામાજિક આર્થિક રીતે બહુ જ ખરાબ હોય છે.

0: તેથી કરીને સૌને આપણે વિનંતી એ જ કરવાની છે. અને આપણે બેન્કિંગ વ્યવહાર, સોશિયલ મીડિયા ઉપર આપણી ગતિવિધિ, નેટ બેન્કિંગની અંદર સાવચેતી, પોતાની માહિતી બીજાને કોઈ પણ ભોગે નહીં આપવી અને લાલચમાં આવવું નહીં. અને માની લો આપની સાથે આવી ઘટના ઘટે છે, કોઈ પણ જાતનો ડર, શરમ કે સંકોચ રાખ્યા સિવાય સીધો 1930 ઉપર તેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવો, પોલીસ સ્ટેશનમાં જાઓ અને તે બાબતે પોલીસના માર્ગદર્શન પ્રમાણે આપ આગળ કાર્યવાહી કરો. એટલે બનાવટી લિંક ગૂગલ ઉપર, આપણે વારંવાર ગૂગલ કહીએ છીએ ને, ગૂગલ સબ કુછ દિખાતી હૈ મગર ગૂગલ એસે અંદર મે લે જાકર આપકો છોડતી હૈ કે જહાં સે કોઈ ભી રાસ્તા નહીં મિલતા હૈ. એટલા માટે ગૂગલ ઉપર, ગૂગલના સર્ચ એન્જિન ઉપર કોઈ પણ નંબર કોઈનો શોધવો નહીં, કારણ કે ત્યાં પણ લૂંટારાઓ પોતાની દુકાન ખોલીને એકદમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો કસ્ટમર કેર નંબર, હોટલોના નંબર, સરકારી કચેરીઓના નંબર જુઠ્ઠા હોય છે અને સામે જુઠ્ઠા પ્રમાણપત્રો, જુઠ્ઠા ઓફિસરો આપને એ દિશાની અંદર ફસાવવા માટે તૈયાર રાહ જોઈને જ બેઠા હોય છે. એટલે મેં જેમ કહ્યું તેમ આ પ્રકારની હેલ્પલાઇન ઉપર કેટલા પ્રમાણની અંદર લોકો શિકાર થયા છે તેનો આંકડાથી તમને ખ્યાલ આવશે કે હેલ્પલાઇન પર દરરોજ 33 કોલ, એટલે કે સરેરાશ દર 4.25 મિનિટે એક કોલ જાય છે. હાલમાં જે પણ આપણે અખબારો વાંચીએ છીએ, મહિલાઓ આમાં ફસાય છે, ઓફિસરો આની અંદર ફસાય છે, શિક્ષણવિદો ફસાય છે, એટલે સુધી નહીં જે ટેકનોલોજીના માસ્ટર છે તે પણ આવી જાળમાંથી બચી શકતા નથી. એટલે આપણો આ વાર્તાલાપનો મુખ્ય ઉદ્દેશ હું તમને ત્રણ બાબતની અંદર કહેવા માંગુ છું. સલામતી આર્થિક રીતે, સલામતી સામાજિક પ્રતિષ્ઠાના લીધે અને સલામતી વ્યક્તિગત સલામતીના કારણે. આર્થિક સલામતી એટલા માટે કે જો આપણે સાવચેત નહીં રહીએ તો આપણું નાણું મારી પાસે છે તે કોઈ પણ આવા સાયબર ક્રૂક 1000 જાતની યુક્તિઓ અપનાવી અને મને લૂંટી લેશે. પ્રકાર નંબર 2, સામાજિક સલામતી. મારી પ્રતિષ્ઠા એક સજ્જન તરીકેની હું માનું છું, એટલે મારી સામાજિક પ્રતિષ્ઠા, મારી એટલે આપણા સૌની, કોઈ પણ ભોગ બની શકે છે, કારણ કે સામે પક્ષે પૈસા પડાવવા, લૂંટવા એ જ એકમાત્ર ઉદ્દેશ છે. એટલે આ સામાજિક સલામતી. અને ત્રીજી મેં જે કેમ કે વ્યક્તિગત સલામતી, આવા કેસની અંદર મેં ત્રીજા પ્રકારની સલામતી કહીને આપણે ખુદ આવી બાબતોની અંદર ફસાયા અને મૃત્યુ સુધી આ પ્રક્રિયા લઈ જાય છે, તો આપણે અંતે એ સમજવું જોઈએ કે આપણે શરીફ છીએ પરંતુ મારી આજુબાજુ રહેલા શરાફતના જે અંચળા નીચે જેને કહેવાય કે બદમાશો છે તેનાથી બચવું એ આજે બહુ જ અગત્યનું છે. આ બાબતને એક શબ્દમાં વર્ણવું છું, ડિજિટલ મહામારી. ડિજિટલ મહામારીથી બચવા માટે આપ સાવધાન રહો, સચેત રહો, કોઈના પણ વિશ્વાસ ન કરો અને પોતાની જાતને સલામત રાખો. એ જ આજના આ વિષયનો મુખ્ય સંદેશ છે. સાવધાનીમાં સરકાર, અખબાર અને બેંકો આપણને વારંવાર કહેતી આવી છે કે પોતાની બેંકને લગતી માહિતી કોઈને શેર ના કરશો. ઓનલાઈન પરચેજ કરો છો, નેટ બેન્કિંગથી વ્યવહારો કરો છો તો ઓટીપી કોઈને આપશો નહીં અને અજાણ્યો ફોન ક્યારેય રિસીવ કરશો નહીં, કારણ કે હવે તબક્કો એટલો આગળ આવી ચૂક્યો છે કે ઓટીપી નહીં આપો તો પણ તમારો ફોન હેક થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. તમારા મોબાઈલ પર બેંકની ઓથેન્ટિક સાઇટ તરફથી આવતા SMS એ આપણને સાવચેતીના પગલા રૂપે સલામત રાખવાનો પ્રયાસ કરે છે. તો આપણે આવી જાણકારી અને સૂચનાનું અવશ્યપણે પાલન કરવું જોઈએ એવી મારી સૌને અપીલ છે. ધન્યવાદ.
1: તો મિત્રો, સાંભળી રહ્યા હતા જયંતભાઈ કથિરિયા પાસેથી સાયબર ફ્રોડ અને સાયબર સુરક્ષા તથા ઓનલાઈન છેતરપિંડી વિશે વાર્તાલાપ.

તો આ સરસ માહિતીનો આપણે રોજ આપણા કાર્યમાં ઉપયોગ કરીશું, સાથે જ આ માહિતી આપણા ઘર પરિવારના સદસ્યો સાથે, પોતાના સ્વજનો, મિત્રો અને ફળિયામાં પણ જરૂરથી લોકોને આપીશું, આના વિશે વાતો કરીશું. સાયબર ક્રાઇમ એટલે કે ઓનલાઈન થતી છેતરપિંડી વિશે લોકોને માહિતગાર કરીએ. એક જનજાગૃતિ કેળવવાની જરૂર છે, એક ઝુંબેશ ઉપાડવાની જરૂર છે. ફક્ત ગુજરાત રાજ્યમાં જ પ્રતિ વર્ષ કરોડો રૂપિયા લોકોના સાયબર ફ્રોડ, ઓનલાઈન છેતરપિંડી દ્વારા જતા રહે છે. જો લોકોમાં જનજાગૃતિ કેળવાશે કે સાયબર ફ્રોડ એટલે કે સાયબર છેતરપિંડી, ઓનલાઈન છેતરપિંડીના પ્રકાર કેવી રીતે છે, કેવી રીતે કરવામાં આવે છે, કેવી રીતે લોભાવણી, લાલચ અથવા તો કોઈ ડર બતાવીને લોકોને ડરાવીને રૂપિયા પડાઈ લેવામાં આવે છે, તો આના વિશે જનજાગૃતિ કેળવીએ. જો પ્રત્યેક જણ માહિતગાર થઈ જશે, કરોડો રૂપિયા લોકોના બચશે, લોકોની મામૂલી પૂંજી બચશે, લોકોની બચત બચશે. તો આવો સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડી વિશે લોકોને માહિતગાર કરવાની ઝુંબેશમાં આપણે પણ સામેલ થઈએ. મિત્રો, પ્રસ્તુત છે હવે એક સરસ મજાની કાલજયી રચના. સ્વર છે પ્રફુલ દવેનો અને રચનાના રચયિતા છે કવિશ્રી દુલાભાઈ કા.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ ઉદ્યોગ જગત કાર્યક્રમ સમાપ્ત થાય છે. આપ તન મન દુરસ્ત રહો, ફરીથી મળીશું. આવજો, નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કામદાર ભાઈઓ માટેનો કાર્યક્રમ ઉદ્યોગ જગત, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ અલકા યાજ્ઞિક અને સોનુ નિગમના યુગલ સ્વરમાં જાવેદ અખ્તરની શબ્દરચનાને, સંગીતકાર અનુ મલિક, ફિલ્મનું નામ બોર્ડર.

શ્રોતા મિત્રો, હવે સાંભળીએ રેફ્યુજી ફિલ્મનું આ ગીત, અલકા યાજ્ઞિક અને સોનુ નિગમના યુગલ સ્વરમાં. ગીતકાર જાવેદ અખ્તર, સંગીતકાર અનુ મલિક.

હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે રજૂ કરીએ છીએ સુગમ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ ચંદ્રવદન મહેતાની રચનાને નીતિ મહેતાના સ્વરમાં.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અમારી સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના 11 થવા જઈ રહ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું સરકારે છેલ્લા 12 વર્ષમાં દેશના યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવવામાં કોઈ કસર છોડી નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરશે. પુડુચેરીના મુખ્યમંત્રી એન રંગાસામીની સલાહ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રશાસિત પ્રદેશના મંત્રીપરિષદમાં 3 મંત્રીઓની નિમણૂક કરી. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી આંતરરાષ્ટ્રીય બ્રિક્સ કૃષિ પરિષદનો પ્રારંભ. કોલસા મંત્રાલયે કોલસા વિનિમય નિયમો 2026ને સૂચિત કર્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાત્કાલિક યુદ્ધવિરામની અપીલ બાદ ઇરાન અને ઇઝરાયેલે એકબીજા સામે હુમલા બંધ કરવાની જાહેરાત કરી. ફિલિપાઇન્સમાં ગઈકાલે આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપ બાદ મૃત્યુઆંક વધીને 37 થયો, 500થી વધુ ઇજાગ્રસ્ત. રાજ્યના 206 જળાશયોમાં હાલ કુલ 40.87% કરતાં વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ. 91 કરોડ રૂપિયાથી વધુના આંતરરાજ્ય સાયબર ફ્રોડમાં નવસારીમાંથી 43 મ્યુઅલ એકાઉન્ટ સાથે 2ની ધરપકડ. ગુજરાતમાં એક મહિનામાં પેટ્રોલનું 66,500 મેટ્રિક ટન, જ્યારે ડીઝલનું 1,77,000 મેટ્રિક ટન વેચાણ થયું. દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 5 લાખની લાંચ લેતા હરિપર ગામના સરપંચના પતિ અને અન્ય એકને એસીબીએ ઝડપ્યા. પવિત્ર પુરૂષોત્તમ માસ નિમિત્તે દ્વારકાના જગતમંદિર ખાતે ભક્તિભાવપૂર્ણ કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. સેલવાસમાં પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ 11 લાખ વૃક્ષો ઉછેરવાનો ભગીરથ લક્ષ્યાંક. આગામી 11 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા થવાની શક્યતા. સોમનાથની કાજલ વાજાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં રજત ચંદ્રક જીતીને નવો રાષ્ટ્રીય વિક્રમ સર્જ્યો. અને પુરૂષ ક્રિકેટમાં ભારત ત્રિકોણીય સિરીઝની પ્રારંભિક મેચમાં શ્રીલંકા સામે આજે ટકરાશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો,
1: આપકી બાતે આપકી આવાજ. હેલો આકાશવાણી, આપકી પસંદ આપકા અંદાજ.
3: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડાયરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ. હેલો હેલો
0: નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ્સ, કેમ છો, મજામાં ને? હું છું આપની રેડિયો દોસ્ત હિરલ. સ્વાગત છે આપનું ફોન ઇન કાર્યક્રમ હેલો હેલોમાં. દોસ્તો, સુરની સરગમ છે, શબ્દોની મીઠી વાત છે, શ્રોતાઓની ફરમાઈશ અને ગીતોની સોગાત છે. યાદોના આકાશમાં આજે ફરી ઉડાન ભરવાની છે, કારણ આજે ફોન ઇન કાર્યક્રમ હેલો હેલોમાં આપની ફરમાઈશના ગીતોની મહેફિલ સજવાની છે. તો ચાલો દોસ્તો, સંગીતની આ સુમધુર સફરની શરૂઆત કરીએ. હેલો
4: હેલો
0: હા ફોન ઇન.
4: અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના ભીતિયા ગામથી સુરેશભાઈ રાવજીભાઈ વાત કરું છું.
0: અચ્છા, બોલો સુરેશભાઈ.
4: હા, આપ આપનું નામ જાણી શકું છું?
0: હિરલ વાત કરું છું.
4: હિરલ ચૌહાણ.
0: હા
4: બરોબર ને, નામ બતાવવા માટે ધન્યવાદ મેડમજી. મને અમને તમારો કોલ લાગ્યો તો અમને બહુ ખુશી થઈ, અને તમારા મને કાર્યક્રમો બધા જ ગમે છે. આ ફોનિંગ તો મને બહુ મને ગમે છે, તમારો ફોનિંગ કાર્યક્રમ.
0: અચ્છા, તમે અમારો ફોન ઇન કાર્યક્રમ દિલથી સાંભળો છો તે બદલ આભાર. કયું ગીત આજે સાંભળવા માંગો છો?
4: મારે એક ગીતની ફરમાઈશ લેવી છે.
0: હા,
4: કે મારે એક ગીત સાંભળવું છે, કે ગીત સંગીત આપ્યું છે રાજેશ રોશન છે, અને ગાય કલાકાર છે કિશોર કુમાર, અને ગીત અને ગીતના શબ્દો છે તેરે જે સંયોગ
0: સાંભળવું છે. ચોક્કસ થી સંભળાવીશું આપની પસંદગીનું આ ગીત.

0: હેલો હેલો ફોન ઇન.
1: હેલો હેલો કાર્યક્રમ.
0: હા બોલો, કોણ વાત કરી રહ્યા છો?
1: અબ્દુલ કાદર ખત્રી. આજે અમારે સુમન કલ્યાણપુર આપણે ફાની દુનિયામાંથી વિદાય લઈ ગયા આપણા ગાયક કલાકાર.
0: ઓકે, સુમન કલ્યાણપુરે ગાયેલું ગીત સાંભળવું છે તો સંભળાવીએ આપની આ ફરમાઈશ.

0: हेलो।
1: हेलो, हाँ बोलो।
0: हाँ हेलो हेलो, कार्यक्रम बेन।
1: हाँ हेलो हेलो, कार्यक्रम माथी ज वात करू छू।
0: कौन बोलो बेन?
1: हिरल,
0: अच्छा हिरल बेन। अने अमारे આજે ગીત સાંભળવું છે બેન।
1: કયું ગીત સાંભળવા માંગો છો?
0: ખેલ નું નામ છે બોબી,
1: પહેલા આપનું નામ જણાવશો?
0: મારું નામ છે, હું કચ્છ જિલ્લાના ગામ કોટડા ચકાર થી વાંજા દરજી હિરેન ચુપેડા વાત કરું છું।
1: હા બોલો।
0: તો ફિલ્મ નું નામ છે બોબી।
1: હા,
0: અને ગીતના શબ્દ છે, મેં શાયર તો નહીં મગર એ હસી જબ છે દેખા મેને, અને અમે બધા હું છે આકાશની અરે વર્ષો થી જોડાયેલા છીએ।
1: હા હા, ચોક્કસથી આપના શ્રોતાઓના કારણે અમને પણ ઘણી ખુશી થાય છે। આકાશવાણીના બધા જ પ્રોગ્રામો આપ સાંભળો છો?
0: હા, અને આજે પાછા 90 વર્ષ પૂર્ણ થાય છે આકાશવાણીના।
1: હા, 90 વર્ષ।
0: તો આકાશવાણીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આકાશવાણી સ્ટાફને પણ ખૂબ ખૂબ ધન્યવાદ।
1: આપ જેવા શ્રોતાઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ। ચોક્કસથી આપની ફરમાઈશ આપને સંભળાવીશું।

0: हेलो हेलो फोन।
1: हेलो
0: हाँ बोलो।
1: जी, नमस्कार।
0: नमस्कार।
1: मैंने मारे एक गीत सांभळ्युं छे।
0: नाम जणाव शो ने क्या थी बोलो छो।
1: હું દિનેશ વાઘેલા વાત કરું છું અને મોરબી થી,
0: બોલો
1: અને
0: દિનેશ
1: જે
0: ભાઈ।
1: પરદેશી છે, આજે હિન્દુસ્તાની ફિલ્મ છે એનું
0: હા
1: પરદેશી વાળું સોંગ સાંભળવું
0: તો સંભળાવીએ આપને આપની પસંદગીનું।

0: હેલો, હા બોલો.
1: હું અમદાવાદ થી બોલી રહી છું, રોશનીબેન.
0: હા બોલો રોશનીબેન.
1: મારે ગીત સાંભળવું છે.
0: કઈ ફિલ્મ નું?
1: મને છે ને મહાકાલી ચિંગારી સોંગ સંભળાવી દેજો. ચિંગારી ફિલ્મ નો છે.
0: ચિંગારી ફિલ્મ નું કયું?
1: મહાકાલી જગદંબે.

0: હેલો,
1: અમારે ફરમાઈશ આપ્યું છે બેન.
0: આપનું નામ જણાવશો પહેલા?
1: વિનુભાઈ પ્રજાપતિ માતર, પ્યાસા સાવન ફિલ્મનું ગીત નિગારે નિગા મત પરદેશ છે.
0: તો સંભળાવીએ આપને આપની પસંદગીનું આ ગીત.

0: માર્ગ છે. તો મિત્રો, આપણે આજથી જ એક સંકલ્પ લઈએ, યોગને આપણા દૈનિક જીવનમાં અપનાવીને સ્વસ્થ, ખુશહાલ અને તણાવ મુક્ત જીવન જીવીએ. તો દોસ્તો, આ સાથે જ અમારો ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો અહીં સમાપ્ત કરીએ છીએ. જો આપ પણ અમારા ફોન ઇન કાર્યક્રમ હેલો હેલોમાં અમારી સાથે જોડાવા માંગતા હોવ તો અમને આ નંબર્સ પર કોલ કરી શકો છો. અમારા ફોન નંબર્સ છે 0792754 1942 અને 0792754 2672. આ નંબર્સ પર દર સોમવારે સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા દરમિયાન આપ કોલ કરી શકો છો. અત્યારે આપની રેડિયો દોસ્ત હિરલને રજા આપશો. નમસ્કાર.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો.
1: આપકી બાતે હેલો આપકી આવાજ. હેલો આકાશવાણી આપકી પસંદ આપકા અંદાજ.
3: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના. યેલો યેલો યે બાતે ડાયરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
4: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. નુસરત ફતેહ અલી ખાન અને સાથીઓને સાંભળીએ.

દોસ્તો, કાર્યક્રમના અંતમાં એક વાત આપને જણાવી છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના રોજ આવી રહ્યો છે. યોગ એ માત્ર શરીરને જ નહીં પરંતુ મન અને આત્માને પણ સ્વસ્થ રાખે છે. આજના ઝડપી અને તણાવ ભર્યા આપણા જીવનમાં યોગ એક મહત્વની ભૂમિકા ભજવે છે. યોગ કરો અને નિરોગ રહો, આ માત્ર એક સૂત્ર નથી પરંતુ સ્વસ્થ અને સુખી જીવન જીવવાનો

અલીશા ચિનોય અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. તે પહેલાં આપે સાંભળ્યું ગજેન્દ્ર વર્માના સ્વરમાં તેરા ઘાટા ગીત. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજારમાં સેન્સેક્સ 150 જ્યારે નિફ્ટી 50 અંકના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારે છેલ્લા 12 વર્ષમાં દેશના યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવવામાં કોઈ કસર છોડી નથી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવોએ આજે ભગવાન બિરસા મુંડાને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરશે. બ્રિક્સ કૃષિ કાર્યકારી જૂથ આંતરરાષ્ટ્રીય પરિષદ આજથી મધ્યપ્રદેશના ઇન્દોરમાં શરૂ. 20 દેશોના પ્રતિનિધિઓની ભાગીદારી. ભારતે નાણાકીય વર્ષ 2025

માં જીએસટી આવકમાં 22 લાખ કરોડથી વધુની આવક મેળવી. ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં સંદર્ભમાં પંજાબ, ઉત્તરપ્રદેશ અને દિલ્હી એનસીઆરમાં 6 સ્થળોએ તપાસ અભિયાન હાથ ધર્યું. જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા 2026ના સુગમ અને સફળ સંચાલન માટે ઉચ્ચ અધિકારીઓએ સમીક્ષા બેઠક કરી. નફરતનો માહોલ સર્જી રહ્યો હોવાનો આરોપ લગાવીને ભારતે સંયુક્ત રાષ્ટ્રના સંયુક્ત સત્રમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી. કોલંબો હાઈકોર્ટે શ્રીલંકાના ભૂતપૂર્વ નાયબ મંત્રી સરના ગુણવર્ધનને વાહન ખરીદી અંગેના ભ્રષ્ટાચારના આરોપમાં દોષિત ઠેરવ્યા. રાજ્યના 69 લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધી 23,000 કરોડથી વધુની સીધી સહાય તેમના ખાતામાં જમા કરાઈ. ભરૂચના પાલેજ નજીક હીટ એન્ડ રનની ઘટનામાં 2 સગીર બાળકોના કરૂણ મૃત્યુ. સાળંગપુરના કષ્ટભંજન દેવ મંદિર ખાતે અધિક માસની જન્માષ્ટમી નિમિત્તે મનોહર મોરપીચનો દિવ્ય શણગાર કરાયો. સાંજે 5 કલાકે દિવ્ય રાજોપચાર પૂજા કરાશે. આગામી 20 ઓગસ્ટ સુધી દેશલપર હાજીપીર રોડ ખાતે ભારે વાહનોની અવરજવર માટે બંધ કરાયો. આગામી 14 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડવાની શક્યતા. પુરૂષ ક્રિકેટમાં આજે ભારત ત્રિકોણીય સિરીઝની પ્રારંભિક મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. નિગમ ઉપાધ્યાય અમી કોટી છે અને સાથીઓને સાંભળીએ. રચના છે કેશુભાઈ પટેલની.

ગની દૈવલની રચના આપ સાંભળી રહ્યા હતા. ગાયક કલાકાર હતા પુરુષોત્તમ ઉપાધ્યાય. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયારા.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ, પસાણો. અજાણ્યા એપ થી બચો.
1: આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન.
3: નમસ્તે બહેનો, નમસ્તે જીજ્ઞાબેન.
2: ધારાબેન, અત્યારે અતિક માસ ચાલી રહ્યો છે, તો આપણી બધી બહેનો ધર્મ આરાધના તપ જપ અને અનુષ્ઠાનમાં વ્યસ્ત હશે.
3: કારણ કે આ સમય જ છે પ્રભુને ભજવાનું. આપણે જે પરમાત્માના અંશ છીએ અને આપણામાં જે પરમાત્મા વસે છે એને યાદ કરવાનો, એનું સ્મરણ કરવાનું.
2: અને એટલે જ બહેનો કહેવાનું મન થાય ને કે દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને વિસામો આપવા, ઘરની ઉગાડી રાખજો બારી.
3: ગરીબની દાદ સાંભળવા, અવરના દુઃખને દળવા, તમારા કર્ણ નેત્રોની ઉગાડી રાખજો બારી.
2: પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટવા જાવા, તમારા શુદ્ધ હૃદયોની ઉગાડી રાખજો બારી.
3: થયેલા દુષ્ટ કર્મોના છુટ્ટા જંજીરથી થાવા, જરા સત્કર્મની નાની ઉગાડી રાખજો બારી. આપણે જેમ બહેનો વાત કરી તેમ આ મહિનો છે પરમાત્માને ભજવાનો અને સાથે સાથે દાન પૂર્ણ કરવાનો, ભૂખ્યા તરસ્યાની ભૂખ તરસ છીપાવવાનો અને ખૂબ સારા સારા ધાર્મિક સામાજિક કાર્યો કરવાનો. અને જ્યારે આપણે જેમ વાત કરી તેમ આ મહિનો જેમ આપણામાં રહેલા પરમાત્માને પૂજવાનો છે, કેમ કે આપણે સૌ પરમાત્માના અંશ માત્ર છીએ. આપણે થોડોક ડોકિયું આપણી જાતમાં પણ કરવાનું છે કે જેથી આપણી પોતાની જે ખૂબી કે ખામી છે એને ઓળખવાનો અને એને પચાવવાનો. ખાસ કરીને ખૂબી તો આપણે સૌને ખબર હોય અને એમાં આપણે થોડા જાજા અભિમાનથી માનથી પરિચિત પણ છીએ, પણ જ્યાં વાત આવે છે એ આપણી ખામીઓને ઓળખવાની, એને દૂર કરવાની, એના માટે આપણે આપણી જાતમાં ડૂબકી મારવી પડે. આપણી અંદર વસેલા પરમાત્માના અવાજને ઓળખવું પડે, એટલે કે આપણામાં રહેલા એ બ્રહ્મના તત્વને, એ બ્રહ્મના અંશને ઓળખવાની વાત છે.
2: અને એ આપણા તત્વને, આપણામાં રહેલા બ્રહ્મના અંશને ઓળખવા માટે
3: આપણને
2: એક આધ્યાત્મિક શક્તિની જરૂર પડે છે અને એ આપણે મેળવીએ છીએ પ્રાર્થના દ્વારા.

0: બહેનો, પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે અને આ દર ત્રણ વર્ષે આવે છે. દર ત્રણ વર્ષે આવતા આ માસનું ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે.
1: ગુજરાતી સંસ્કૃતિમાં આ મહિનાને અધિક માસ અથવા તો પુરુષોત્તમ માસ તરીકે આપણે સૌ ઓળખીએ છીએ.
0: અને અધિક માસનું ધાર્મિક મહત્વ જો જોઈએ ને તો પૌરાણિક કથા પ્રમાણે જ્યારે આ માસ મળમાસ કહીને અશુભ ગણવામાં આવતો હતો ત્યારે ભગવાન વિષ્ણુએ તેને પોતાનું નામ પુરુષોત્તમ આપ્યો. એટલે આ મહિનામાં ભગવાન વિષ્ણુ કૃષ્ણની પૂજાનું અનંત ગણું ફળ મળે છે.
1: મંત્ર, જપ અને સ્મરણ આ બધું જ આ માસમાં કરવામાં આવે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો શ્રી કૃષ્ણ શરણમ મમ આ મંત્રના જાપનું વિશેષ મહત્વ છે. શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કે પઠન એ પણ આ મહિનામાં સર્વોત્તમ ગણાય છે.
0: અને આ મહિનામાં દાન અને પુણ્યનું મહત્વ વિશેષ હોય છે. એમાં જો માલપુઆનું દાન કરવામાં આવે ને તો અધિક માસમાં કાંસાના પાત્રમાં 33 માલપુઆ મૂકીને તેનું દાન કરવાનો વિશેષ મહિમા છે.
1: અને એવી જ રીતે બહેનો, દીપદાન ઘરના આંગણે તુલસી ક્યારે અથવા તો પવિત્ર નદીના કિનારે દીપદાન એટલે કે દીવો પ્રગટાવવો, જેનાથી જીવનના અંધકાર દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે. અને આમે શુદ્ધ ઘીના દીવાથી આપણું આસપાસનું વાતાવરણ પણ ખૂબ પવિત્ર થાય છે.
0: અને એવી જ રીતે વસ્ત્રદાન, અન્નદાન, પક્ષીને ચણ, ગાયને ઘાસચારો આ બધું જ દાન કરીને આ મહિનામાં પુણ્ય કમાવાનો અવસર મળે છે. તો બહેનો, અધિક માસનું આપણા જીવનમાં શું મહત્વ છે એ વિશે આપણે વધુ વાતો જાણીશું જાણીતા શાસ્ત્રવિદ મૈત્રેય વ્યાસ પાસેથી.
1: અધિક માસનું મહત્વ.
2: નમસ્કાર મિત્રો, હું છું મૈત્રેય વ્યાસ અને આજે વાત કરીશું અધિક માસની. આપણા પંચાંગમાં 12 મહિનાઓમાં વર્ષનો વિભાગ કરવામાં આવ્યો છે, જેનો આધાર ચંદ્રમાની ગતિ છે. ચંદ્રમા 12 રાશિઓમાં પરિભ્રમણ કરે તેમાં જે પૂર્ણિમાના દિવસે જે નક્ષત્રમાં ચંદ્રમા હોય

એ નક્ષત્રના નામ પરથી મહિનાઓના નામ પાડવામાં આવે છે. સૂર્યનારાયણને બારે રાશિઓનું ચક્ર પૂર્ણ કરતા 365 દિવસ લાગે છે, જ્યારે ચંદ્રમાને આ ચક્ર પૂર્ણ કરતા 354 દિવસનો સમય લાગે છે. આમ બંને વચ્ચે 11 દિવસનો તફાવત આવે છે. આથી એ ચંદ્ર અને સૂર્યની ગતિના સંકલન કરીને અધિક માસની વ્યવસ્થા કરવામાં આવી. બીજા માસમાંથી

એ ચંદ્ર અને સૂર્યની ગતિના સંકલન કરીને અધિક માસની વ્યવસ્થા કરવામાં આવી. બીજા માસમાંથી વધેલા દિવસોમાંથી બનાવેલો મહિનો હોવાથી તેનું વિશેષ કોઈ નામ પણ ન હતું અને એટલે અધિક માસ તરીકે પણ ઓળખાતો. વળી તેને મલમાસ તરીકે પણ ઓળખાય છે અને એ વધારાનો માસ હોવાથી તેનો કોઈ સ્વામી પણ નથી. બીજા બધા માસના સ્વામી પણ છે, તિથિઓની સંજ્ઞા પણ છે, પરંતુ આ અધિક માસમાં સૂર્ય સંક્રાંતિ ન થતી હોવાથી તેને શુભ કાર્ય માટે વર્જિત ગણાયો. આ અધિક માસ 32 મહિના અને 16 દિવસ તથા 4 ઘડીના અંતરથી આવે છે. પ્રત્યેક 28 મહિના પછી અને 36 મહિના પહેલા અધિક માસ આવે છે. આ મહિનામાં સૂર્યનારાયણ એક રાશિમાંથી બીજી રાશિમાં જતા નથી, એથી અસંક્રાંત માસ અધિક માસ એવા નામથી ઓળખાય છે. જે મહિનામાં એક જ મહિનામાં બે વખત સૂર્યનારાયણ રાશિ પરિવર્તન કરે તો તેને ક્ષયમાસ તરીકે ઓળખાય છે. વળી આ માસનો કોઈ સ્વામી પણ નથી, જેથી પણ તેને શુભ કાર્ય માટે વર્જિત ગણાયો હતો. પુરાણોમાં એક કથા આવે છે કે આ મહિનો ભગવાન વિષ્ણુના શરણે ગયો, ત્યાં વૈકુંઠમાં જઈ ભગવાનના ચરણમાં પડી રડવા લાગ્યો. વૈકુંઠમાં દુઃખનો અભાવ હોય છે, આમ છતાં તે રડવા લાગ્યો એટલે ભગવાનને પૂછ્યું કે તું શા માટે રડે છે? ત્યારે એ અધિક માસ કે મલમાસ કહે છે કે હે ભગવાન, મારો કોઈ સ્વામી નથી અને વળી મારા આ માસમાં કોઈ સૂર્ય સંક્રાંતિ પણ થતી નથી. આ કારણે મારા આ માસમાં કોઈ શુભ કાર્ય કરતો નથી. વળી મને મલમાસ ગણી અવગણવામાં પણ આવે છે, તો કૃપા કરો અને મને પણ કંઈ માતને અપાવો, મારા આ માસમાં કોઈ પણ શુભ કાર્ય થાય. ત્યારે તે માસને લઈને ભગવાન વિષ્ણુ ગોલોકમાં ગયા કે જ્યાં શ્રીકૃષ્ણ બાળવયમાં નિત્ય ક્રીડા કરે છે, કે જ્યાં દુઃખ શોક વૃદ્ધાવસ્થા ઇત્યાદિનો અભાવ છે, ત્યાં ભગવાન આ અધિક માસ કે મલમાસને લઈ ગયા. અને ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ભગવાન વિષ્ણુને આગમનનું કારણ પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું કે આ માસ કંઈ મહાત્મ્ય ઈચ્છે છે, આપ તેને માટે કંઈક કરો. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું કે તું સત્ય કહે છે, તારા આ માસમાં સૂર્ય સંક્રાંતિ ન હોવાથી કોઈ શુભ કાર્ય કરતો નથી, પરંતુ હું તને માત્મે આપું છું. પુરાણો અને વેદો મને પુરુષોત્તમ એવા નામથી ઓળખે છે. મિત્રો, આમ ભગવાન શ્રીકૃષ્ણએ કે જે પુરુષોત્તમ એવા નામથી ઓળખાય છે, તેમણે પોતાનું નામ જ આ માસને આપ્યું અને વળી પોતાનું સ્વરૂપ અને મહાત્મ્ય પણ આપ્યું. ઉપરાંતમાં કહ્યું કે હવેથી તારા આ માસમાં કોઈ થોડુંક પણ પુણ્ય કરશે તો પણ તે અનંત ગણું થશે. તારા આ માસમાં જે કોઈ પણ જળાશય એટલે કે સરોવર નદી ઇત્યાદિ જઈને પ્રાતઃ કાળે સ્નાન કરશે તો પણ મહત પુણ્ય પ્રાપ્ત થશે. આ માસમાં સ્નાન, પીપળા તુલસીનું પૂજન, કથા શ્રવણ અને દાનનું વિશેષ મહત્વ છે. આ માસમાં કરાયેલા એક ઉપવાસનું પણ પુણ્ય આખા વર્ષના તે તિથિના ઉપવાસ જેટલું ગણાય છે. પુરુષોત્તમ માસમાં માત્ર એક એકાદશીનું વ્રત પણ આખા વર્ષની બધી એકાદશીના વ્રતના પુણ્ય જેટલું ગણાય છે. આથી ત્યારથી આ માસને પુરુષોત્તમ એવા નામથી ઓળખાય છે. આ માસમાં પ્રકૃતિનું પૂજન અને સ્વાસ્થ્ય આ સર્વ કાર્યો સિદ્ધ થાય છે. આપણી સંસ્કૃતિમાં કોઈને પણ ઉતરતા કે ચડિયાતા નથી ગણ્યા. આપણે નાનામાં નાના જીવને પણ સન્માન આપવાનું કહ્યું છે અને દેહથી ભલે તે નાનો હોય પણ જીવ તો તેનામાં આપણા જેટલો જ છે એમ આપણે કહીએ છીએ. આ માસમાં વિશેષતઃ એકાદશી, પૂર્ણિમા અને વ્યતિપાત તથા અમાવસ્યાનું મહત્વ છે કે જે દિવસે વિશેષ પુણ્યો ગણાય છે. આ દિવસોમાં અન્ન, વસ્ત્ર, દક્ષિણા, જળના કુંભનું દાન, તિલપાત્ર

0: અધિક માસનું મહત્વ
1: એ વિશે બહેનો આપે હમણાં જ માહિતીસભર વાર્તાલાપ જાણીતા શાસ્ત્રવિદ શ્રી મૈત્રેયભાઈ વ્યાસ પાસેથી સાંભળ્યો. અને હજુ એના વિશે જો આપણે વધુ વાત કરીએ ને તો એક પ્રશ્ન આપણે સૌને થાય કે અધિક માસમાં શુભ કાર્યો વર્જિત શા માટે છે? તો એ વિશે જો વાત કરીને તો અધિક માસને આધ્યાત્મિક સાધનાનો મહિમા આપવામાં આવ્યો છે, તેથી આ સમયગાળા દરમિયાન સાંસારિક વૈભવના કાર્યો જેમ કે લગ્ન છે, મુંડન, જનોઈ, ગ્રહ પ્રવેશ કે નવી કોઈપણ મિલકતની ખરીદી જેવા માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. આ મહિનો માત્ર ભગવાનની ભક્તિ અને આત્મશુદ્ધિ માટે જાણે કે અનામત રાખવામાં આવ્યો છે.
0: એટલે જ કહેવાય છે ને અધિકસ્ય અધિકમ ફલમ, એટલે કે આ માસમાં કરવામાં આવેલી નાની સરખી ભક્તિ પણ, દાન કે સેવા પણ સામાન્ય દિવસો કરતા અનેક ગણો વધુ ફળ આપે છે. અને બહેનો, આ અધિક માસ છે ને એ એવો મહિનો છે કે જે આપણી રોજબરોજની દોડધામ ભરેલી જિંદગીમાં પોઝ બટન દબાવીને આપણને ઈશ્વરની નજીક લઈ જાય છે. અને એટલે જ કહેવાનું મન પણ થઈ જાય કે કર્મની આ દોડધામમાં થોડો વિરામ રાખીએ, ચાલો ને આ અધિક માસે પ્રભુનું નામ રાખીએ.
1: સાંસારિક ઈચ્છાઓ તો ક્યારેય ખૂટવાની નથી, આ પવિત્ર દિવસોમાં અંતર આત્માને સાફ રાખીએ. અને બહેનો વિચારો કે જેને દુનિયાએ નકાર્યો એને ઈશ્વરે કેવો ઝડપથી અપનાવી લીધો. આ મહિનો આપણને એ જ શીખવે છે કે જ્યારે જ્યારે જગતમાં કોઈ આપણો હાથ ન પકડે ને

0: આપણે બપોરથી ભેગા આયેલા હવારથી. તમારું નામ તો કયો?
1: આમ તો બધાય મન લાલો જ કે.
0: હે, એટલે મારું નામ લાલો હે.
2: પરેવા ઉડે જે દિશે મનડા તારે ના જાવું, નથી ત્યાં એ માળો તારો નથી સર.

0: તમારી જીજ્ઞાબેન, આપણે સરસ મજાનું ગીત સંભળાવ્યું, તો હવે એવી જ સરસ મજાની ચટાકેદાર વાનગીઓની રીત બહેનોને સંભળાવી દઈએ? તો
1: ચોક્કસ તારાબેન. આજે આપણે બહેનો માટે લઈને આવ્યા છીએ કચ્છી ચટાકેદાર ટોસ્ટ.
0: તો બહેનો તૈયાર રહેજો, કેમ કે પુરુષોત્તમ માસના એકટાણા અનુષ્ઠાન અને ઉપવાસ તમારા પૂરા થાય ને પછી આ રેસીપી ટ્રાય કરજો અને બધાને મોજ મજા કરાવી દેજો.
1: હા હો બહેનો. જુઓ બહેનો, કચ્છી ચટાકેદાર ટોસ્ટ બનાવવા માટેની સામગ્રી નોંધી લેશો. ટોસ્ટ, ખજૂર આમલીની ચટણી, બાફેલા બટેટા, સેવ, ડુંગળી, ધાણા ભાજી, લસણની ચટણી, લીલી ચટણી, મસાલા સિંગ, મીઠું મરચું પાવડર, દાબેલીનો મસાલો અને ટૂટી ફૂટી. કચ્છી ચટાકેદાર ટોસ્ટ બનાવવાની રીત નોંધી લેશો. સૌ પ્રથમ ટોસ્ટનો મસાલો તૈયાર કરવા માટે 3-4 બટેટા બાફી લેવા. બટેટા બફાઈને ઠંડા થઈ જાય એટલે બટેટાને અધકચરા છૂંદી નાખવા. પછી એક કડાઈમાં વઘારવા તેલ મૂકવું. તેલ થઈ જાય પછી તેમાં 1/2 વાટકી જેટલી ખજૂર આંબલીની ચટણી નાખવી. પછી દાબેલીનો મસાલો નાખવો. હવે બાફેલા બટેટાનો છૂંદો નાખવો અને ત્યારબાદ

0: મીઠું, મરચું પાવડર આ બધું જ મિક્સ કરી મસાલો પ્લેટમાં કાઢી લેવો. ત્યાર પછી ડીશમાં ટોસ્ટ લેવા. ટોસ્ટને ખજૂર આંબલીની ચટણીમાં બોળી પ્લેટમાં મૂકવા. પછી ટોસ્ટ પર લસણની ચટણી, લીલી ચટણી અને તૈયાર કરેલો મસાલો પાથરવો. તેના પર સેવ, સીંગ, ડુંગળી, ધાણાભાજી અને તૂટી ફૂટી નાખી ડેકોરેશન કરવું. તો બહેનો, તૈયાર થઈ જજો કચ્છી ચટાકેદાર ટોસ્ટ ખાવા માટે.
1: અને એવી જ રીતે એવી જ સરસ મજાની બીજી વાનગી કે જે વાનગીએ આખા દેશમાં પોતાનું નામ પ્રખ્યાત કર્યું છે, એવી વાનગી ચટાકેદાર ઝાલમુરી. ચટાકેદાર ઝાલમુરી બનાવવા માટેની સામગ્રી નોંધી લેશો. મમરા, મરચું પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો, મીઠું, આમચૂર પાવડર, બાફેલા બટેકા, ડુંગળી, તળેલી સીંગ, કાકડી, ટમેટા, આંબલીની ચટણી, સેવ અને ધાણા ભાજી. તો ચટાકેદાર ઝાલમુરી બનાવવાની રીત નોંધી લેશો. સૌ પ્રથમ એક બાઉલમાં મમરા લઈ તેમાં મરચું પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો, આમચૂર પાવડર, મીઠું આ બધું એકદમ સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું. ત્યાર પછી તેમાં તળેલી સીંગ નાખવી, બાફેલા બટેકાના ઝીણા સમારેલા કટકા નાખી અને તેમાં એક ઝીણી સમારેલી ડુંગળી અને કાકડી નાખવી. બધું બરાબર મિક્સ કરી પછી તેના પર આંબલીની ચટણી નાખવી અને એકદમ બરાબર હલાવી લેવાનું. ત્યારબાદ એક પ્લેટમાં કાઢી લેવાનું. તેના પર સેવ અને ધાણા ભાજીથી ડેકોરેશન કરી ચટાકેદાર બંગાળી ઝાલમુરી ખાવા માટે રેડી થઈ ગઈ.
0: તો બહેનો, હવે તમે કચ્છી ચટાકેદાર ટોસ્ટ અને ચટાકેદાર ઝાલમુરી બનાવજો અને તમારા પરિવારજનોને ખવડાવજો.
1: તો બહેનો, આ અધિક માસનો જે પવિત્ર સમય ચાલી રહ્યો છે એમાં આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે દોડધામની જિંદગીમાં ભક્તિનો આ અવસર આવ્યો છે, હૃદયને પવિત્ર કરવાનો અદ્ભુત આ સમય આવ્યો છે.
0: લૌકિક દુનિયાના વ્યવહારો થોડા બાજુએ મૂકી દો, હરિના ચરણોમાં બેસવાનો અધિક મહિનો આવ્યો છે.
1: તો અધિક માસની આપને અધિક શુભકામનાઓ સાથે આજનો સહિયર કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ.
0: ફરી મળીશું આવતા મંગળવારે બપોરે 12:30 વાગે.
1: તો ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન,
0: આવજો બહેનો.

હર્ષિતા પંડ્યાને આપ સાંભળી રહ્યા હતા રચના હતી અંકિત ત્રિવેદીની. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 મિનિટે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારે છેલ્લા 12 વર્ષમાં દેશના યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવવામાં કોઈ કસર છોડી નથી. નફરતનો માહોલ સર્જી રહ્યો હોવાનું કહીને ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘના સંયુક્ત સત્રમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી બ્રિક્સ કૃષિ પરિષદનો પ્રારંભ થયો. સરકારે કોલસા વિનિમય નિયમો સૂચિત કરતા દેશમાં કોલસા વિનિમયનો માર્ગ મોકળો થયો. ફિલિપાઇન્સમાં ગઈકાલે આવેલા 7.8ની તીવ્રતાના વિનાશક ભૂકંપ બાદ મૃત્યુઆંક વધીને 37 થયો. અને ભગવાન બિરસા મુંડાના શહીદ દિવસ પર દેશભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારે છેલ્લા 12 વર્ષમાં દેશના યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવવામાં કોઈ કસર છોડી નથી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે 140 કરોડ નાગરિકોના આશીર્વાદ અને

રાષ્ટ્રપ્રથમની ભાવનાથી પ્રેરિત થઈને સરકાર વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ માટે સમર્પિત છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ અથાક પ્રયાસોના પરિણામે દેશ આજે વૈશ્વિક મંચ પર માળખાગત સુવિધાઓથી લઈને ડિજિટલ ક્રાંતિ સુધી એક નવી ઓળખ પ્રાપ્ત કરી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સેવા, સુશાસન અને સમૃદ્ધિના માર્ગ પર આગળ વધશે. પુડુચેરીના મુખ્યમંત્રી એન રંગાસામીના પ્રસ્તાવ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રશાસિત પ્રદેશના મંત્રી પરિષદમાં 3 મંત્રીઓની નિમણૂક કરી છે. ગૃહમંત્રાલયના જાહેરનામા અનુસાર ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના ધારાસભ્યો પી રાજવેલુ અને વીપી શિવકોલુંધુ અને ભાજપના ધારાસભ્ય જીએનએસ રાજશેખરનને પોંડુચેરી સરકારમાં મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકો તેમના શપથગ્રહણની તારીખથી અમલમાં આવશે. આ સાથે પુડુચેરીમાં મંત્રીમંડળનું વિસ્તરણ પૂર્ણ થયું છે. નફરતનો માહોલ સર્જી રહ્યો હોવાનો આરોપ લગાવીને ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી છે. પાકિસ્તાન ધાર્મિક પરિભાષાનો દુરૂપયોગ કરીને તેના નાગરિકોમાં ભારત પ્રત્યે વેરભાવ ઉભો કરી રહ્યો હોવાનું ભારતે આરોપ લગાવ્યો હતો. ભારતે ઇસ્લામાબાદની કડક શબ્દોમાં ટીકા કરતા કહ્યું કે પોતાના પ્રદેશમાં કાર્યરત આતંકવાદી સંગઠનોને ફિટના અલ હિન્દુસ્તાન તરીકે લેબલ કરીને અપપ્રચાર કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સત્રમાં બોલતા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત પર્વતાનેની હરીશે કહ્યું કે ઇસ્લામાબાદ ફક્ત નવી દિલ્હી પર દોષારોપણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાનના રાજકીય માળખા અને શાસનમાં તેની સૈન્યની ભૂમિકાને નિશાન બનાવીને ભારતે તાજેતરના બંધારણીય સુધારાઓના નામે નાગરિકોના અધિકાર પર તરાપ મારી લશ્કરી પકડ મજબૂત કરવાનો પણ પ્રયાસ થતો હોવાનું કહ્યું હતું. અફઘાનિસ્તાન પરના હવાઈ હુમલામાં મોટી જાનહાની કરવા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું. શ્રી હરીશે ઉમેર્યું કે લશ્કરી કાર્યવાહીના નામે હત્યાકાંડ કરવાથી ગુનાગારને મુક્તિ મળતી નથી. આંતરિક ખામીઓ માટે પડોશીઓને જવાબદાર ઠેરવવાનો પાકિસ્તાનનો લાંબો ટ્રેક રેકોર્ડ રહ્યો હોવાનું પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી બ્રિક્સ કૃષિ પરિષદનો પ્રારંભ થયો છે. બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, ચીન, ઈરાન, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાત સહિતના 21 દેશોના કૃષિમંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાંતો આ પરિષદમાં ભાગ લઈ રહ્યા છે. ખાદ્ય સુરક્ષા, કૃષિ નવીનતા, આબોહવા અનુકૂળ ખેતી, કૃષિ વેપાર, નાના ખેડૂતોને સશક્તિકરણ સહિતના વિષયો પર આજે વિવિધ સત્રો યોજાશે. આગામી 12મી તારીખે કૃષિમંત્રીઓ વચ્ચે એક ખાસ સંવાદ યોજાશે, જેમાં નાના ખેડૂતો, મહિલાઓ અને યુવાનો દ્વારા ખાદ્ય સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. 13મી જૂને બ્રિક્સ રાષ્ટ્રોની મંત્રીસ્તરની બેઠક યોજાશે. દરમિયાન વિદેશી પ્રતિનિધિઓ ઇન્દોરની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાનો સ્વાદ માણશે. તેઓ રાજવાડા, સરાફા અને માંડુ જેવા ઐતિહાસિક સ્થળોની પણ મુલાકાત લેશે. કોલસા મંત્રાલયે કોલસા વિનિમય નિયમો 2026ને સૂચિત કર્યા છે, જેને કારણે દેશમાં કોલસા વિનિમયનો માર્ગ મોકળો થયો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર નવું માળખું કોલસા બજારને પરંપરાગત વેચાણ મોડેલથી સ્પર્ધાત્મક બજારમાં પરિવર્તિત કરશે અને કાર્યક્ષમતામાં સુધારો કરશે. કોલસા નિયંત્રક સંગઠન વિવિધ બજાર એક્સચેન્જનું નિયમન અને નોંધણી કરશે. આ પહેલ ઉર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવશે, ઔદ્યોગિક વિકાસને ટેકો આપશે અને વધુ સ્પર્ધાત્મક અને કાર્યક્ષમ કોલસા બજાર દ્વારા વિકસિત ભારતના વિઝનમાં યોગદાન આપશે. હેમ્પટન સ્કાય રિયાલિટી લિમિટેડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ પંજાબ, ઉત્તરપ્રદેશ અને દિલ્હી એનસીઆરમાં 6 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે. આ સ્થળોમાં પંજાબમાં લુધિયાણા અને જલંધર, ઉત્તરપ્રદેશમાં બરેલી અને દિલ્હી નોઈડા ક્ષેત્રનો સમાવેશ થાય છે. ઈડી અધિકારીઓના જણાવ્યા અનુસાર જે જગ્યાઓને આવરી લેવામાં આવી રહી છે તેમાં હેમ્પટન સ્કાય રિયાલિટી લિમિટેડ સાથે જોડાયેલા વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે જોડાયેલા રહેઠાણો અને વ્યવસાયિક કચેરીઓ બંનેનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા 2026ના સુગમ અને સફળ સંચાલન માટે ઉચ્ચ અધિકારીઓએ વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરી. જમ્મુના વિભાગીય કમિશનર રમેશકુમાર અને જમ્મુ ઝોનના પોલીસ મહાનિરીક્ષક ભીમસેન તુતીએ ગઈકાલે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા રામબન જિલ્લાની મુલાકાત લીધી હતી. ઉચ્ચ અધિકારીઓએ પોલીસ, સેના, સીઆરપીએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સાથે સુરક્ષા વ્યવસ્થા અંગે વિગતવાર ચર્ચા કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે આસામની પ્રખ્યાત જીઆઈ ટેગવાળી તેજપુર લીચી આંતરરાષ્ટ્રીય બજારોમાં પહોંચી રહી છે. તેમણે કહ્યું કે કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય ઉત્પાદનનું નિકાસ વિકાસ સત્તામંડળ એપીઈડીએ દ્વારા સમર્થનથી તેજપુર લીચીનું પ્રથમ નિકાસ શિપમેન્ટ દુબઈ માટે રવાના થયું છે. સોશિયલ

0: મીડિયા સંદેશમાં શ્રી ગોયલે જણાવ્યું કે આ પહેલ પ્રદેશની લીચીને વૈશ્વિક સ્તરે ઓળખ આપશે, ખેડૂતોને વધુ સારા ભાવ મેળવવામાં મદદ કરશે અને ઉત્તર પૂર્વ ભારતના કૃષિ ઉત્પાદનો માટે નવી તકો ઉભી કરશે. ફિલિપાઇન્સમાં ગઈકાલે આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપ બાદ મૃત્યુઆંક વધીને 37 થયો છે. 500થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે 4થી વધુ વ્યક્તિઓ ગુમ થયા છે. મોટી સંખ્યામાં લોકોને આશ્રયસ્થાનોમાં વિસ્થાપિત કરાયા છે. ફિલિપાઇન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે કહ્યું કે એજન્સીઓ આપત્તિ પ્રતિભાવનું સંકલન કરી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોની શાળાઓમાં વર્ગો સ્થગિત કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાત્કાલિક યુદ્ધ વિરામની અપીલ બાદ ઇરાન અને ઇઝરાયેલે એકબીજા સામે હુમલા બંધ કરવાની અપીલ કરી છે. જો કે તેહરાને ચેતવણી આપી છે કે ઇઝરાયેલ લેબનોનમાં હિઝબુલ્લાના ઠેકાણા પર હુમલા ચાલુ રાખશે તો તે ફરીથી લશ્કરી કાર્યવાહી શરૂ કરશે. બીજી તરફ ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી ઇઝરાયેલ કાત્ઝે પણ ચેતવણી આપી છે કે જો ઉત્તરી ઇઝરાયેલ પર હુમલા ચાલુ રહેશે તો ઇઝરાયેલ દક્ષિણ બેરૂતમાં હિઝબુલ્લાના ગઢને ફરીથી નિશાન બનાવશે. એપ્રિલમાં યુદ્ધવિરામ થયા બાદ ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેનો આ તાજેતરનો સંઘર્ષ સૌથી આક્રમક હતો. ઇરાને રવિવારે રાત્રે ઇઝરાયેલી પ્રદેશ તરફ મિસાઇલો છોડ્યા. આ હુમલાને બેરૂત નજીક હિઝબુલ્લાના ગઢ પર ઇઝરાયેલી હુમલાનો બદલો ગણાવાઈ રહ્યો છે. કોલંબો હાઇકોર્ટે ભૂતપૂર્વ નાયબ મંત્રી સરના ગુણવર્ધનને ભ્રષ્ટાચારના આરોપમાં દોષિત ઠેરવ્યા છે. 2006માં ડેવલપમેન્ટ લોટરી બોર્ડના અધ્યક્ષ તરીકેના કાર્યકાળ દરમિયાન ભાડાના ધોરણે વાહનોની ખરીદી સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના આરોપોમાં તેમને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. ભગવાન બિરસા મુંડાના શહીદ દિવસ નિમિત્તે રાષ્ટ્રભરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન તેમજ ગૃહમંત્રી અમિત શાહ સહિત વિવિધ મહાનુભાવોએ આજે ભગવાન બિરસા મુંડાને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ધરતી આબાનું જીવન હિંમત, આત્મસન્માન અને ન્યાય પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. તેમણે ઉમેર્યું કે ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમુદાયોને તેમના અધિકારો, ઓળખ અને ગૌરવનું રક્ષણ કરવા પ્રેરણા આપી છે. ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આજે પણ ધાર્મિક પરિવર્તન અને બિરસા મુંડાના સંઘર્ષો અને આદિવાસી ગૌરવ પ્રત્યેનું તેમનું સમર્પણ લાખો દેશવાસીઓ માટે પ્રેરણારૂપ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસીએ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આગામી મહિલા T20 વર્લ્ડ કપ માટે કોમેન્ટેટર્સની સ્ટાર યાદી જાહેર કરી છે. મહિલા નેતૃત્વવાળી કોમેન્ટરી ટીમમાં ભૂતપૂર્વ કેપ્ટન અને આંતરરાષ્ટ્રીય મહિલા ખેલાડીઓ મિતાલી રાજ, અંજુમ ચોપરા અને વેદ કૃષ્ણમૂર્તિ સહિત અનેક ભારતીય નામો સામેલ છે. પુરૂષ કોમેન્ટેટર્સ તરીકે ભારતના દિનેશ કાર્તિક તેમજ જતીન સપ્રુ પણ કોમેન્ટરી બોક્સમાં જોડાશે. ઉત્તર પશ્ચિમ અને ઉત્તરીય રાજ્યોમાં ગરમીની આગાહી કરે છે. કોકણ અને ગોવા, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના સ્થળોએ દિવસ દરમિયાન ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની ધારણા છે. દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ, માહે અને ઉત્તર અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં આજે ભારે વરસાદ પડી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું સરકારે છેલ્લા 12 વર્ષમાં દેશના યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવવામાં કોઈ કસર છોડી નથી. નફરતનો માહોલ સર્જી રહ્યો હોવાનું કહીને ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘના સંયુક્ત સત્રમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી બ્રિક્સ કૃષિ પરિષદનો પ્રારંભ થયો. સરકારે કોલસા વિનિમય નિયમો સૂચિત કરતા દેશમાં કોલસા વિનિમયનો માર્ગ મોકળો થયો. ફિલિપાઇન્સમાં ગઈકાલે આવેલા 7.8ની તીવ્રતાના વિનાશક ભૂકંપ બાદ મૃત્યુઆંક વધીને 37 થયો અને ભગવાન બિરસા મુંડા શહીદ દિવસ પર દેશભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયા. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર સમાપ્ત થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી ગયા અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. ખાદ્ય અર્થતંત્રમાં પરિવર્તન લાવવાના એક મહત્વના પ્રયાસમાં કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગમંત્રી ચિરાગ પાસવાને આજે અમદાવાદ ખાતે સેપ્લિંગ સંવાદ 2026નું ઉદ્ઘાટન કર્યું. અનલોકિંગ વેલ્યુ એડવાન્સિંગ ફૂડ પ્રોસેસિંગ ફોર એમ્પ્લોયમેન્ટ જનરેશન એન્ડ સસ્ટેનેબલ ગ્રોથ ઇન સાઉથ એશિયા, આ શીર્ષક હેઠળ 2 દિવસીય પ્રાદેશિક ઉચ્ચસ્તરીય નીતિ સંવાદનું આયોજન ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય અને વિશ્વ બેંક જૂથ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. ઉદઘાટન સત્રને સંબોધતા શ્રી પાસવાને ખાદ્ય પ્રક્રિયાને કૃષિ અને સમૃદ્ધ સેતુ વચ્ચેનો સેતુ ગણાવ્યો. તેમણે રોજગારીનું સર્જન કરવા, લણણી પછીની ખોટ ઘટાડવા અને ખેડૂતોની આવકમાં સુધારો કરવાની તેની અપાર ક્ષમતા પર ભાર મૂક્યો અને વૈશ્વિક ખાદ્ય પ્રસંસ્કરણ કેન્દ્ર તરીકે ભારતના વધતા કદ પર પ્રકાશ પાડ્યો. મંત્રીએ જણાવ્યું કે ભારતે વિશ્વ માટે ખાદ્ય સામગ્રીનો મુખ્ય સ્ત્રોત બનાવવા માટે ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
1: પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદીજી કી સોચ હૈ કે ભારત ઇવેન્ચ્યુઅલી અપને આપકો એક ગ્લોબલ ફૂડ બાસ્કેટ કે તોર પર દુનિયા કે સામને પ્રસ્તુત કરે ઓર યે ક્ષમતા હૈ હમને હમારે પાસ પ્રોડક્શન ઇતના હૈ વોલ્યુમ ઇતના હૈ બસ હમ ઉસકો વેલ્યુ મે કન્વર્ટ કરકર દુનિયા કે સામને પ્રસ્તુત કરના હૈ ઇસ કાર્યક્રમ કે માધ્યમ સે ફૂડ પ્રોસેસિંગ સેક્ટર કો આને વાલે દિનો મે રાષ્ટ્રીય સ્તર પર ભી હમ લોગ વિસ્તાર દેને કા કામ કરેંગે ઓર અંતરરાષ્ટ્રીય સ્તર પર ભી ભારત કે ખાદ્ય પદાર્થો કો કૈસે વૈશ્વિક બજારો તક હમ લોગ લેકર જા સકે ઉસ દિશા મે ભી હમ લોગ કો ઇસ 2 દિવસીય પોલિસી ડાયલોગ સે હમ લોગ કો લાભ મિલેગા.
0: નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નેતાઓ અને વિવિધ દક્ષિણ એશિયાઈ દેશોના સંશોધકો

0: લગભગ 200 સહભાગીઓ સ્થિતિસ્થાપક અને ટકાઉ ખાદ્ય પ્રણાલીઓના નિર્માણ પર ચર્ચા કરવા માટે એકઠા થયા છે. આ કાર્યક્રમ દરમિયાન ભારતમાં ખાદ્ય પ્રક્રિયાના સ્તરનું મૂલ્યાંકન એ વિષય પરના અહેવાલનું વિમોચન કરાયું. રાજ્યમાં 5 લાખથી વધુ મહિલાઓ લખપતિ દીદી બની રહી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીએ રાજ્યમાં 10 લાખ સંભવિત લખપતિ દીદીઓની ઓળખ કરી, જેમાંથી 5,96,000 મહિલાઓ હાલ લખપતિ દીદી બની ચૂકી છે. આ સિદ્ધિ રાજ્યભરમાં મહિલા કેન્દ્રિત વિકાસની વધતી શક્તિ અને મહિલાઓના આર્થિક સશક્તિકરણની સફળતાને પ્રતિબિંબિત કરે છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ નિમિત્તે મહેસાણા જિલ્લામાં આજે પ્રગતિપથ યાત્રાનું આયોજન કરાયું, જેમાં સરકારના વિકાસલક્ષી કાર્યો કલ્યાણકારી યોજનાઓની ઝાંખી રજૂ કરાઈ. કલેક્ટર કચેરી ખાતેથી પ્રગતિપથ યાત્રાને લીલી ઝંડી આપ્યા બાદ સાંસદ હરિભાઈ પટેલે પ્રતિક્રિયા આપી.
1: 12 વર્ષના શાસન આપણું ગૌરવપૂર્વક શાસન છે એ વાત લઈને ઉજવણીનો જે ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એના ભાગરૂપે આજે પ્રગતિ પથનો કાર્યક્રમ યોજાયો છે. જે વિકાસના કામો થયા હોય એની મુલાકાતનો આ જે કાર્યક્રમ છે, આજે મહેસાણાથી લીલી ઝંડી આપીને અહીંથી આ યાત્રા રવાના કરવામાં આવી છે. આવનારા 3 દિવસ સુધી આ કાર્યક્રમ યોજાશે અને જિલ્લામાં આ પ્રગતિ પથનો રૂટ જે બને છે એ પ્રમાણે સૌ આગેવાનો અને પદાધિકારીઓ અને અમારા પ્રબુદ્ધ નાગરિકો આ જે વિકસિત થયેલા સ્થળો છે એની મુલાકાત લેશે.
0: ભરૂચ જિલ્લાના પાલેજ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં 2 સગીર બાળકોના મોત થયા છે. ભૂખી ખાડી બ્રિજ નજીક એક અજાણ્યા વાહને 2 માસૂમ બાળકોને અડફેટે લેતા દાદા અને પિતાની નજર સામે જ બંને માસૂમોના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યા હતા. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરાર વાહન અને તેના ચાલકને શોધવા તપાસ હાથ ધરી છે. ગીર અભયારણ્યમાં આજથી શાકાહારી પ્રાણીઓની ગણતરી હાથ ધરવામાં આવી છે. ગીરની જૈવિક વિવિધતા અને પર્યાવરણીય સંતુલન માટે શાકાહારી પ્રાણીઓની ભૂમિકા મહત્વની રહી છે, ત્યારે વનરક્ષક અને વન અધિકારીઓ સહિત 150 કર્મચારી દ્વારા ચિત્તલ, સાબર, નીલગાય, જંગલી સુવર, ચિંકારા અને ચારસિંગાની ગણતરી કરવામાં આવી રહી છે. મુખ્ય વન સંરક્ષક ડોક્ટર અક્ષય જોશીએ જણાવ્યું કે ગણતરીમાં આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી પ્રાણીઓની સંખ્યા અને ઘનતાના નિશ્ચિત આંકડા પ્રાપ્ત થઈ શકે. વલસાડ પોલીસે શેરીમાળ ગામમાંથી માદક પદાર્થના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં તેના સહ આરોપીની પણ ધરપકડ કરી હતી. પોલીસ માદક પદાર્થ 1 કિલોગ્રામના જથ્થા સહિત 75,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી રહી છે. મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રોને 24 કલાક માટે શરૂ કરાયા છે. વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, ખેતીવાડી વિભાગ અને જિલ્લા પંચાયત દ્વારા અતિવૃષ્ટિ સર્જાય તો નીચાણવાળા વિસ્તારોના રહીશો માટે આશ્રયસ્થાનો નક્કી કરાયા છે. આકસ્મિક પરિસ્થિતિમાં મદદ માટે મહેસાણા ડિઝાસ્ટર કચેરીનો 0-27-62-22-22-20 અથવા ટોલ ફ્રી નંબર 1077 પર સંપર્ક કરવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો પૂર્વ કચ્છ જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખક છે રામજી મેરિયા. કચ્છ એ એક એવો વિશિષ્ટ પ્રદેશ છે જે અનેક રીતે પોતાની અનોખી ઓળખ ધરાવે છે. દેશના પશ્ચિમ છેવાડે આવેલો આ જિલ્લો ચોતરફ રણ અને સમુદ્રથી ઘેરાયેલો, રણ, દરિયો અને ડુંગર જેવી ભૌગોલિક વિશેષતા ધરાવતો પ્રદેશ છે. મરુ, મેરુ અને મહેરામણ ધરાવતો આ જિલ્લો અનેક રીતે દેશ દુનિયાનો જાણીતો જિલ્લો છે, જે ભૌગોલિક રીતે દેશનો સૌથી મોટો વિસ્તાર ધરાવે છે. એશિયાનું સૌથી મોટું ગ્રાસલેન્ડ બની પ્રદેશ કચ્છમાં આવેલું છે. એશિયામાં માત્ર કચ્છના નાના રણ જોવા મળતું ઘોડખર નામનું પ્રાણી માત્ર આ જ જિલ્લામાં જોવા મળે છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી સુરખાબ એટલે કે ફ્લેમિંગો અહીં કચ્છના રણમાં પ્રજનન કરે છે. ભારતભરની ગ્રેટર ફ્લેમિંગોની સંભવત આ સૌથી મોટી સોસાયટી છે, જે રણ પછાડે આવેલા હંજબેટ પર ઈંડા મૂકે છે. કચ્છનું સફેદ રણ જે લગભગ 25 ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે, જે પ્રવાસનું હબ બન્યું છે અને લાખોની સંખ્યામાં સહેલાણીઓ

આ રણને માણવા માટે આવી રહ્યા છે. આ ઉપરાંત વિશ્વની હડપ્પન સભ્યતાનું નગર એવું ધોળાવીરા પણ ખડીર બેટ પર રણને વચ્ચે આવેલું છે. એક સમયે અહીં દુનિયાના દેશો સાથે દરિયાઈ માર્ગે વેપાર થતો હતો, જે આજે પ્રવાસન માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ધોળાવીરાથી ખાવડા વચ્ચેનું નિર્માણ પામેલ ઘડુલી સાંતલપુર રોડ, જે હવે રોડ ઓફ હેવન તરીકે સ્થાપિત થયો છે. આ ઉપરાંત એકલ બાંભણકા, કે જે રોડ ટુ ઇન્ફિનિટી તરીકે લોકજીપે ચડ્યું છે. આ બંને રોડ રણની વચ્ચેથી નીકળતા હોવાથી સૌંદર્ય ખૂબ જ અનેરું હોવાથી કચ્છના પ્રવાસનમાં એક મહત્વનું સ્થાન પામ્યું છે. પૂર્વ કચ્છના મહત્વના પ્રવાસ સ્થાનોમાં રવેચી માતાનું મંદિર, એકલ માતાનું મંદિર કે જે રણની કાંધી પર આવેલ છે, ઉપરાંત મોમાયમોરા, કંથકોર સહિતના સ્થળો પૂર્વ કચ્છના પ્રવાસન માટે મહત્વ ધરાવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં બાગાયત ક્ષેત્રે પણ ક્રાંતિ આવી છે. કચ્છમાં થતી ખારેક દેશ વિદેશમાં વખણાય છે, તો ડ્રેગન ફ્રૂટ, દાડમ અને કચ્છની કેસર કેરી પણ પ્રસિદ્ધ થઈ છે. હાલ કેરી અને ખારેકની સિઝન ચાલી રહી છે. કચ્છના આ બાગાયતી ફળો વિદેશોમાં પણ એક્સપોર્ટ કરવામાં આવી રહ્યા છે. કચ્છમાં નર્મદા કેનાલનું આગમન થયા બાદ ખેડૂતો મહત્વના તમામ ખેતી પાકો લેતા થયા છે. સાથે સાથે પશુપાલનમાં પણ વધારો થયો છે, જેને લઈને દૂધનું ઉત્પાદન પણ વધ્યું છે, જેના માટે સરહદ ડેરી ખૂબ પ્રસિદ્ધિ પામી છે. ગત 5 જૂનના દિવસે સમગ્ર દેશની સાથે સાથે સરહદી કચ્છ જિલ્લામાં પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. ગામે ગામે ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનો વિશેષ કાર્યક્રમ યોજાયો, જેના ભાગરૂપે વિવિધ વિકાસલક્ષી કામોના ઠરાવો કરવામાં આવ્યા હતા. ઉપરાંત સ્વચ્છતા, પર્યાવરણ, આરોગ્ય, સુરક્ષા સહિતના પ્રશ્નોની ચર્ચા દરેક ગ્રામ પંચાયતોમાં કરવામાં આવી હતી, તેમજ વધુમાં વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવામાં આવે અને રાસાયણિક દવાનો ઓછો ઉપયોગ કરીને જમીનને બંજર થતી અટકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી દ્વારા લોકોના આરોગ્યની સાથે સાથે દવારહિત ખોરાક સૌને ખાવા મળે, લોકો પ્રાકૃતિક ખેતી કરતા થાય અને આત્મનિર્ભર બને તે માટે ચર્ચા વિચારણા ગ્રામસભામાં કરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામ્યલક્ષી સરકારની વિવિધ યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી. ગામોમાં પીવાના પાણીની સુચારૂ વ્યવસ્થા કરવામાં આવે, તેમજ ચોમાસા પૂર્વે માખી મચ્છર ન થાય તે માટે નદી નાળા વગેરેની સફાઈ કરવામાં આવે, ગામના માળખાગત સુવિધાનો કોઈ અભાવ ન રહે તે માટે પણ જાગૃત નાગરિકો દ્વારા પંચાયતમાં માંગણીઓ રજૂ કરાઈ હતી. ઉપરાંત ગામના જાહેર સ્થળોને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તેવી લાગણીઓ વ્યક્ત કરવામાં આવી હતી. પૂર્વ કચ્છના અંજાર ખાતે વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરતી ભારત વિકાસ પરિષદ દ્વારા અંજાર શહેરને હરિયાળું બનાવવા માટે ગ્રીન અંજાર મિશન અંતર્ગત છેલ્લા 9 વર્ષમાં 10,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વૃક્ષારોપણના અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું. આ સેવા યજ્ઞમાં લોકભાગીદારીથી કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. ભચાઉ તાલુકાના કટારીયા ગામે છેલ્લા 84 વર્ષથી શિસ્ત, સંસ્કાર અને શિક્ષણના ત્રિવેણી સંગમ સમાન વર્ધમાન જૈન બોર્ડિંગ કોઈપણ જાતના સામાજિક આર્થિક ભેદભાવ વિના સંપૂર્ણ નિઃશુલ્ક શિક્ષણ કાર્ય કરે છે તે હવે નવી ઊંચાઈ સર કરતા અનોખી રીતે શિક્ષણ મહોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ સંકુલ સમગ્ર વાગડ વિસ્તાર માટે શિક્ષણનું આગવું કેન્દ્ર બની રહ્યું હતું. આ હતો પૂર્વ કચ્છ જિલ્લાનું સમાચારપત્ર, જેના લેખક હતા રામજી મેરિયા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આજે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આશિત દેસાઈને સાંભળીએ. રચના છે હર્ષદ ચંદારાણાની.

શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા આશિત દેસાઈ અને આરતી મુનશીને. રચના હતી તુષાર શુક્લની. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સંપન્ન થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. અત્યારે રજા આપશો. નમસ્કાર.

હમણે સાંજે 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત, કલાકારો નટવરલાલ દવે અને રિંકુ પટેલ, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, 7:00 આપ સાંભળશો ગીતો, 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, 8:00 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી, 8:30 ગુજરાતી ગીતો, 9:15 પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ પર આધારિત વિશેષ કાર્યક્રમ પ્રસ્તુત કરતા ઉત્કર્ષ મરાઠે, 9:30 અમારા સમાચાર વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમ, 10:00 ગુજરાતી ગીતો, 10:30 આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત અને 11:10 સમાચાર સેવા વિભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ શૃંખલા જેમાં આજનો વિષય છે આર્થિક વિકાસ. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત. પોલીસ અધિક્ષકની કચેરી વાવ થરાદની એક યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે મધુબેન હીરાભાઈ સોલંકી, જેઓ તારીખ 22/5/2026 રોજ ગામ આસોદર તાલુકો થરાદ જિલ્લો વાવ થરાદથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 27 વર્ષ, રંગે ઘઉંવાળા, શરીરે મધ્યમ વર્ગના છે, ઊંચાઈ આશરે 165 સેન્ટીમીટર. તેમણે ઘાટા ગુલાબી સફેદ ટપકાવાળું શર્ટ તથા કાળા કલરનું અને તેના પર સફેદ ફૂલોની ટપકાવાળી પ્રિન્ટ કરેલું ઘાઘરો પહેરેલું છે. તેઓ ગુજરાતી ભાષા જાણે છે. જે કોઈના વ્યક્તિ અંગે માહિતી કે પત્તો મળે તેમણે નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી અથવા તો ઇમેઇલ એડ્રેસ sp-vavtharad@gujarat.gov.in ઉપર જાણ કરવા વિનંતી. પોલીસ અધિક્ષકની કચેરી બનાસકાંઠા પાલનપુરની એક યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે પિંકીબેન પ્રવીણજી ઠાકાડા, જેઓ તારીખ 23/4/2026 રોજ ગામ મેબદપુર તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠાથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 19 વર્ષ, રંગે ઘઉંવાળા, શરીરે પાતળા મધાના છે, ઊંચાઈ 5 ફૂટ, આંખો કાળી, વાળ કાળા, ચહેરો ગોળ છે. તેમણે પંજાબી ડ્રેસ પહેરેલો છે. તેઓ ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. પોલીસ અધિક્ષકની કચેરી પાલનપુર બનાસકાંઠાની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે ઇન્દુબેન જગદીશભાઈ તબિયાર,

જેવું તારીખ 16/4/2026ના રોજ. અંબાજી જય અંબે ફ્લેટ હોલીડે હોમ જવાના રસ્તે તાલુકો દાંતા જિલ્લો બનાસકાંઠાથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 52 વર્ષ, રંગે ઘઉંવાણા, શરીરે મધ્યમ વર્ગના છે, આંખો કાળી, વાળ કાળા, ચહેરો લંબગોળ છે. તેમણે સાડી પહેરેલી છે. તેઓ ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. જે કોઈના વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેમણે નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી, અથવા તો ઇમેલ એડ્રેસ sp-ban@gujarat.gov.in ઉપર જાણ કરવા વિનંતી. કાર્યક્રમોની વિગતો અને પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમની શરૂઆત કરીશું હરિહરન અને અલકા યાજ્ઞિકે ગાયેલા ગુરુ ફિલ્મના ગીતથી.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: ફિલ્મ છે હસતે હસતે, કલાકાર કુનલ કાંજાવાલા.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: ફિલ્મ છે જબ વી મેટ, કલાકાર મોહી ચૌહાણ.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: ગુલમહોર કાર્યક્રમમાં હવે સાંભળશો કિસના ફિલ્મ ગીત, જેને ગાયું છે અલકા યાજ્ઞિક, સુખવિંદર સિંહ, આયશા દરબાર અને સાથીઓએ.

0: चोरी चली कहाँ, उड़ा के दिल चली कहाँ, चुरा के दिल चली कहाँ।
1: અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોરી સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે લોકસંગીત. કાર્યક્રમમાં સૌપ્રથમ સાંભળશું નટવરલાલ દવે ગાયેલી પ્રાચીન રચના

નટવરલાલ દવેના સ્વરમાં દાસ સૌની રચના આપે સાંભળી. લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો રિંકુ પટેલના કંઠમાં લોકગીતો.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. બરાબર 6:15 આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

0: ॿ सौ ॿाहठि रनसूं जोड़ियूं आहिनि। आख़िर में अहम ख़बरुनि ते नज़र विझंदासीं। प्रधानमंत्री नरेंद्र मोदीअ ओलह एशिया जे बदिलजंदड़ सूरत हाल ते अॼु मंझंदि कुवैत जे अमीर शेख मशाल अल अहमद अल ज़ाबेर अल सभा सां टेलीफोन ते ॻाल्हि ॿोल कई। प्रधानमंत्री नरेंद्र मोदीअ चयो सरकार गुज़िरियल 12 सालनि में नौजवाननि, महिलाउनि ऐं हारियुनि खे सशक्त बणायो आहे। उपराष्ट्रपति सी पी राधाकृष्णन जल शक्ति वज्रात जी योजनाउनि जो जाइज़ो वरितो। आकाशवाणी तां सिंधी समाचारनि जो इहो अंक ते समाप्त थियो। नमस्ते।
1: આકાશવાણી અમદાવાદ વડોદરા। હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર। અમદાવાદ શહેરનું આજનું મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતા 1.1 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું। જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 29.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતા 1.6 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું। સાંજે 5:30 વાગ્યે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 37% નોંધાયું। આગાહી છે કે આકાશ અંશતઃ વાદળછાયું રહેશે। મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે। તો આ હતા સ્થાનિક હવામાન સમાચાર।
2: શું તમે હીટસ્ટ્રોકથી બચવાની, ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટવેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
3: પાપા મેરે આએંગે ચોકલેટ ખૂબ લાએંગે, ઘર અભી વો આએંગે, મેં ઉનસે ખેલુંગી।

જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: કાકા, તમને શરમ નથી આવતી એમ રસ્તા પર કચરો ફેંકતા?
3: શરમ લે, એમ શેની શરમ?
2: તમે સવારે ઉઠીને બ્રશ કર્યું,
3: હા,
2: પછી નાઈ ધોઈને તમારા શરીરને સ્વચ્છ કર્યું, આ ધોયેલા નવા કપડાં પહેરીને બહાર નીકળ્યા કે નહીં?
3: તે તો નાઈએ એટલે ધોયેલા કપડાં પહેરવા જ પડે ને, એમ ગંધાતું થોડું રહેવાય.
2: બસ, તમે તમારા શરીર માટે આટલું ધ્યાન રાખો છો કાકા.

0: ધરતી માતાનું થોડું તો ધ્યાન રાખો. એ સ્વચ્છ રહેશે તો તમે સ્વસ્થ રહેશો, એ વાત સમજી લેજો.
1: ભૂલ થઈ ગઈ દીકરી, ભૂલ થઈ ગઈ. આ કચરાની કોથળી મેં ઉપાડી લીધી અને હવેથી હું એને કચરા ટોપલીમાં જ નાખીશ.
2: ભારત સ્વચ્છ તો આપણે સ્વસ્થ. સ્વચ્છ ભારત અભિયાન, એક ડગલું સ્વચ્છતા તરફ.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, યુવા દોસ્તો માટેના વિશેષ કાર્યક્રમ યુવાણીમાં હું ભક્તિ બિજલાણી અને મારી સાથે છે છંદ અંતાણી, આપ સૌનું સ્વાગત કરીએ છીએ. મિત્રો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એક એવા વ્યક્તિત્વ વિશે જેઓએ પોતાના જીવનને માત્ર સફળ નથી બનાવ્યું પરંતુ લાખો બાળકોના જીવનમાં આશાનો પ્રકાશ પ્રગટાવ્યો છે.
1: મિત્રો, કૈલાસ સત્યાર્થીનો જન્મ 11 જાન્યુઆરી 1954ના રોજ વિદિશા ખાતે થયો હતો. બાળપણથી જ તેઓ ખૂબ જ સંવેદનશીલ અને મદદગાર સ્વભાવ ધરાવતા હતા. જ્યારે તેઓ શાળાએ જતા હતા ત્યારે તેમણે પોતાની ઉંમરના બાળકોને રસ્તા ઉપર કામ કરતા જોયા. કેટલાક બાળકો ચંપલ પોલીશ કરતા હતા તો કેટલાક ચાની દુકાનોમાં કામ કરતા હતા. આ દ્રશ્યો તેમના મનને ખૂબ વ્યથિત કરતા હતા.
0: આ પ્રશ્નો તેમના મનમાં સતત ઊભા થતા હતા કે જ્યારે દરેક બાળકને શિક્ષણનો અધિકાર છે ત્યારે કેટલાક બાળકોને બાળપણ ગુમાવીને મજૂરી કેમ કરવી પડે છે. આ જ પ્રશ્ને તેમના જીવનની દિશા બદલી નાખી. તેમણે ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો અને અધ્યાપક તરીકે નોકરી પણ શરૂ કરી, પરંતુ તેમનું મન સમાજ સેવામાં વધુ લાગતું હતું.
1: આખરે તેમણે સારી નોકરી છોડી અને બાળકોના અધિકારો માટે કાર્ય કરવાનું નક્કી કર્યું. વર્ષ 1980માં તેમણે બચપન બચાવો આંદોલનની સ્થાપના કરી. આ સંસ્થાનું મુખ્ય ધ્યેય બાળમજૂરી, બાળ શોષણ અને બાળ તસ્કરી સામે લડવાનું હતું. તે સમય દરમિયાન બાળમજૂરી એક ગંભીર સમસ્યા હતી અને એના વિરોધમાં અવાજ ઉઠાવનાર લોકો ખૂબ ઓછા હતા.
0: કૈલાશ સત્યાર્થી અને તેમની ટીમ અનેક કારખાનાઓ, ઈંટના ભઠ્ઠાઓ અને અન્ય સ્થળોએ પહોંચી બાળકોને મુક્ત કરવાનું કામ કરતી હતી. આ કાર્ય દરમિયાન તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ઘણી વખત તેમની ટીમ પર હુમલાઓ પણ થયા, પરંતુ તેમણે ક્યારેય હિંમત ન હારી. તેમનો એક જ ધ્યેય હતો, દરેક બાળકને સુરક્ષિત અને શિક્ષિત જીવન આપવું.
1: મિત્રો, કૈલાસ સત્યાર્થીનું કાર્ય માત્ર ભારત સુધી મર્યાદિત રહ્યું નથી. તેમણે વિશ્વભરમાં બાળ અધિકારો અંગે જાગૃતિ ફેલાવી છે. તેમના પ્રયત્નોથી હજારો બાળકોને બાળમજૂરીમાંથી મુક્તિ મળી અને તેમને શાળામાં ભણવાની તક મળી. તેમણે વિશ્વને સમજાવ્યું કે બાળકના હાથમાં પુસ્તકો હોવા જોઈએ, સાધનો નહીં.
0: તેમના આ અવિરત કાર્યની વિશ્વભરમાં પ્રશંસા થઈ. વર્ષ 2014માં તેમને નોબેલ પીસ પ્રાઇઝ 2014 એનાયત કરવામાં આવ્યો. તેમણે આ સન્માન મલાલા યુસુફઝાઈ સાથે વહેંચ્યું હતું. આ માત્ર તેમની વ્યક્તિગત સિદ્ધિ નહોતી પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવની ક્ષણ હતી.
1: કૈલાસ સત્યાર્થીનું જીવન યુવાનો માટે એક પ્રેરણા સ્ત્રોત સમાન છે. તેમણે બતાવ્યું કે જો મનમાં દૃઢ સંકલ્પ હોય તો એક વ્યક્તિ પણ સમાજમાં મોટો બદલાવ લાવી શકે છે. તેમણે પોતાના આરામ અને કારકિર્દી કરતાં સમાજના હિતને વધુ મહત્વ આપ્યું છે.
0: મિત્રો, આજે જ્યારે આપણે કૈલાસ સત્યાર્થીના જીવન વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે સમજાય છે કે સાચી સફળતા માત્ર પોતાના માટે જીવવામાં નથી,

0: પરંતુ બીજાના જીવનમાં આશા અને ખુશી લાવવામાં પણ છે. તેમના કાર્યએ લાખો બાળકોના ભવિષ્યને નવી દિશા આપી છે.
1: આવા મહાન સમાજસેવક અને બાળ અધિકારના યોદ્ધા કૈલાસ સત્યાર્થી ખરેખર યુથ આઇકન તરીકે આપણા માટે પ્રેરણારૂપ છે.
0: મિત્રો, કૈલાસ સત્યાર્થીની સફર માત્ર એક સમાજસેવકની કહાની નથી, પરંતુ માનવતા માટે સમર્પિત જીવનની ગાથા છે. જ્યારે મોટાભાગના લોકો પોતાની કારકિર્દી અને સુખ સગવડ વિશે વિચારે છે, ત્યારે કૈલાસ સત્યાર્થી હજારો અજાણ્યા બાળકોના ભવિષ્ય વિશે વિચારે છે. તેમણે સમજ્યું કે જો બાળકને બાળપણમાં શિક્ષણ અને સુરક્ષા નહીં મળે તો દેશનું ભવિષ્ય પણ અંધકારમય બની શકે છે.
1: સાચી વાત છે. બાળમજૂરી સામેની તેમની લડાઈ માત્ર બાળકોને કામમાંથી છોડાવવાની ન હતી, પરંતુ તેમને એક નવું જીવન આપવાની હતી. જ્યારે કોઈ બાળકને બચાવવામાં આવતો ત્યારે એને શિક્ષણ, રહેઠાણ અને આત્મવિશ્વાસ પણ મળે એની વ્યવસ્થા કરવામાં આવતી. કૈલાસ સત્યાર્થી માનતા હતા કે દરેક બાળકને સપના જોવાનો અને તે સપના પૂરા કરવાનો અધિકાર છે.
0: મિત્રો, તેમના જીવનમાં અનેક પડકારો આવ્યા. કેટલાક લોકો તેમના કાર્યનો વિરોધ કરતા હતા, કારણ કે બાળમજૂરીમાંથી ઘણા લોકો નફો કમાતા હતા. પરંતુ કૈલાસ સત્યાર્થી ક્યારેય ડર્યા નહીં. તેઓ હંમેશા કહેતા કે જો આપણે અન્યાય સામે અવાજ નહીં ઉઠાવીએ તો અન્યાય વધુ મજબૂત બનશે.
1: તેમની આ હિંમત અને નિષ્ઠાના કારણે આજે વિશ્વભરમાં તેમને સન્માનની નજરે જોવામાં આવે છે. અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર તેમણે બાળકોના હકો માટે અવાજ ઉઠાવ્યો છે. તેમની મહેનતથી બાળમજૂરી વિશે લોકોમાં જાગૃતિ આવી અને ઘણા દેશોએ આ સમસ્યા સામે કડક પગલાં લીધા.
0: યુવાનો માટે તેમની પાસેથી શીખવા જેવી સૌથી મોટી વાત એ છે કે ઉંમર અને હોદ્દો મહત્વનો નથી. મહત્વનું છે તમારું વિઝન, તમારા વિચારો. જો એક વ્યક્તિ સારા કાર્ય માટે મક્કમ નિશ્ચય કરી લે તો તે આખા સમાજને બદલી શકે છે.
1: કૈલાસ સત્યાર્થી હંમેશા શિક્ષણને સૌથી શક્તિશાળી હથિયાર માને છે. તેઓ કહે છે કે એક બાળકને શિક્ષણ આપવું એટલે માત્ર એક વ્યક્તિને જ નહીં, પરંતુ આખા સમાજને ઉજ્જવળ ભવિષ્ય આપવું. તેમના આ વિચારો આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે.
0: મિત્રો, જ્યારે આપણે તેમના જીવન પર નજર કરીએ છીએ ત્યારે સમજાય છે કે સાચો નાયક તે નથી જે માત્ર પોતાના માટે સફળ બને, પરંતુ તે છે જે બીજાના જીવનમાં પ્રકાશ ફેલાવે. કૈલાસ સત્યાર્થીએ પોતાના કાર્ય દ્વારા આ વાત સાબિત કરી છે.
1: તેથી જ આજે તેઓ માત્ર ભારતના જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના યુવાનો માટે પ્રેરણાનું પ્રતીક બની ગયા છે. તેમની કહાની આપણને શીખવે છે કે કરુણા, હિંમત અને સમર્પણથી અશક્ય લાગતા પરિવર્તનો પણ શક્ય બની શકે છે.
0: છંદ, મેં તેમના બાળપણનો એક બહુ જ પ્રેરણાદાયી કિસ્સો વાંચ્યો છે. જ્યારે તેઓ માત્ર 5-6 વર્ષના હતા અને શાળાએ જઈ રહ્યા હતા, ત્યારે તેમણે શાળાના દરવાજા પાસે એક નાની ઉંમરના છોકરાને તેના પિતા સાથે મોચી કામ કરતા જોયો. કૈલાસને નવાઈ લાગી કે હું શાળાએ ભણવા જાઉં છું અને મારી ઉંમરનો છોકરો કેમ કામ કરે છે.
1: હા, એ ઘટનાએ તેમના બાળ માનસ ઉપર બહુ ઊંડી અસર કરી હતી. તેમણે વર્ગખંડમાં જઈને શિક્ષકને પૂછ્યું કે પેલો છોકરો અમારી સાથે શાળામાં કેમ નથી ભણતો. ત્યારે શિક્ષકે જવાબ આપ્યો, એ ગરીબ છે, આવા લોકો તો કામ કરવા માટે જ જન્મ્યા હોય છે. આ જવાબથી કૈલાસ સંતુષ્ટ ન થયા. તેઓ સીધા પેલા છોકરાના પિતા પાસે ગયા અને એ જ સવાલ એના પિતાને પૂછ્યો. ત્યારે તે મોચીએ બહુ લાચારીથી કહ્યું, બાપુજી, અમે તો ગરીબ છીએ, અમારે કામ જ કરવું પડશે. આ લાચારી કૈલાસના હૃદયમાં ખૂંચી ગઈ.
0: વિચાર છંદ, એક 6 વર્ષના બાળકના મનમાં એ સમયે જ બાળમજૂરી વિરુદ્ધ ક્રાંતિના બીજ રોપાઈ ગયા હતા. ત્યાર પછી પણ તેમનો સંવેદનશીલ સ્વભાવ ચાલુ જ રહ્યો. જ્યારે તેઓ 11 વર્ષના થયા ત્યારે તેમણે જોયું કે ઘણા ગરીબ બાળકો પાસે પુસ્તકો નથી હોતા, એટલે તેમણે તેમના મિત્રો સાથે મળીને એક અનોખું અભિયાન શરૂ કર્યું.
1: અરે હા, એ બુક બેંક વાળો કિસ્સો ને. તેમણે એક લારી ભાડે લીધી અને આખા શહેરમાં ફરીને લોકો પાસેથી જૂના પુસ્તકો એકઠા કર્યા. તને ખબર છે, તેમણે એટલા બધા પુસ્તકો ભેગા કર્યા કે ગરીબ બાળકો માટે એક આખી લાયબ્રેરી ઊભી થઈ ગઈ. આ દર્શાવે છે કે નેતૃત્વના ગુણો તેમનામાં નાનપણથી જ હતા. એટલે જ તેમણે વર્ષ 1980માં

0: એક બહુ જ મોટો નિર્ણય લીધો. તેમણે પોતાની પ્રતિષ્ઠિત કેરિયર અને સુખ સાહેબી છોડી દીધી. એટલું જ નહીં, તેમણે જાતિવાદ અને ઊંચ નીચના ભેદભાવનો વિરોધ કરવા માટે પોતાની અટક શર્મા કાયમ માટે હટાવી દીધી અને પોતાનું નામ રાખ્યું કૈલાશ સત્યાર્થી, એટલે કે સત્યની શોધ કરનાર.
1: બિલકુલ સાચી વાત છે. કૈલાશના બાળપણના આ કિસ્સાઓ અને તેમનો સંઘર્ષ આપણને અંદરથી હલાવી જાય છે. તો શ્રોતા મિત્રો, કૈલાશ સત્યાર્થીના પ્રારંભિક જીવનમાંથી પ્રેરણા લઈ આપણે પણ સમાજ માટે કંઈક નાનું પણ સકારાત્મક યોગદાન આપવાનો સંકલ્પ કરીએ. મને લાગે છે કે આપણા યુવા શ્રોતાઓ પણ તેમના જીવનના વળાંક વિશે વધુ આગળ જાણવા પણ આતુર હશે.
0: હા, જ્યારે તેમણે પોતાની એન્જિનિયરિંગની નોકરી છોડી દીધી અને અટક બદલાવી, એ સમય તેમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. પણ એ પછીની તેમની સફર ખૂબ જ સંઘર્ષપૂર્ણ હતી.
1: મિત્રો, સમય થઈ ગયો છે એક ગીત સાંભળવાનું. તો આવો સાંભળીએ આ ગીત.

0: શ્રોતા મિત્રો, કૈલાશે સંઘર્ષ જારી રહે નામનું એક મેગેઝિન પણ શરૂ કર્યું હતું, જેથી લોકોમાં જાગૃતિ આવે.
1: અરે, આ સાંભળીને જ આશ્ચર્ય થઈ રહ્યું છે. આજના યુવાનો નાની નાની નિષ્ફળતાઓથી હિંમત હારી જાય છે કે ડિપ્રેશનમાં આવી જાય છે. કૈલાશનું જીવન આપણને શીખવે છે કે જો તમારો હેતુ પવિત્ર હોય તો ગમે તેટલા તોફાનો આવે તમારે અળગ રહેવું જોઈએ.
0: એકદમ સાચી વાત કહી. કૈલાશ હંમેશા કહે છે કે દુનિયાનું સૌથી મોટું પાપ એ છે કે કોઈ બાળકની આંખમાંથી આંસુ નીકળે અને આપણે કંઈ ન કરીએ. તેમની આ જ નિડરતાને કારણે માત્ર ભારત જ નહીં, સમગ્ર વિશ્વએ તેમની નોંધ લેવી પડી.
1: હા, એટલે જ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેમણે બહુ મોટું યોગદાન આપ્યું. તેમણે દુનિયાભરમાં રગમાર્કની શરૂઆત કરી, જે સુનિશ્ચિત કરે છે કે ગાલીચા બનાવવામાં કોઈ બાળમજૂરનો ઉપયોગ થયો નથી. એનાથી યુરોપ અને અમેરિકાના બજારોમાં મોટો બદલાવ આવ્યો.
0: આજ તો તેમની બુદ્ધિ પ્રતિભા છે. તેમણે માત્ર કાયદાની રાહ ન જોઈ પણ ગ્રાહકોને જ જાગૃત કર્યા. જ્યારે આપણે કૈલાશના આ સંઘર્ષને જોઈએ છીએ ત્યારે સમજાય છે કે એક સામાન્ય યુવાન જો ધારે તો આખી દુનિયાની વ્યવસ્થાને હલાવી શકે છે.
1: સાચું કહ્યું. આજના યુવાનો માટે લક્ઝરી ગાડીઓ, બ્રાન્ડેડ કપડાં કે સોશિયલ મીડિયાના ફોલોઅર્સ કદાચ સ્ટેટસ સિમ્બોલ હોઈ શકે, પણ કૈલાશ સત્યાર્થી જેવી વ્યક્તિ એ સાબિત કરે છે કે કરોડો અનાથ અને વંચિત બાળકોના ચહેરા પર લાવેલું સ્મિત એ જ જીવનની સાચી કમાણી છે.
0: બરાબર છે. એટલે જ તેઓ ખરા અર્થમાં વૈશ્વિક સ્તરે આપણા યુથ આઇકન છે. તો શ્રોતા મિત્રો, આપણે પણ કૈલાશના જીવનમાંથી નિડરતા, કરુણા અને અડગ રહેવાના ગુણો શીખીએ અને આપણી આસપાસ થતા બાળ શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવીએ.
1: બિલકુલ. અને તને ખબર છે, નોબેલ પુરસ્કાર મેળવ્યા પછી પણ તેઓ શાંત બેસી ન રહ્યા. સામાન્ય રીતે લોકો આવા પુરસ્કાર પછી નિવૃત્તિ લઈ લેતા હોય છે, પણ કૈલાશે તો પોતાની લડતને વધુ તીવ્ર બનાવી. તેમણે વર્ષ 2016માં લોરેટ્સ એન્ડ લીડર્સ ફોર ચિલ્ડ્રન નામની સંસ્થા શરૂ કરી, જેમાં દુનિયાભરના નોબેલ વિજેતાઓ અને દેશોના વડાઓને તેઓ એક મંચ ઉપર લઈ આવ્યા, જેથી બાળકોના અધિકારો માટે આંતરરાષ્ટ્રીય સ્તરે નીતિઓ બદલી શકાય.
0: આનો અર્થ એ થયો કે નોબેલ પુરસ્કાર તેમના માટે સફરનો અંત ન હતો પણ એક નવી શરૂઆત હતી. મેં તાજેતરમાં જ વાંચ્યું હતું કે તેમણે ભારતમાં બાળ શોષણ અને ઓનલાઈન ચાઇલ્ડ પોર્નોગ્રાફી વિરુદ્ધ ભારત યાત્રા પણ કાઢી હતી.
1: હા, વર્ષ 2017માં તેમણે કન્યાકુમારીથી દિલ્હી સુધીની 11,000 કિલોમીટર લાંબી ભારત યાત્રા કરી હતી. આ યાત્રાનો મુખ્ય હેતુ બાળકો વિરુદ્ધ થતી હિંસા અને જાતીય શોષણ સામે દેશભરમાં જાગૃતિ લાવવાનો હતો. આ યાત્રામાં લાખો

0: યુવાનો, સંતો, કલાકારો અને સામાન્ય નાગરિકો પણ જોડાયા હતા.
1: આ જ તો સાચા યુથ આઇકનની વ્યાખ્યા છે. તેઓ આ ઉંમરે પણ એક યુવાન જેટલી જ ઉર્જા સાથે દોડી રહ્યા છે. સોશિયલ મીડિયાના યુગમાં જીવતા આજના યુવાનોને કૈલાશ પાસેથી એ શીખવાનું છે કે પદ, પ્રતિષ્ઠા કે એવોર્ડ મળ્યા પછી પણ અટકી નથી જવાનું, પણ જવાબદારી વધુ વધી જાય છે.
0: સાચી વાત છે. કૈલાશ હંમેશા કહેતા હોય છે કે દરેક બાળકની અંદર ભગવાન વસે છે, અને જો આપણે બાળકને ગુલામ રાખીએ છીએ તો આપણે ભગવાનને ગુલામ રાખીએ છીએ. આ જ ઉચ્ચ વિચારોને કારણે આજે સંયુક્ત રાષ્ટ્ર પણ બાળ અધિકારોની નીતિઓ ઘડતી વખતે તેમના સૂચનોને સર્વોપરી ગણે છે.
1: ખરેખર કૈલાશ સત્યાર્થીનું પ્રારંભિક જીવન, તેમનો સંઘર્ષ, નોબેલ પુરસ્કારની સફર અને આજ સુધીનું તેમનું કાર્ય, આ બધું જ દર્શાવે છે કે એક વ્યક્તિ જો ધારે તો વિશ્વને બદલી શકે છે. તેઓ માત્ર ભારતના જ નહીં પણ આખી માનવજાતના આઇકન છે.
0: કૈલાશ સત્યાર્થીના આજના સમયના કાર્યો અને ખાસ કરીને કોરોના મહામારી જેવી આપત્તિઓ દરમિયાન તેમણે યુવાનોને કેવી રીતે પ્રેરિત કર્યા એની પણ વાત કરીને.
1: હા, ચોક્કસ. કૈલાશ સત્યાર્થીનું કાર્ય માત્ર વર્ષ 2014ના નોબેલ પુરસ્કાર સુધી સીમિત ન રહ્યું. તાજેતરના વર્ષોમાં, ખાસ કરીને વૈશ્વિક કટોકટીના સમયે, તેમણે આખી દુનિયાના યુવાનોને એક નવી દિશા આપી છે. જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું હતું ત્યારે સૌથી મોટી અસર ગરીબ અને વંચિત બાળકો પર પડી રહી હતી. શાળાઓ બંધ થઈ ગઈ હતી અને ઘણા બાળકો ફરીથી બાળમજૂરીના ટ્રેપમાં ફસાઈ જવાના આરે હતા. એ સમયે કૈલાશે વૈશ્વિક સ્તરે ફેર શેર ફોર ચિલ્ડ્રન અભિયાન શરૂ કર્યું હતું.
0: હા, મને બરોબર યાદ છે. આ અભિયાન દ્વારા તેમણે દુનિયાના સૌથી ધનિક દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને અપીલ કરી હતી કે કોરોના રાહત ફંડનો એક નિશ્ચિત હિસ્સો માત્ર બાળકોના સંરક્ષણ, સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે પણ ફાળવવામાં આવે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે જો આપણે અત્યારે બાળકોને નહીં બચાવીએ તો આપણે આખી એક પેઢી ગુમાવી બેસીશું.
1: મિત્રો, ફરી સમય થઈ ગયો છે એક ગીત સાંભળવાનો, તો આવો સાંભળીએ આ ગીત.

0: આજે મને એ વાતનો સંતોષ છે કે આપણે કૈલાસ સત્યાર્થીના વિચારોની જે મશાલ પ્રગટાવી છે એની રોશની હજારો યુવાનોના દિલ સુધી ચોક્કસ પહોંચી હશે.
1: ખરા અર્થમાં આજની ચર્ચા યુવાનો માટે એક દીવાદાંડી સમાન છે. કૈલાસનું જીવન આપણને શીખવે છે કે જો તમારી પાસે દ્રઢ સંકલ્પ, અડગ હિંમત અને હૃદયમાં કરુણા હોય તો દુનિયાની કોઈ શક્તિ તમને સમાજ બદલતા રોકી નથી શકતી.
0: હા, કૈલાસનું એક છેલ્લું સૂત્ર આપણા યુવા શ્રોતાઓને આપીને આપણે હવે રજા લેવી જોઈએ. તેઓ હંમેશા કહે છે, તમારા હૃદયમાં રહેલા બાળકને ક્યારેય મરવા ન દો અને સમાજમાં વસતા બાળકના હકને ક્યારેય છીનવા ન દો. જો આ એક વિચાર પણ આપણો યુવા વર્ગ અપનાવી લે તો ભારત ખરા અર્થમાં સમૃદ્ધ અને સુરક્ષિત બની જશે.
1: ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયી સંદેશ. તો શ્રોતા મિત્રો, આશા છે કે આજના યુવાણી કાર્યક્રમનો આ વિશેષ સંવાદ તમને ગમ્યો હશે અને તમારા મનમાં પણ સમાજ માટે કંઈક સકારાત્મક કરવાનો સંકલ્પ જાગ્યો હશે. ફરી મળીશું આવા જ પ્રેરણાદાયી વ્યક્તિત્વના વિચારો સાથે. આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી પરથી પ્રસારિત થનાર સૌથી વિશેષ કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમની પ્રસ્તુતિ અમારા આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવી.

0: એકરમની શરૂઆત કરીશું. મોહમ્મદ રફીએ ગાયેલી સુદર્શન ફકીરની આ ગઝલથી, પણ એ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે તૈયાર છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
0: સાંભળી મોહમ્મદ રફીના સ્વરમાં સુદર્શન ફાકીરની આ ગઝલ.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલ આકાશવાણી અમદાવાદ વડોદરા. થોડી જ વારમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.
1: એક જમાના હે.
2: મારો એક પાડોશી છે જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે.

મેં કહ્યું પેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ખેડૂતોના વ્યાપક હિતમાં ગુરુવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો મુખ્યમંત્રીનો નિર્ણય. પીએમ કિસાન યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને અત્યાર સુધીમાં 23,000 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ. અમદાવાદમાં ઉચ્ચસ્તરીય સંવાદનું ઉદઘાટન કરતા કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રને કૃષિ અને સમૃદ્ધિ વચ્ચેનો સેતુ ગણાવ્યો. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ગાંધીનગર ખાતે આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ પર સંપર્ક કાર્યશાળા યોજાઈ અને આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્યમાં 11 જૂન ગુરૂવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. ખેડૂતોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વનો નિર્ણય લીધો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદોએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રી આ રજૂઆતોને સકારાત્મક પ્રતિસાદ આપતા નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓની એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કરી હતી. ત્યારબાદ શ્રી પટેલે ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાતને ધ્યાનમાં લઈને આયોજન કરતા વહેલા પાણી છોડવાના દિશાનિર્દેશો આપ્યા હતા. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેમની સરકાર દ્વારા શરૂ કરાયેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના રાજ્યના 69 લાખ ખેડૂત પરિવારો માટે આર્થિક સુરક્ષા કવચ બની છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 22 હપ્તામાં રાજ્યના 69,25,000થી વધુ ખેડૂત કુટુંબોને 23,083 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ છે. આ યાત્રાની શરૂઆત પ્રથમ હપ્તા વખતે 28 લાખથી વધુ ખેડૂતોને 572 કરોડની ચૂકવણી સાથે થઈ હતી. આ યોજનાથી ખેડૂતોને બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદવામાં આર્થિક મદદ મળી રહી છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. તે અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં આજે સાયકલ રેલી અને જનજાગૃતિ રેલી યોજાઈ ત્યારે મહીસાગર જિલ્લામાં ગોધર ગામે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ. બીજી તરફ નવસારી જિલ્લાના જલારપુરના સીમડ ગામે અને બોટાદ જિલ્લામાં પ્રગતિપથ યાત્રાનું આયોજન કરાયું. દરમિયાન જામનગર, પંચમહાલ અને દીવમાં પણ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા. ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને આજે અમદાવાદ ખાતે ઉચ્ચસ્તરીય પ્રાદેશિક નીતિ સંવાદ સેપ્લિંગનું ઉદઘાટન કર્યું. અનલોકિંગ વેલ્યુ એડવાન્સિંગ ફૂડ પ્રોસેસિંગ ફોર એમ્પ્લોયમેન્ટ જનરેશન એન્ડ સસ્ટેનેબલ ગ્રોથ ઇન સાઉથ એશિયા વિષય પર યોજાયેલા આ સંવાદના ઉદઘાટન સત્રને સંબોધતા શ્રી પાસવાને કહ્યું, ભારત વૈશ્વિક ખાદ્ય પ્રોસેસિંગ ક્ષેત્રમાં અગ્રણી કેન્દ્ર તરીકે ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રને કૃષિ અને સમૃદ્ધિ વચ્ચેનો મહત્વનો સેતુ ગણાવ્યો. તેમણે કહ્યું કે આ ક્ષેત્ર રોજગારીની નવી તકોનું સર્જન કરવા, પાકની લણણી પછી થતા નુકસાનમાં ઘટાડો કરવા, ખેડૂતોની આવકમાં વધારો કરવા તેમજ ખાદ્ય સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે વિશાળ ક્ષમતા ધરાવે છે.
1: मैं चाहता हूं कि दुनिया का कोई भी डाइनिंग टेबल ऐसा ना रहे जहां पे कम से कम एक भारतीय खाद्य पदार्थ जरूर होना चाहिए. हमारे घरों में नानी दादी का दही जमाना, पापड़ अचार बनाना, ये तमाम प्रसंस्करण का ही हिस्सा है जिसको धीरे धीरे और वर्टिकल्स में हम लोग एक्सपैंड करने का हम लोग काम कर रहे हैं.
0: આ પ્રસંગે રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રને કૃષિ વિકાસનો આધારસ્તંભ ગણાવ્યું. 2 દિવસ દરમિયાન નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નેતાઓ અને વિવિધ દક્ષિણ એશિયાઈ દેશોના સંશોધકો સહિત અંદાજે 200 સહભાગીઓ સ્થિતિસ્થાપક અને ટકાઉ ખાદ્ય પ્રણાલીઓના નિર્માણ પર ચર્ચા કરશે. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આજે ગાંધીનગર ખાતે આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ પર સંપર્ક કાર્યશાળા યોજાઈ. આ કાર્યશાળા દ્વારા મંત્રાલયનો ઉદ્દેશ્ય ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સ્તરના નેતાઓ સાથે સીધો સંવાદ કરવાનો અને તેમની સમક્ષ આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમનું વિઝન, ઉદ્દેશ્યો અને કાર્યકારી માળખું રજૂ કરવાનો છે. કાર્યક્રમમાં પંચાયતી રાજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજે પંચાયતોને

0: પોતાની આવકના સ્ત્રોત જાતે શોધવા અંગે માર્ગદર્શન આપ્યું.
1: આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ શરૂ કર્યા હૈ ઇસમે હમ ચાહતે હૈ કે પંચાયતે અપને હી પેરો પે ખડી હો વો અપને આય કે સ્ત્રોત ખોજે ઉનકો ઓર ઉન્નત કરે ઓર જિસકે લિયે જો ભી તકનીકી સહાયતા કી જરૂરત હોગી વો ભારત સરકાર ઉનકો મુહૈયા કરાયેગી.
0: કાર્યશાળા અંતર્ગત એક પારદર્શક પ્રક્રિયા દ્વારા પંચાયતોને આવક પેદા કરતા પ્રોજેક્ટ્સ અને પહેલો માટેના વિચારો રજૂ કરવા આમંત્રિત કરાશે. પસંદ કરાયેલા વિચારોને મંત્રાલય તરફથી સમર્પિત ટેકનિકલ સહાય મળશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR News_ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ ચેનલ AIR News_ABIDને ફોલો કરશો. રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓમાં આઉટસોર્સિંગ અને 11 માસના કરાર આધારિત કર્મચારીઓને નાણાકીય અને હિસાબી કામગીરી સોંપી શકાશે નહીં. આ અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે પરિપત્ર જાહેર કરી સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારની કામગીરી આઉટસોર્સ અથવા કરાર આધારિત કર્મચારીઓને સોંપવાથી આર્થિક અને વહીવટી સમસ્યાઓ ઉભી થવાની શક્યતા રહે છે. તેથી હવે આ તમામ કામગીરી નિયમિત નિમણૂક ધરાવતા કર્મચારીઓને જ સોંપવાની રહેશે. પરિપત્રમાં જણાવાયું છે કે જ્યાં હાલ આવા કર્મચારીઓ પાસે નાણાકીય અથવા હિસાબી કામકાજ છે ત્યાંથી તાત્કાલિક અસરથી તે કામગીરી પરત રહેવાની રહેશે. રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે કહ્યું કે નાગરિકોને ફરિયાદોનો જિલ્લા સ્તરે જ નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવાશે. આજે ગાંધીનગર સ્થિત ગૃહ વિભાગના જનસંપર્ક કેન્દ્ર અને પોલીસ ભવનના જનસંપર્ક કાર્યાલય ખાતે નાગરિકોની રજૂઆતોની સમીક્ષા કર્યા બાદ તેમણે આ વાત કહી. શ્રી મલિકે અરજદારો સાથે સીધો સંવાદ પણ કર્યો હતો.
2: આમ તો જે રજૂઆતો છે એ જિલ્લામાં જ એનો નિકારણ થઈ જાય એટલે જે પોલીસ સ્ટેશન લેવલે થાય મેક્સિમમ એ સૌથી સારો. તેમ છતાં કંઈ રજૂઆત એવી નહીં સાંભળાય પોલીસ સ્ટેશનમાં કે કોઈ હોય તો જિલ્લામાં પોલીસ વડા છે કે કમિશનર છે કે જોઈન્ટ કમિશનર હોય સિટીમાં એના લેવલે નિકાલ વધારે થઈ જાય એ આપણે અપેક્ષા છે. તેમ છતાં જે અમુક રજૂઆતો અહીંયા આવે છે કેવી રીતે અહીંયા રજૂઆતો ઓછા થઈને જિલ્લામાં જ એનો નિકાલ થાય એનો આપણે વ્યવસ્થા ગોઠવાના છીએ.
0: બોટાદ જિલ્લાના ગઢડા ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભડિયાની ઉપસ્થિતિમાં પ્રમાણિત બીજ વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં 800થી વધુ ખેડૂતોને બીજનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રીમતી બાંભડિયાએ કહ્યું આ પ્રમાણિત બીજથી કૃષિ ઉત્પાદકતા વધશે અને પાકની ગુણવત્તા પણ સુધરશે.
3: કિસાનોની આવકમાં વધારો થાય એ ધ્યેયને લઈને આજે ગઢડા તાલુકાની અંદર પ્રમાણિત બીજનું વિતરણ થયું છે. MSP સતત વધી રહી છે અને યોજના દ્વારા કિસાનો છે એના ઉત્પાદનમાં વધારો થયો છે, એની આવકમાં વધારો થયો છે અને ટેકનોલોજી સાથે આપણો કિસાન આજે ખેતી ઉત્પાદનમાં આગળ વધી રહ્યો છે ત્યારે એમને પણ શુભેચ્છાઓ પાઠવું છું.
0: તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના 16 ગામોની પાણીની સમસ્યાનું સુખદ નિરાકરણ આવ્યું છે. આ ગામોમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની સમસ્યા સર્જાતી હતી ત્યારે સરકારની કટિબદ્ધતાથી નદી નાળા તળાવો તેમજ ચેકડેમોને ઉડા કરવાની કામગીરી સાથે પીવાના પાણીની પાણી પુરવઠા વિભાગની વિવિધ યોજનાને પગલે બોરકુવાના સ્તરો ઉપર આવ્યા છે, જેને પગલે પાણીની સમસ્યાનું સમાધાન થયું હોવાનું કાર્યપાલક ઇન્જિનિયર DL ટંડલે જણાવ્યું.
4: સોનગઢ તાલુકાના જે છેવાડાના ગામો છે એમાં આપણે ઈસ્ટ સોનગઢ જૂથ પાણી પુરવઠા યોજના પેકેજ 3 તરીકે ડુમડા સબ હેડવર્કથી પાણી પહોંચાડવાની કામગીરી કરવામાં આવેલી છે અને મોટાભાગના વિલેજ લેવલના સમ છે એમાં આપણે સફળતાપૂર્વક પાણી પહોંચાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલું છે. વિલેજ લેવલના ફળિયા લેવલના જે પાઇપલાઇન નાખવાની હોય જોડવાની હોય એમાં આપણે જે ખૂટતી પાઇપલાઇન હોય એ આપણે મેળવી અને એની પાઇપલાઇનનું જોડાણ પણ કામગીરી ચાલુ છે અત્યારે હાલમાં.
0: આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે. 13 જૂનથી સૌરાષ્ટ્ર કચ્છમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે. દરમિયાન આગામી 7 દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું.
5: आज का जो फोरकास्ट दिया गया अगले 7 दिन के लिए गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. नवसारी वलसाड डांग दमन दादरा नगर हवेली तापी के लिए दिया गया है और जो सौराष्ट्र कच्छ के लिए 13 जून से हल्का से मध्यम बरसात का संभावना रहेगा. अधिकतम तापमान में कोई बड़ा बदलाव नहीं है. अहमदाबाद के लिए आज का पूर्वानुमान इसी तरह है, जनरली क्लाउडी स्काई रहेगा और जो अधिकतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है.

રાજકોટમાં આજે એસટી નિગમની નવી 5 વોલ્વો બસને મેયર ડોક્ટર નેહલ શુક્લએ લીલી ઝંડી આપી. આજથી શરૂ કરાયેલી 3 બસ ભુજ, જ્યારે 2 બસ વડોદરા રૂટ પર દોડશે. હાલ રાજકોટમાં 17 વોલ્વો, 20 એસી લક્ઝરી અને 20 ઇલેક્ટ્રિક એસી બસ દોડી રહી છે, ત્યારે ટૂંક સમયમાં 6 નવી બસો મળતા તે સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોરબી, જામનગર અને દાહોદ રૂટ પર દોડશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ખેડૂતોના વ્યાપક હિતમાં ગુરૂવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો મુખ્યમંત્રીનો નિર્ણય. પીએમ કિસાન યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને અત્યાર સુધીમાં 23,000 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ. અમદાવાદમાં ઉચ્ચસ્તરીય સંવાદનું ઉદઘાટન કરતા કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રને કૃષિ અને સમૃદ્ધિ વચ્ચેનો સેતુ ગણાવ્યો. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ગાંધીનગર ખાતે આત્મનિર્ભર અને પંચાયત કાર્યક્રમ પર સંપર્ક કાર્યશાળા યોજાઈ અને આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, રજૂ થાય છે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.
1: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, ફરી એકવાર આપના રેડિયો સેટ પર ખેતી વિષયક અવનવી માહિતી લઈને હાજર છું હું, ડોક્ટર શાહિના મીઠા, અને મારી સાથે છે પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, આજે આપણે આપણા મિત્રોને કઈ માહિતી આપીશું?
2: પ્રથમ સાયનાબેન, આપણા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોના કાર્યક્રમમાં સ્વાગત કરીએ છીએ. અને આજે આપણે વાત કરીશું મૂલ્યવર્ધનની, એટલે કે પ્રોસેસિંગની, કે જે અમુક એવા ફળો છે કે જે જલ્દી બગડી જતા હોય છે, પણ એમાં થોડું ફેરફાર કરીને એમાં કંઈક એનું એમાં જો ઉમેરો કરી શકાય તો એનું મૂલ્યવર્ધન થઈ જાય અને આર્થિક રીતે આપણા ખેડૂત મિત્રોને આર્થિક ઉપાર્જનમાં એમના વધારો થઈ શકે, તો એ વસ્તુ આજે આપણે આ કાર્યક્રમમાં ચર્ચા કરીશું.
1: પ્રવીણભાઈ, તો આપણે આપણા ખેડૂત મિત્રોને કેરી, ચીકુ અને અનાનસમાં પ્રોસેસિંગ વિશેની માહિતી આપીએ તો?
2: બિલકુલ સાચી વાત.
1: મિત્રો, દુનિયામાં ઉત્પન્ન થતી કુલ કેરીમાં લગભગ 50% વધારે કેરી એકલું ભારત જ ઉત્પન્ન કરે છે. ભારતમાંથી મુખ્યત્વે કેરી અને કેરીના પલ્પની નિકાસ થાય છે. દુનિયામાં થતી કેરીના કુલ નિકાસમાં ભારતનો હિસ્સો લગભગ 5% જેટલો જ છે. 50% કરતાં વધારે કેરી ઉત્પન્ન કરવા છતાં નિકાસ માંડ 5% જેટલી હોવાથી બીજા દેશોની સરખામણીમાં આર્થિક વળતર ખૂબ જ ઓછું મળે છે. કેરીમાં કાપણી બાદ લગભગ 30% બગાડ જુદા જુદા સ્વરૂપમાં થાય છે. શીતગૃહમાં કેરીનો 12 સેલ્સિયસથી 13 સેલ્સિયસ ઉષ્મ તાપમાને તથા 90-95% ભેજમાં સંગ્રહ કરવામાં આવે છે. મિત્રો, નિયંત્રિત વાતાવરણયુક્ત સંગ્રાહકોમાં કેરીનો 10 સેલ્સિયસથી 15 સેલ્સિયસ ઉષ્મ તાપમાને 5% પ્રાણવાયુ અને 5-10% અંગારવાયુવાળા વાતાવરણમાં સંગ્રહ કરવામાં આવે છે. પરંતુ મિત્રો, જો ઉત્પાદન પછીના તબક્કા ઉપર વિચારીએ તો આ દિશામાં અપૂરતી સંગ્રહ શક્તિ, વૈજ્ઞાનિક અભિગમ તથા ચીલાચાલુ પ્રક્રિયાઓને પરિણામે કુલ ઉત્પાદનના 12-15% જેટલું અનાજ તથા 35-40% જેટલા ફળ શાકભાજી વપરાશકાર સુધી પહોંચતા જ નથી. મિત્રો, કૃષિ પેદાશો તે જ સ્વરૂપમાં કે પરંપરાગત પ્રક્રિયા કરી ઉત્પાદિત બજારમાં રૂપાંતરિત કરી બજારમાં વેચવાથી તેનું પણ પોષણક્ષમ વળતર મળતું નથી. આમ મિત્રો, વિપુલ માત્રામાં કૃષિ ઉત્પાદન થવા છતાં હજુ પણ કાપણી બાદ યોગ્ય રીતે પ્રક્રિયા ન કરવાને કારણે બગાડ નાથી શકાતો નથી અને ખેડૂતોને

0: સંવેદનક્ષમ ભાવ મળતા નથી.
1: ખેડૂત મિત્રો, સાઈનાબેને સાચી જ વાત કહી. આપણે ત્યાં ઉત્પાદન ઘણું બધું થાય છે, પણ એમાં બગાડ ઘણો થાય છે. તો અન્ય દેશોની સરખામણે આપણા દેશમાં પાકની કાપણી પછી તેના પ્રોસેસિંગનું પ્રમાણ 2% જેટલું જ છે. વળી ફળ પાકોના ઉત્પાદનમાં વિશ્વમાં આપણું સ્થાન ખૂબ જ ઊંચું હોવા છતાં વિશ્વના નિકાસ બજારમાં આપણો ફાળો 1% કરતાં પણ ઓછો છે. વળી જ્યારે નવી આર્થિક નીતિને પરિણામે ખુલ્લી બજાર વ્યવસ્થામાં જો ટકવું હોય તો આપણી કૃષિ પેદાશોને યોગ્ય ગુણવત્તાવાળી બનાવટોમાં રૂપાંતરિત કરવી પડશે, તથા આ માટે આપણે વૈજ્ઞાનિક અભિગમ અપનાવી પ્રોસેસિંગ દ્વારા મૂલ્યવર્ધક બનાવટોમાં આપણી કૃષિ પેદાશોને રૂપાંતરિત કરવી પડશે. સૌરાષ્ટ્રની વૈવિધ્યપૂર્ણ સમતોલ આબોહવા, જમીન અને ખેડૂતોની આગવી સમજ, પુરુષાર્થ અને કોઠાસૂજને પરિણામે સૌરાષ્ટ્ર વિસ્તારમાં અનેકવિધ કૃષિ પેદાશોનું ઉત્પાદન લેવામાં આવે છે, જેમાં કેરી, ચીકુ, કેળા, પપૈયા વગેરે ગણાવી શકાય. વળી એમાંનું અમુક પાકોના ઉત્પાદનમાં સૌરાષ્ટ્ર રાજ્ય દેશ તથા દુનિયામાં મોખરાનું સ્થાન ધરાવે છે.
0: પ્રવીણભાઈ, સૌરાષ્ટ્ર સિવાય દક્ષિણ ગુજરાત પણ સારું એવું નામ ધરાવે છે ફળ પાકોમાં, જેમાં ચીકુ છે, વલસાડી કેરી છે, એમાં પણ સૌરાષ્ટ્ર સાથે દક્ષિણ ગુજરાતનું પણ મુખરે સ્થાન ગણી શકીએ છીએ આપણે, બરાબર ને?
1: બરાબર.
0: હવે પ્રવીણભાઈ, વાત કરીએ કેરી, ચીકુ અને અનાનસના પાકોમાં મૂલ્ય વૃદ્ધિ વિશેની. તો કેરી, ચીકુ અને અનાનસના પાકની કાપણી પછી તેને જે તે સ્વરૂપમાં બજારમાં વેચવાને બદલે અનુકૂળ વિવિધ પ્રોસેસિંગ પ્રક્રિયાઓ કરીને તેના ઉપભોક્તા એટલે કે મિત્રો ગ્રાહકની રૂચિ, પસંદગી અને જરૂરિયાત પ્રમાણેના સ્વરૂપમાં તૈયાર કરવા જોઈએ, તો તેનાથી સારી એવી વધારાની આવક મેળવી શકાય છે, જેને પાકની મૂલ્ય વૃદ્ધિ કહેવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ, કંપની કે સંસ્થા પોતાની પ્રોડક્ટના મૂલ્યમાં વધારો કરવા માટે વિવિધ ઉપાયો હાથ ધરે છે. તે પ્રમાણે ખેડૂતોએ પણ કેરી, ચીકુ અને અનાનસના પાકના મૂલ્યમાં વધારો કરવા માટે ઉપલબ્ધ ટેકનોલોજીની જાણકારી મેળવી તેના ઉપયોગથી પાકની મૂલ્ય વૃદ્ધિ કરવા માટે વ્યૂહરચના ઘડવી ખૂબ જ આવશ્યક છે. મિત્રો, કેરી, ચીકુ અને અનાનસના પાકમાં મૂલ્ય વૃદ્ધિના ફાયદાઓની વાત કરીએ તો તેમાં ઉચ્ચ ગુણવત્તાવાળી પેદાશો મળે છે, આર્થિક વળતર વધુ મળે છે, પોસ્ટ હાર્વેસ્ટ લોસિસ અટકાવી શકાય છે, પેદાશોની સંગ્રહ શક્તિમાં વધારો થાય છે, પેદાશો વધુ પોષણક્ષમ, સ્વાદિષ્ટ અને આકર્ષક બને છે, મૂલ્યવર્ધક યુનિટો દ્વારા માનવ રોજગારીની તકો વધારી શકાય છે, આવી બનાવટોની નિકાસ કરી વિદેશી હુડિયામણ કમાઈ શકાય છે, અને આ ઉપરાંત મિત્રો ઉપજના વધારે ભાવ મળવાથી ગ્રામ્ય સ્તરે સામાજિક અને આર્થિક ધોરણો સુધારી શકાય છે. ખેડૂત મિત્રો, કેરીના મૂલ્યવર્ધન વિશેની માહિતી સાંભળીએ પ્રવીણભાઈ પાસેથી.
1: આપણે મૂલ્યવર્ધનની વાત કરી રહ્યા છીએ એટલે પ્રોસેસિંગને, એમાં આપણે પ્રથમ ફળની વાત કરીએ તો પ્રથમ આપણે કેરીની કાપણી સમયે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓની વાત કરીએ તો ફળ બેઠા પછી 12-15 અઠવાડિયા પછી કાપણી કરવી, તેમજ પરિપક્વ ફળની જ કાપણી કરવી, કાપણી વહેલી સવારે અથવા સાંજે જ કરવી અને કાપણી કરેલ ફળોને છાયામાં રાખવા, 10 મીમી જેટલી ડાંડલી સાથે કેરી ઉતારવી, લાકડીથી કે ઝાડને હલાવીને કેરી ન ઉતારવી, ફળનો પલ્પ સફેદમાંથી ક્રીમ કલરનો થવા માંડે ત્યારે કાપણી કરવી. કેરીની ગ્રેડિંગની વાત કરીએ તો કેરીના ફળનું મેન્યુઅલ કદ અને આકાર પરથી અનુભવના આધારે અથવા મશીન દ્વારા ગ્રેડિંગ કરવામાં આવે છે. કેરીના ફળનું મશીન દ્વારા ગ્રેડિંગ કરવા માટે મેંગો વેઇટ ગ્રેડર અથવા કેરીના વજન આધારિત વર્ગીકરણ કરતું ગ્રેડર, જો કે કદ અને આકાર પરથી વર્ગીકરણ કરતા ગ્રેડર પણ વિકસાવવામાં આવ્યા છે, પરંતુ વજન આધારિત વર્ગીકરણ વધારે ચોકસાઈથી થતું હોવાથી મેંગો વેઇટ ગ્રેડરનો ઉપયોગ સફળતાપૂર્વક કરી શકાય છે. કેરીના વજન આધારિત વર્ગીકરણના વિવિધ વિભાગો, કેરીનું એક ગ્રેડમાં આવે એનું વજન 250-300 ગ્રામ હોય છે અને બી ગ્રેડમાં જે કેરી આવતી હોય એ 225-250 ગ્રામ એનું વજન હોય છે, અને 200-225 જે કેરીનું વજન હોય તે સી ગ્રેડમાં આવતી હોય છે, અને 175થી ઓછું વજન હોય તે ડી ગ્રેડમાં આવતી હોય છે.
0: પ્રવીણભાઈ, તમે કેરીના મૂલ્યવર્ધન વિશેની, કેરીમાં કાપણીમાં રાખવાના મુદ્દાને ગ્રેડિંગ વિશેની વાત કરી, તો હવે હું ખેડૂત મિત્રોને કેરીની સૂર્યમાં સુકવણી વિશેની વાત કરું. તો કાચી કેરીની છાલ ઉતારી સ્લાઈસ બનાવી સૂર્યના તાપમાં સૂકવવામાં આવે છે. આ રીતે સૂકવણી કરેલ કાચી કેરીનો પાવડર બનાવી રસોડામાં ઉપયોગ લઈ શકાય છે. પાકી કેરીનો રસ હાથ કે મશીન વડે કાઢીને તેને ટ્રેમાં પાતળા થરમાં રેડવામાં આવે છે અને તેના ઉપર થોડા જથ્થામાં ખાંડને છાંટવામાં આવે છે. ત્યારબાદ સૂર્યના તડકામાં સૂકવવામાં આવે છે. આ રીતે પહેલો થર સુકાયા બાદ ફરીથી રસને રેડીને ખાંડ છાંટીને ફરીથી સૂકવવામાં આવે છે. આવી રીતે એને એક

0: 2 થી 2 સેન્ટીમીટર જાડો થર બનાવવામાં આવે છે, જે ખૂબ જ ટેસ્ટી બને છે. જો કે તેનો સંગ્રહ થોડા જ સમય માટે જ કરી શકાય છે. કોમર્શિયલ કેનિંગની વાત કરું મિત્રો, તો કોમર્શિયલ કેનિંગ એટલે કે કેરીના પરીક્ષણ માટે તેને ડબ્બામાં પેક કર્યા પહેલાં તેમજ ડબ્બા પેક કર્યા બાદ ગરમી આપવામાં આવે છે, જેથી તેમાં સૂક્ષ્મ જીવાણુઓનો ઉપદ્રવ થઈ શકતો નથી તેમજ બહારના સૂક્ષ્મ જીવાણુઓ તેમાં પ્રવેશી શકતા નથી. પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન અને ખનિજ દ્રવ્યો ડબ્બામાં પેક કરવાથી ફળોમાં નાશ થતો નથી તેમજ તે ખાદ્ય પદાર્થ લાંબા સમય સુધી રહે છે. કેરીના રસના કેનિંગના તબક્કા વિશે વાત કરું મિત્રો, તો ફળને પ્રથમ ધોવાની ક્રિયા કરવી જોઈએ, ત્યારબાદ તેના ટીંડા કાઢવાની ક્રિયા, ત્યારબાદ છાલ ઉતારવી, પલ્પમાં કેરીનો પલ્પ કાઢવાની ક્રિયા, 82 સેલ્સિયસથી 85 સેલ્સિયસ તાપમાને તેને 2 મિનિટ કેરીના પલ્પને ઉકાળવો જોઈએ. મિક્સિંગ ટ્રેન્કમાં ગરમ પલ્પમાં ખાંડની ચાસણી તથા સાઇટ્રિક એસિડ ભેળવવો જોઈએ. 90 સેલ્સિયસથી 92 સેલ્સિયસ તાપમાને કેરીના પલ્પ ઉકાળવાની ક્રિયા, ત્યારબાદ પલ્પના TSS 250 વિક્સ થાય ત્યારે ઉકાળવા જોઈએ અને ત્યારબાદ તેને બંધ કરી દેવા જોઈએ. ડબ્બાને જંતુરહિત કરવા જોઈએ. ડબ્બામાં ગરમ પલ્પ ભરવો, ઢાંકણ ઢાંકવું, ડબ્બાને હવા રહિત કરવો, ડબ્બાના ઢાંકણ અને સીલ બરાબર પેક કરવા. પલ્પ ભરેલા ડબ્બાઓને સ્ટરીલાઇઝેશન અથવા તો પ્રોસેસિંગ કરવાની ક્રિયા કરવી જોઈએ અને ડબ્બા ઠંડા થાય ત્યારબાદ તેને યોગ્ય વેચાણ માટે મૂકી શકો છો. કેરીના કટકાના કેનિંગની વાત કરીએ મિત્રો, તો પ્રથમ ફળની છાલ તેમજ બિયા વગર તેના એક સરખા કટકા કરી તેને, જેમ મેં તમને રસના કેનિંગની વાત કરી એ રીતે તેને માવજત આપવી જોઈએ અને ત્યારબાદ નિશ્ચિત સ્ટ્રેન્થની ખાંડની ચાસણી તથા થોડી માત્રામાં એસિડ ટુકડા સંપૂર્ણપણે ડૂબી જાય ત્યાં સુધી ભરવામાં આવે છે. ત્યારબાદ ડબ્બાઓ બંધ કરીને જેમ મેં રસના કેનિંગની પ્રક્રિયામાં તમને જણાવ્યું એ પ્રમાણે કરવાથી તમે કટકાના કેનિંગની પ્રક્રિયા કરી શકો છો. હવે વાત કરીએ કેરીના ફળના પલ્પનો વિવિધ પ્રકારે સંગ્રહ વિશેની, તો પ્યોર જ્યુસ, બીવરેજીસ, રસના બંધારણમાં ફેરફાર કરવામાં આવે છે. મિત્રો, કેરીમાંથી બનતી વિવિધ બનાવટો અને તેને બનાવવાની પદ્ધતિ વિશે વાત કરીએ તો કાચી કેરી છે, જેમાં આંબલીઓ, આમચૂર, અથાણા, મુરબ્બો, ચટણી બને છે. પાકી કેરીની વાત કરીએ તો પાપડ બને છે, સ્ક્વોશ, જ્યુસ, પલ્પ બને છે. કેનિંગ, પાવડર, જામ, જેલી, કેન્ડી, ટોફી, ફ્રોઝન પ્રોડક્ટ, રેડી ટુ સર્વ પીના. આડ પેદાશ વાત કરીએ તો મિત્રો છાલ, આલ્કોહોલ, ખાતર, પશુ આહાર વગેરે માટે એનો ઉપયોગ થાય છે. જ્યારે તેની ગોટલીની વાત કરીએ મિત્રો, તો તેલ, મુખવાસ, પશુ આહાર, ગોટલીનો પાવડર બનાવવામાં આવે છે. હવે વાત કરીએ ચીકુના મૂલ્યવર્ધન વિશેની, તો તેની વાત કરતા પહેલા પ્રવીણભાઈ શ્રોતા મિત્રોને સંભળાવી દઈએ
1: એક સરસ મજાનું ગીત.

0: મિત્રો, ગીત સાંભળ્યા બાદ ફરીથી આ કાર્યક્રમમાં સ્વાગત છે. અને હવે મૂલ્યવર્ધનમાં વાત કરીશું ચીક્કુની. અને ચીક્કુનું પ્રથમ તો ગ્રેડિંગ કરવું જોઈએ, અને એમાં એગ્રીકલ્ચરલ પ્રોસેસ એન્જિનિયરિંગ વિભાગ, કૃષિ ઇજનેરી ટેકનોલોજી મહાવિદ્યાલય જૂનાગઢ, કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા ચીક્કુના ફળનું કદ અને આકાર પરથી વર્ગીકરણ કરવા માટે સપોટા ગ્રેડર વિકસાવવામાં આવેલ છે. આ ચીક્કુના ફળનું કદ અને આકાર પરથી વર્ગીકરણ કરતા ગ્રેડરની વિગત આ પ્રમાણે છે. ખેતર પર ચલાવી શકાતા ચીક્કુનું ગ્રેડરની વિશિષ્ટતાઓ વર્ગીકૃત કરી શકાતા ફળો, જેમાં ચીક્કુ, લીંબુ, ટામેટા, મોટા આંબળા વગેરે ગોળાકાર ફળો હોય છે. ક્ષમતા 400 કિલો પ્રતિ કલાક અને ગ્રેડિંગની ચોકસાઈ 90%. મશીનનો પ્રકારની વાત કરીએ તો હાથથી પણ તે ચલાવી શકાય, અને તેની કિંમત અંદાજે 30,000 રૂપિયા. ઇલેક્ટ્રિક મોટરથી ચલાવી શકાય તેવું મશીનની વાત કરીએ તો તેની કિંમત અંદાજે 36,000, અને માનવ શક્તિની જરૂરિયાત પ્રમાણે 2 માણસ દ્વારા તેનું સંચાલન કરી શકાય. ચીક્કુની સૂર્ય સુકવણીની વાત કરીએ તો ચીક્કુની છાલ ઉતારી તેની સ્ટેનલેસ સ્ટીલના ચપ્પુ દ્વારા અથવા સ્લાઇઝર દ્વારા સ્લાઇઝ બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને કેલ્શિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ મેટાબાઇસાઇલના દ્રાવણમાં ડૂબાડીને પ્રાથમિક માવજત આપવામાં આવે છે. આ માવજતથી તેને સખ્તાઈ અને સંગ્રહ શક્તિ વધારી શકાય છે. ત્યારબાદ તેને એક સરખા થરે સૂર્યના તાપમાં સ્વચ્છ સપાટી પર સૂકવવામાં આવે છે. આ રીતે સૂકવણી કરેલી ચીક્કુના પાવડરનો મિલ્ક શેક, શ્રીખંડ, આઈસ્ક્રીમ વગેરે બનાવવામાં ઉપયોગમાં લઈ શકાય છે.
1: ખેડૂત મિત્રો, પ્રવીણભાઈએ ચીકુના મૂલ્યવર્ધન વિશેની ખૂબ સરસ માહિતી આપી. હવે હું વાત કરીશ અનાનસના મૂલ્યવર્ધન વિશેની. તો મિત્રો, અનાનસ ખૂબ જ અગત્યનું ફળ છે, જેને તાજા ફળના સ્વરૂપમાં તેમજ તેમાંથી બનાવેલ વિવિધ પ્રોસેસ્ડ પ્રોડક્ટ બનાવી ખાઈ શકાય છે. અનાનસમાં બોમિલિન, વિટામિન સી તેમજ ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે, જેને કારણે તેની મેડિસિનલ અને ન્યુટ્રિશનલ ગુણવત્તા ખૂબ જ ઊંચી છે. મિત્રો, અપચો, કફ, ઉધરસ, મોતિયો, હાઈ બ્લડ પ્રેશર વગેરે જેવી બીમારીને અનાનસના ઉપયોગથી અટકાવી શકાય છે. મિત્રો, અનાનસ એ ઝડપથી બગડી જતું ફળ છે. તેની આવરદા વધારવા માટે તેનું પ્રોસેસિંગ કરવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, અનાનસના પ્રોસેસિંગ કરવાના મુખ્ય ઉદ્દેશો વિશેની વાત કરું તો આ પ્રમાણે છે. અનાનસના ફળને જંતુ અને રોગ મુક્ત કરવું જોઈએ. અનાનસમાંથી ઉત્તમ ગુણવત્તા ધરાવતી બનાવટો બનાવી કે જેનો કલર, સ્વાદ, સુગંધ વગેરે ખૂબ જ સારા હોય છે. અન્ય ફળોની સાથે મિક્સ કરીને ઉત્તમ ગુણવત્તા ધરાવતી પ્રોસેસ્ડ પ્રોડક્ટ બનાવી શકાય.

0: અનાનસના પ્રોસેસિંગની વાત કરીએ મિત્રો, તો અનાનસની કાપણી કર્યા બાદ તેના પ્રોસેસિંગની ક્રિયા 4 થી 48 કલાકમાં પ્રારંભી દેવામાં આવે છે. જેના પ્રોસેસિંગના મુખ્ય તબક્કા વિશેની વાત કરીએ મિત્રો, તો પ્રથમ છે ક્લિનિંગ, એટલે કે સાફ સફાઈ. અનાનસના ફળ ઉપર રહેલી ધૂળ, પેસ્ટિસાઇડ, અશુદ્ધિઓને દૂર કરવા તેની સાફ સફાઈ કરવામાં આવે છે, તેમજ પાણીથી પણ સાફ કરવામાં આવે છે. વર્ગીકરણ, જેને સોર્ટિંગ બી કહેવામાં આવે છે, તો અનાનસના ફળનું તેના કદ, આકાર, વજન, કલર પર વર્ગીકરણ કરવામાં આવે છે. એક સમાનતા ધરાવતા ફળોને અલગ કરવામાં આવે છે, જેના કારણે તેઓના પ્રોસેસિંગમાં એક સમાનતા રહે છે. નાના અપરિપક્વ બગડેલા ફળોને દૂર કરવામાં આવે છે. હવે મિત્રો, વાત કરીએ પીલિંગની, એટલે કે છાલ ઉતારવાની ક્રિયાની. તો અનાનસના ફળના ઉપરનો અને નીચેનો ભાગ દૂર કરવામાં આવે છે. ત્યારબાદ તેની કાંટાળી છાલને સ્ટેનલેસ સ્ટીલની છરી વડે ઓછામાં ઓછો પલ્પ છાલ સાથે જાય તે રીતે ઉતારવામાં આવે છે. સ્ટેનલેસ સ્ટીલની છરીના ઉપયોગથી તેનું ડિસ્ક્લેરેશન અટકાવી શકાય છે. ત્યારબાદ મિત્રો આવે છે કટિંગની કામગીરી. છાલ ઉતાર્યા બાદ અનાનસના ફળને સ્લાઇઝો, ચોરસ, કટકા, છીણ વગેરે એક સમાન આકારમાં કટિંગ કરવામાં આવે છે, જેમાં સ્લાઇઝર, ડાઇઝર, ગ્રેટનો ઉપયોગ થાય છે. ત્યારબાદની પ્રક્રિયા છે મિત્રો બ્લાન્ચિંગની. બ્લાન્ચિંગ એક ગરમ પાણી અથવા તો વરાળ આપવાની માવજત છે. સામાન્ય રીતે કોઈપણ ફળ કે જેનું કેનિંગ, સૂકવણી અથવા તો મિત્રો ફીઝિંગ કરવાનું હોય ત્યારે તેનું બ્લાન્ચિંગ કરવામાં આવે છે. અનાનસના બ્લાન્ચિંગમાં તેની સ્લાઇઝો કે ક્યુબોને 90 સેલ્સિયસથી 95 સેલ્સિયસ તાપમાન ધરાવતા ઉકળતા પાણીમાં 1 થી 2 મિનિટ સુધી ડૂબાડવામાં આવે છે, જેના કારણે તે નરમ પડે છે, તેમજ એન્ઝાઇમ નિષ્ક્રિય બને છે. અનાનસની સૂકવણી પહેલા બ્લાન્ચિંગ કરવાથી તેનો કલર અને સુગંધ જળવાઈ રહે છે, તેમજ મિત્રો વિટામિન્સનો પણ બચાવ થાય છે. અનાનસનું જાળવણી વિશેની વાત કરીએ મિત્રો, તો અનાનસના પ્રિઝર્વેશન, જેને જાળવણી કહેવામાં આવે છે, તેને લાંબા સમય સુધી બગાડતા અટકાવવા માટે તેમજ તેને સંગ્રહી શકાય તેના માટે અનાનસના પ્રિઝર્વેશનની જુદી જુદી પદ્ધતિઓ હોય છે. જેની વાત કરીએ મિત્રો, તો પ્રથમ છે સૂકવણી. અનાનસની સ્લાઇઝો કે ક્યુબો કે તેના ટુકડાને સૂકવણી કરવાની વિવિધ પદ્ધતિઓ છે. અનાનસમાં રહેલા પાણીને દૂર કરવાથી તેના બગાડને અટકાવી શકાય છે. અનાનસની સૂકવણી એ પ્રિઝર્વેશનની સૌથી પ્રાચીન પદ્ધતિ છે. અનાનસની સૂકવણીની વિવિધ પદ્ધતિઓની વાત કરીએ તો સૂર્યપ્રકાશથી સૂકવણી થાય છે, સૂકવણી યંત્રો દ્વારા ગરમથી અને ઠંડી સૂકવણી પણ કરવામાં આવે છે, ઓસ્મેટિક ડિહાઇડ્રેશનની પ્રાથમિક માવજત આપીને સૂકવણી કરવામાં આવે છે, નોન થર્મલ એટલે કે ગરમી આપ્યા વગર પણ સૂકવણી થાય છે, ફ્રીજમાં પણ તેની જાળવણી કરવામાં આવે છે, રેફ્રિજરેશનમાં દ્વારા તાપમાન 40 સેલ્સિયસથી નીચું રાખવામાં આવે છે અને ઉત્પાદિત ઘટાડી શકાય છે, તેના જેને કારણે અનાનસના ફળોનો બગાડ અટકાવી શકાય છે અને લાંબા સમય સુધી તેનો સંગ્રહ કરી શકાય છે. બીજું છે વેક્યુમ પેકેજિંગ, એટલે કે પ્રોડક્ટને વાતાવરણ રહિત કરીને તેને હવાચુસ્ત કોથળી કે બોટલમાં પેક કરવાની ક્રિયા. કોઈપણ ફળો કે તેની પ્રોડક્ટને બગાડવા માટે ઓક્સિજનની હાજરી જરૂરી છે, પરંતુ શૂન્ય અવકાશ પેકેજિંગમાં ઓક્સિજનની ગેરહાજરી હોવાથી ઓક્સિડેશનની ક્રિયા થતી નથી, જેને કારણે ફળોનો કે તેની પ્રોસેસ પ્રોડક્ટનો બગાડ અટકાવી શકાય છે અને લાંબો સમય તેનો સંગ્રહ કરી શકાય છે. વાત કરીએ અનાનસની મૂલ્યવર્ધિત બનાવટો વિશેની, તો મિત્રો અનાનસનું જ્યુસ બને છે, અનાનસનો સ્ક્વોશ બને છે, જામ બને છે, અથાણા, હલવો, કેન્ડી, પાયસમ, કેક, આઈસ્ક્રીમ, શ્રીખંડ. તો ખેડૂત મિત્રો, આજે આપણે ગામનો ચોરો કાર્યક્રમમાં વાત કરી
1: કેરી, ચીકુ અને અનાનસમાં પ્રોસેસિંગ.
0: હવે ખેડૂત મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ
1: એક સરસ મજાનું ગીત.

અને હવે એક નજર હવામાન સમાચાર પર. તો આવતીકાલનો વર્તારો જણાવે છે કે ગુજરાત રાજ્યના ઉત્તરીય ભાગમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે ગુજરાત રાજ્યના દક્ષિણ વિભાગીય સહિત દીવ, દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. માછીમાર ભાઈઓ માટે આવતા 24 કલાક દરમિયાન તકેદારીની કોઈ સૂચના નથી. તો આ હતા હવામાન સમાચાર, અને આ સાથે જ આપણા કાર્યક્રમનો સમય પણ અહીં પૂરો થવા આવ્યો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. એ આવજો. રામ રામ. રામ રામ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગામનો ચોરો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે થોડી જ વારમાં ગુજરાતીમાં સમાચાર રીલે કરીશું.

0: સ્ટોરેજ સિસ્ટમ સાથે 250 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટને મંજૂરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુવૈતના અમીર શેખ મિશાલ અલ અહેમદ અલ ઝાબેર અલ સબાહ સાથે ટેલિફોન પર વાતચીત કરી. અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એનટીએ મુખ્યાલય ખાતે નીટ પુનઃ પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરી. સમાચાર વિગતવાર. વિદેશ મંત્રાલયે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પોલીસ દમનના અનેક અહેવાલોની પુષ્ટિ કરી છે, જેના પરિણામે અનેક પ્રદર્શનકારીઓ માર્યા ગયા છે અને ઘાયલ થયા છે. ભારત આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી પાકિસ્તાનને તેના દુષ્કૃત્યો અને દુર્વ્યવહાર માટે જવાબદાર ઠેરવવાની અપેક્ષા રાખે છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે જણાવ્યું કે નવી દિલ્હીને પાકિસ્તાન તરફથી સતત ખોટા સમાચાર અને વીડિયો મળી રહ્યા છે. તેમણે આને પાકિસ્તાનની નિષ્ફળતાઓને છુપાવવા અને માનવ અધિકાર ઉલ્લંઘનોથી ધ્યાન હટાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
1: પાકિસ્તાન કી ઓર સે ફર્જી ખબરો ઓર વીડિયો કા એક સિલસિલા લગાતાર દેખને કો મિલા હૈ. યે અપની વિફલતાઓ કો છિપાને ઓર અપને માનવ અધિકારો કે ઉલ્લંઘન હનન સે ધ્યાન ભટકાને કા પાકિસ્તાન કા હતાશા પૂર્ણ પ્રયાસ હૈ. પાકિસ્તાનને કબજે વાલે કશ્મીર મેં ભીષણ પુલિસ બર્બરતા કી ખબરે હમ લોગોને દેખી હૈ, જિસમે કઈ એક પ્રદર્શનકારી મારે ગયે હૈ ઓર કઈ એક બુરી તરહ સે ઘાયલ હૈ. હમ ઉમીદ કરતે હૈ કે અંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાન કો અપને દુષ્કર્મો ઓર અત્યાચારો કે લિયે જવાબદેહી ઠહેરાયેગા.
0: પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં 30થી વધુ લોકો માર્યા ગયા અને લગભગ 200 લોકો ઘાયલ થયા છે. આ પ્રદેશમાં આર્થિક અને રાજકીય ફરિયાદોને લઈને વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ કરનાર એક અગ્રણી સામાજિક ગઠબંધન જોઈન્ટ અવામી એક્શન કમિટી JAAC પર અધિકારીઓએ પ્રતિબંધ મૂક્યા પછી તણાવ વધ્યો છે. રવિવાર રાત્રિની અથડામણો પછી આ તાજેતરની ઘટના સામે આવી છે, જેમાં 7 નાગરિકોના મોત થયા હતા. પાકિસ્તાની અધિકારીઓ દ્વારા નાગરિકો પર કરવામાં આવેલી કાર્યવાહીની વૈશ્વિક નિંદા કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ LPMS વિનિમયનું ઉદઘાટન કર્યું છે, જે ભારતની જમીન સરહદો પર કાર્ગો પ્રોસેસિંગ અને મુસાફરોની અવરજવરને ડિજિટાઇઝ અને સુવ્યવસ્થિત કરશે. સભાને સંબોધતા શ્રી શાહે કહ્યું કે આ પહેલ આધુનિક અને ટેકનોલોજી સંચાલિત સરહદ વ્યવસ્થાપન પ્રણાલી બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
2: हमारी स्मार्ट बॉर्डर की संकल्पना में लैंड पोर्ट ऑथोरिटी का बहुत बड़ा योगदान आने वाले दिनों में है. ये जो लैंड पोर्ट मैनेजमेंट सिस्टम और स्मार्ट बॉर्डर की संकल्पना, ये दो मिलकर एक प्रकार से अभेद और सुरक्षित बॉर्डर का निर्माण करेंगे, इसमें मेरे मन में कम से कम कोई शंका नहीं है.
0: સંરક્ષણ મંત્રાલયે ઉત્તરપ્રદેશના સીતાપુર ખાતે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ BESS સાથે 250 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટની સ્થાપનાને મંજૂરી આપી છે. આ સિસ્ટમ લગભગ 850 એકર ખાલી સંરક્ષણ જમીન પર સ્થાપિત કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે, જેમાં સંરક્ષણ જમીન પર સંકલિત BESS સપોર્ટ સાથે મોટા પાયે સૌર ઉર્જા ઉત્પાદન સુવિધાનો વિકાસ સામેલ છે. મનરેગાથી ગ્રામીણ રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન VBGRAMJIમાં સરળ સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે 95,692 કરોડ રૂપિયાના વચગાળાના બજેટ ફાળવણીનો પ્રસ્તાવ મૂક્યો છે. આ કાયદો આવતા મહિનાની 1 તારીખથી દેશભરમાં અમલમાં આવશે. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ વિકાસ મંત્રીઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ બાદ પત્રકારો સાથે વાતચીતમાં આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કાયદાના અમલીકરણ પહેલા જરૂરી તૈયારીઓ કરવા કહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ પર ચિંતા વ્યક્ત કરી છે. શ્રી ગુટરેસે હુમલા બંધ કરવા અને સંયમ રાખવા અપીલ કરી છે. તેમણે લેબનોન, ઈરાન અને ગાઝામાં યુદ્ધ વિરામનું પાલન કરવા માટે તમામ પક્ષોને હાકલ કરી છે. શ્રી ગુટરેસે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર નેવિગેશનના અધિકારો અને સ્વતંત્રતાનો આદર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કુવૈતના અમીર શેખ મિશાલ અલ અહેમદ અલ ઝાબેર અલ સબાહ સાથે ટેલિફોન પર વાતચીત કરી. બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં વધતી જતી

આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિદેશ મંત્રાલયે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પોલીસ દમનના અનેક અહેવાલોની પુષ્ટિ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ વિનિમયનું ઉદ્ઘાટન કર્યું. સંરક્ષણ મંત્રાલયે ઉત્તરપ્રદેશના સીતાપુર ખાતે બેટરી એનર્જી

0: થી સુરક્ષા પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ તણાવમાં વધારો થવા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને કુવૈતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના હુમલાઓની ભારતની કડક નિંદાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે શાંતિ અને સ્થિરતા ઝડપથી પુનઃસ્થાપિત કરવા અને તણાવ ઓછો કરવા માટે સંવાદ અને રાજદ્વારીની જરૂરિયાત પર ભાર મૂક્યો. શ્રી મોદીએ કુવૈતના અમીરનો કુવૈતમાં રહેતા વિશાળ ભારતીય સમુદાયની સુખાકારી અને સલામતી માટે સતત વ્યક્તિગત ધ્યાન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આવતીકાલથી બલ્ગેરિયા અને ફિનલેન્ડની બે દિવસની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બલ્ગેરિયાની તેમની મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર બલ્ગેરિયન નેતૃત્વને મળશે અને તેમના સમકક્ષ સાથે ચર્ચા કરશે. ફિનલેન્ડની તેમની મુલાકાતના બીજા તબક્કામાં ડોક્ટર જયશંકર કુલતરણતા મંત્રણાના 14મા સંસ્કરણમાં હાજરી આપશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં સરકાર પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન દ્વારા ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ માટે આરોગ્ય સંભાળ સુવિધાઓને સતત મજબૂત બનાવી રહી છે. શ્રી નડ્ડાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનના 10 વર્ષની ઉજવણી માટે રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવતા આ વાત કહી હતી. ઉજવણીના ભાગરૂપે સગર્ભા સ્ત્રીઓ અને તેમના પરિવારોને મફત સેવાઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જાગૃતિ અને આઉટરીચ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAના મુખ્યાલયની મુલાકાત લીધી અને આ મહિનાની 21મી તારીખે યોજાનારી નીટ પરીક્ષાની પુનઃ પરીક્ષા માટેની તૈયારીઓની સમીક્ષા કરી. નવી દિલ્હીમાં NTA મુખ્યાલયની બહાર પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે પ્રશ્નપત્રોની તૈયારીથી લઈને ત્યારબાદની તમામ પ્રક્રિયાઓ સુધીના તમામ જરૂરી પગલાં સુનિશ્ચિત કર્યા છે. તેમણે ઉમેર્યું કે સરકાર ભૂલો અને ખામીઓને રોકવા માટે રાજ્યો સાથે સક્રિય રીતે સંકલન કરી રહી છે.
1: सभी राज्य के मुख्यमंत्रियों को अनुरोध पत्र लिखा है, उनके पहले भी सहयोग रहा है, इस बार थोड़ा और भी ध्यान दिया जाए. इस बीच में अनेक राज्य के मुख्यमंत्री अपने राज्य की DG और चीफ सेक्रेटरी की उपस्थिति में डिस्ट्रिक्ट कलेक्टर की मीटिंग, SP की मीटिंग राउंड शुरू किए हैं, जिसमें NTA के DG स्वयं भी यहाँ ऑनलाइन जुड़ते हैं. अनेकों राज्यों की मीटिंग होगी आज, जैसे बिहार की मीटिंग था. आने वाले दिनों में भारत सरकार की गृह सचिव भी उस पर एक उच्च स्तरीय मीटिंग लेने वाले हैं.
0: સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે પલાઉ ધ્વજવાળા ટેન્કર MT મારેવિક્સ પર સવાર તમામ 24 ભારતીય ક્રુ સભ્યોને ઓમાન નૌકાદળના હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. બચાવાયેલા કર્મચારીઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી. જહાજ ઓમાનના મસીરા નજીક લંગરાયેલું છે. રોડ પ્રોજેક્ટ જોજીરા ટનલનો અંતિમ તબક્કો આજે સફળતાપૂર્વક પૂર્ણ થયો. આનાથી કાશ્મીર ખીણ અને લદ્દાખ વચ્ચે દરેક ઋતુમાં સંપર્ક સ્થાપિત થવાની શક્યતા વધી ગઈ છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રિમોટનું બટન દબાવીને લદ્દાખના મિનિમાર્ગમાં જોજીલા ટનલના પૂર્વ પ્રવેશ દ્વાર પાસે વિસ્ફોટ કર્યો અને તેને કાશ્મીર અને લદ્દાખ વચ્ચે ઓલ વેધર કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવામાં એક ઐતિહાસિક ક્ષણ ગણાવી. જાપાનમાં ભારતના રાજદૂત નગમા મલિકે આજે નાગાસાકી શહેરના મેયર સીરો સુકે સુઝુકી સાથે ચર્ચા કરી. જાપાનમાં ભારતીય દૂતાવાસે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે રાજદૂત અને મેયરે ભારત અને નાગાસાકી શહેર વચ્ચેના આદાનપ્રદાન અને સહકારી સંબંધોને વધુ મજબૂત બનાવવાના પગલાં પર અર્થપૂર્ણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિદેશ મંત્રાલયે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પોલીસ દમનના અનેક અહેવાલોની પુષ્ટિ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ વિનિમયનું ઉદઘાટન કર્યું. સંરક્ષણ મંત્રાલયે ઉત્તરપ્રદેશના સીતાપુર ખાતે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સાથે 250 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટને મંજૂરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુવૈતના અમીર શેખ સાથે ટેલિફોન પર વાતચીત કરી અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NTA મુખ્યાલય ખાતે નીટ પુનઃ પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીશું અરિજીત સિંહે ગાયેલા બાજાર ફિલ્મના ગીતથી.

યસ હરદેસાઈના આકાંક્ષા શર્માએ ગાયેલું ભૈયાજી ફિલ્મનું ગીત આપે સાંભળ્યું, અને હવે સાંભળશો અરિજિત સિંહને ફિલ્મ છીછોરે.

0: સાથે જ આજનો ફિલ્મ સંગીત કાર્યક્રમ સુરમાધુરી અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા

0: નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: કાર્યક્રમની શરૂઆત કરીશું પ્રગતિ ગાંધી અને સાથીઓએ ગાયેલી વિનોદ જોશીની રચનાથી, પણ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: કાર્યક્રમનું સમાપન કરીશું વિનોદ જોશીની શબ્દ રચનાથી. રચનાને ગાઈ છે કલ્પક ગાંધીએ.

0: અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા, અત્યારે રાત્રિના 8:45 થવા આવી છે. થોડી જ વારમાં પ્રથમ સમાચાર સંધ્યા અને ત્યારબાદ News@9 અમે દિલ્હીથી રિલે કરીશું.
1: નમસ્કાર, આકાશવાણી સે સમાચાર સંધ્યા કે સાથ મેં લવલી નિગમ. भारत ने पाकिस्तान के कब्जे वाले जम्मू कश्मीर में प्रदर्शनकारियों पर घातक कार्रवाई में 30 नागरिकों की मौत पर गहरी चिंता व्यक्त की. पाकिस्तान पर मानवाधिकार उल्लंघनों को छिपाने के लिए फर्जी खबरों का इस्तेमाल करने का आरोप भी लगाया. विदेश मंत्री

0: કરી હતી. તેમના સંદેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યોગને ભારતનો સાંસ્કૃતિક વારસો ગણાવ્યો અને તેને એવી શક્તિ ગણાવી જે વિશ્વને એક કરે છે. જ્યારે યોગગુરુ સ્વામી રામદેવજી મહારાજે આ ઘટનાને યોગ આસનનું પ્રતીક ગણાવી વૈશ્વિક ચળવળની શરૂઆત તરીકે વર્ણવી. 5 દિવસ સુધી અમદાવાદ યોગ, શિસ્ત, સુગમતા, સંતુલન અને સાંસ્કૃતિક એકતાનું કેન્દ્ર બની રહ્યું, જ્યાં ભારતે 100થી વધુ સુવર્ણચંદ્રકો જીતીને શાનદાર પ્રદર્શન કર્યું અને વિશ્વએ જોયું કે કેવી રીતે આ પ્રાચીન ભારતીય પરંપરા હવે ઓલિમ્પિકના સપના તરફ આગળ વધી રહી છે. ગુજરાત યોગાસના એસોસિએશનના સેક્રેટરી ઉમંગ ડોન સાથે આકાશવાણીએ વાતચીત કરી હતી.
1: એક તો અમદાવાદ ઇઝ વન ઓફ ધ હાઈલી રાઇઝિંગ સ્પોર્ટ્સ કેપિટલ. અમદાવાદ પોલીસ ગેમ્સનું પણ બીટ સેન્ટર હતું, આપણે જીતી ગયા છે. અમદાવાદ કોમનવેલ્થમાં બીટ સેન્ટર હતું, જીતી ગયા છે. વી આર ઓલ્સો હોપિંગ ફોર ગેટિંગ 2036 ઓલિમ્પિક ગેમ્સ. જો આપણે આ ગેમ્સ અહીંયા હોસ્ટ કરીએ તો આપણે અહીંયાના વાતાવરણથી, બ્યુરોક્રેસીથી અને ઓલિમ્પિક કેપિટલ જે સ્વિટ્ઝરલેન્ડમાં છે એમની નજરમાં પણ આપણે રહીએ અને વી કેન ક્રિએટ અ વેરી ગુડ એન્વાયરમેન્ટ. ભારત સરકાર અને ગુજરાત સરકારે સંયુક્ત રીતે આખી ઇવેન્ટને ફંડિંગ આપ્યું છે. તમામ ખેલાડીઓને 5-સ્ટાર ફેસિલિટી આપવામાં આવેલ છે. આપ જે વેન્યુ જોઈ રહ્યા છો એ વર્લ્ડ ક્લાસ વેન્યુ છે, જ્યાં પ્રો કબડ્ડી લીગ થતી હોય છે, જે સ્ટેડિયમમાં ફીફા સર્ટિફાઈડ ફૂટબોલ મેચ થતી હોય છે, તો એમાં જ યોગાસન થાય છે. ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ.
0: વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશીપના ટેકનિકલ ડિરેક્ટર ડોક્ટર સંજય માલપાણીએ આકાશવાણી સાથેની તેમની વાતચીતમાં જણાવ્યું કે
2: હર જગે ભારત મેં તો ખેલ આ ગયા, લેકિન હમ ચાહતે થે કે યે વિશ્વ કે મંચ પે જાય ઓર ઇસલિયે ઓલિમ્પિક મેં ચલ જાય. ઇસ પ્રકાર કા કોડ ઓફ પોઈન્ટ અને રૂલ્સ ઓર રેગ્યુલેશન્સ કી કિતાબ બનાઈ ગઈ ઓર ફિર યહાં સે જો એથલીટ્સ હૈ, કોચેસ હૈ, વો દુનિયા ભર કે યોગાસન કરને વાલે લોગો કે સંપર્ક મેં આયે. ગુજરાત મેં અમદાવાદ મેં પહેલી બાર વિશ્વ સ્તરીય યોગાસન કી પ્રતિયોગિતા અલગ અલગ 6 એજ ગ્રુપ્સ મેં 12 અલગ અલગ ઇવેન્ટ્સ મેં હો રહી હૈ. યે અપને આપ મેં એક ઇતિહાસ બન ગયા. હુઆ યુ હૈ કી જો અન્ય દેશો મેં યોગાસન કરને વાલે લોગ હૈ વો ઇસકી તરફ આકર્ષિત હો ગયે ઓર ખેલ કે રૂપ મેં પ્રસ્તુત કરને કે કારણ યંગસ્ટર્સ બહોત બડી સંખ્યા મેં યહાં પે આયે હૈ. આપ દેખ રહે હૈ અફ્રીકન કન્ટ્રીઝ સે, યુરોપિયન કન્ટ્રીઝ સે, અમેરિકા સે, હર જગે સે યહાં પર લોગ આકે પહોંચે હૈ ઓર આનંદ લે રહે, ખેલ ખેલ રહે, મેડલ જીત રહે ઓર આગે બઢ રહે.
0: વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ 2026માં યજમાન ભારતે ગોલ્ડ મેડલની સદી પૂર્ણ કરીને ક્લીન સ્વીપ કરી હતી. યજમાન ભારતે ઇકા એરેનામાં યોજાયેલે પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 114 મેડલ સાથે પોતાનું અભિયાન પૂર્ણ કર્યું, જેમાં 102 સુવર્ણ મેડલનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન દ્વારા ભારતે યોગાસનમાં પોતાનું અદ્વિતીય પ્રભુત્વ ફરી એકવાર સાબિત કર્યું. બીજા ક્રમે રહેલા જાપાને 3 ગોલ્ડ મેડલ સાથે 3 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા, જ્યારે આર્જેન્ટિનાએ તેની એકમાત્ર ખેલાડી નાબીલા બરાઝાના 2 સુવર્ણ અને 3 રજત મેડલના શાનદાર પ્રદર્શનના આધારે ત્રીજું સ્થાન મેળવ્યું. પડોશી દેશ નેપાળ મેડલની કુલ સંખ્યાના આધારે બીજું સૌથી સફળ દળ રહ્યું. નેપાળે 1 ગોલ્ડ, 36 સિલ્વર અને 15 બ્રોન્ઝ સહિત કુલ 52 મેડલ જીત્યા અને પદક તાલિકામાં 5મા સ્થાને રહ્યું. ઉઝબેકિસ્તાને 1 સુવર્ણ, 13 રજત અને 11 કાંસ્ય સહિત કુલ 25 મેડલ પોતાના નામે કર્યા. કુલ મળીને 79 દેશોના 522 ખેલાડીઓએ આ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો, જેમાંથી 31 દેશોના ખેલાડીઓએ ઓછામાં ઓછો 1 પદક જીત્યો. તેમાંથી 10 દેશોએ ઓછામાં ઓછો 1 સુવર્ણ પદક પણ જીત્યો. અમદાવાદમાં યોજાયેલી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ એક ઐતિહાસિક ઇવેન્ટ સાબિત થઈ, જેણે યોગાસનના વિકાસમાં એક નિર્ણાયક ક્ષણ સર્જી. આ સ્પર્ધાએ એક પ્રાચીન ભારતીય પરંપરાને વૈશ્વિક સ્પર્ધાત્મક રમત

0: તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું અને ઓલિમ્પિક ચળવળમાં તેની માન્યતા માટેનો માર્ગ મજબૂત બનાવ્યો. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ 2026ને યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, આયુષ મંત્રાલય, ભારતીય રમત પ્રાધિકરણ SAI, ગુજરાત રમતગમત પ્રાધિકરણ, ગુજરાત પ્રવાસન અને ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ આયોજન દ્વારા યોગાસનને વૈશ્વિક રમતગમત શિસ્ત તરીકે સ્થાપિત કરવાની અને ઓલિમ્પિક માન્યતા તરફ આગળ વધારવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું છે. યજમાન ભારતે 122 સભ્યોનું દળ ઉતાર્યું હતું, જેમાં ખેલાડીઓએ 6 વય જૂથોમાં સ્પર્ધા કરી હતી. સબ જુનિયર પુરૂષ અને મહિલા 10-14 વર્ષ, જુનિયર પુરૂષ અને મહિલા 14-18 વર્ષ, સિનિયર 18-28 વર્ષ, સિનિયર એ 28-35 વર્ષ, સિનિયર બી 35-45 વર્ષ અને સિનિયર સી 45-55 વર્ષ. 5 દિવસીય આ ચેમ્પિયનશીપ વિવિધ સંસ્કૃતિઓના સંગમનું કેન્દ્ર બની રહી. ખેલાડીઓએ ભારતની અદભુત મહેમાનગતિનો આનંદ માણ્યો અને યોગાસન ઇતિહાસ તથા તેની સફર વિશે પણ જાણ્યું. આકાશવાણીએ કેટલાક ખેલાડીઓ સાથે વાત કરી, સાંભળીએ તેમના પ્રતિભાવ. આ છે વિદેશી ખેલાડી.
1: I'm feeling honestly pretty anxious because a lot of the plans keep changing, like the events keep moving around and we're not sure where we're supposed to be and when we're supposed to be there. So that's been very stressful. I've been trying to help out my team, trying to see everybody. I missed a few people. At the end of the day, it's also really nice to meet everybody from different countries and to talk to them, things like that. Mostly just like the organization and the timing, which understandable because it's the first one.
0: ભારતના ચંદીગઢના ખેલાડીએ જણાવ્યું કે
2: મેં ચંદીગઢ સે હું વૈસે ઓર મેં ટીમ ઇન્ડિયા કે સાથ અભી વર્ક કર રહા હું કે હોસ્ટ ફર્સ્ટ ટાઈમ હમારા વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ હો રહા હૈ ઓર ઇસકો હમ બહોત આગે તક લેકે જાયેંગે.
3: ઇટ હેઝ બીન ગોઈંગ રિયલી વેલ. માય ઇવેન્ટ વોઝ સપોઝ્ડ ટુ હેપન યેસ્ટરડે બટ બીકોઝ ઓફ ધ ઓપનિંગ સેરેમની ઇટ ગોટ પોસ્ટપોન્ડ ટુ ટુડે. બટ યસ, માય ઇવેન્ટ ઇઝ ઓવર એન્ડ વી ગોટ અ ગોલ્ડ મેડલ.
0: શ્રોતા મિત્રો, આર્મેનિયાની સોના સોગોયાન, જેમણે 3 વર્ષ પહેલા પોતાની બીજી ગર્ભાવસ્થા દરમિયાન યોગ શરૂ કર્યો હતો, તેઓ ભારત ખાતે યોગાસનને મળેલા આ વિશાળ મંચને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે કહ્યું કે ભારતની મારી આ પ્રથમ મુલાકાતની ઘણી સુખદ યાદો હું સાથે લઈને જઈ રહી છું. મને આશા છે કે આર્મેનિયા પરત ફર્યા પછી હું મારા મિત્રો વચ્ચે યોગનો પ્રચાર કરીશ, કારણ કે આ રમત આપણા સ્વાસ્થ્ય અને સુખાકારી જાળવવામાં ખૂબ મદદરૂપ બને છે. શ્રોતા મિત્રો, આ યોગાસન ચેમ્પિયનશીપમાં ભૂતપૂર્વ મિસ ગુજરાત સુપર મોડલ હિના રાજગોરે ભારતના સુવર્ણ ચંદ્રકોની ઝડીનું નેતૃત્વ કર્યું. એમના કારણે યજમાન ભારતે પદક કોષ્ટકમાં પોતાનું અગ્રસ્થાન મજબૂત બનાવ્યું હતું. ભુજની રહેવાસી અને હાલમાં યોગમાં PhD કરી રહેલી હિના રાજગોરે સિનિયર બી મહિલા ફોરવર્ડ બેન્ડ સ્પર્ધામાં 43.50 પોઈન્ટ સાથે સુવર્ણપદક જીત્યો હતો. ઓમાનની પ્રીતિ જયમાની 38.15 પોઈન્ટ સાથે રજત પદક વિજેતા રહી, જ્યારે રશિયાની સ્વેતલાના લુકાશોવા અને જોર્ડનની માયા અલ એલોસ્થોથે સંયુક્ત રીતે કાંસ્ય પદક જીત્યો હતો. મેડલ જીત્યા બાદ હિના રાજગોરે કહ્યું કે મારા પોતાના રાજ્યમાં સુવર્ણ પદક જીતવો હંમેશા ખાસ રહ્યો છે. કોવિડ પછી જ્યારે મેં સ્પર્ધાત્મક યોગાસન શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં મને સ્પર્ધાઓમાં મારું પ્રદર્શન કરવામાં મુશ્કેલી પડી હતી, પરંતુ મેં મારા માનસિક એકાગ્રતા પર ઘણું કામ કર્યું અને હવે તેના પરિણામો મળી રહ્યા છે. શ્રોતા મિત્રો, પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ

2026ની મેડલ ટેલી આ પ્રમાણે રહી. ભારત પ્રથમ સ્થાન, કુલ મેડલ 114, જેમાં 102 સુવર્ણ, 9 રજત અને 3 કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે. બીજા સ્થાન પર રહ્યું જાપાન, કુલ મેડલ 11, 3 સુવર્ણ, 3 રજત, 5 કાંસ્ય પદક. ત્રીજા સ્થાને આર્જેન્ટિના, 2 સુવર્ણ, 3 રજત અને કુલ મેડલ 5. ચોથા સ્થાને રહ્યું સિંગાપોર, 2 સુવર્ણ, 2 રજત અને 3 કાંસ્ય ચંદ્રક સાથે કુલ મેડલ 7. નેપાળ 52 મેડલ સાથે 5મા સ્થાને રહ્યું. ઉઝબેકિસ્તાન 6ઠા સ્થાને રહ્યું, કુલ મેડલ 25, જેમાં 1 સુવર્ણ, 13 રજત અને 11 કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે. સાતમા સ્થાને રહ્યું ઝામ્બિયા, કુલ મેડલ 14. 8મા સ્થાને ઇન્ડોનેશિયા, કુલ મેડલ 7. 9મા સ્થાને રહ્યું રશિયા, કુલ મેડલ 4 અને 10મા સ્થાને રહ્યું યુનાઇટેડ સ્ટેટ્સ, કુલ મેડલ 5. તો શ્રોતા મિત્રો, આ હતી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપની રોમાંચક સફર, જ્યાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું અને સુવર્ણ સફળતાનો નવો અધ્યાય લખ્યો. આ લેખ અને પ્રસ્તુતિ ઉત્કર્ષ મરાઠે, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ અંગે વિશેષ શ્રેણી 12 વર્ષ સુશાસનના, જે અંતર્ગત આજના અંકમાં આપણે સાંભળીશું નારી શક્તિ આત્મનિર્ભરતાની નવી સફર અંગે વિશેષ ચર્ચા. ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર પ્રશસ્તિ પરીખ અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખુંટ.

નમસ્કાર શ્રોતા મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી વિશેષ શ્રેણી 12 વર્ષ સુશાસનનામાં. શ્રોતા મિત્રો, આ શ્રેણીના આજના અંકમાં આપણે વાત કરીશું નારી શક્તિની અને તેની આત્મનિર્ભરતાની સફરની. છેલ્લા 12 વર્ષમાં દેશમાં મહિલા સશક્તિકરણની એક નવી વ્યાખ્યા લખાઈ રહી છે. જ્યારે આપણે લખપતિ દીદી કે સખી મંડળોની વાત કરીએ છીએ, ત્યારે આપણા ગુજરાતની મહિલાઓની પણ આત્મનિર્ભરતાની ગાથા આખા દેશ માટે પ્રેરણારૂપ બની રહી છે. તો આજે આ સશક્તિકરણની યાત્રા

0: સમજવા માટે અને તેનો અનુભવ લેવા માટે આજે આપણી સાથે જોડાયા છે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર પ્રશસ્તિ પરીખ મેમ. મેમ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આજના કાર્યક્રમમાં.
1: થેન્ક યુ. નમસ્કાર.
0: મેમ, આપણે જ્યારે છેલ્લા 12 વર્ષની વાત કરીએ છીએ ત્યારે એક મોટું પરિવર્તન આપણને જોવા મળી રહ્યું છે, એ ખાસ તો નારી શક્તિના સશક્તિકરણમાં. તો ગુજરાતની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો ગ્રામીણ મહિલાઓના સશક્તિકરણમાં સખી મંડળોનો કયા પ્રકારે યોગદાન રહ્યું છે અને શું પરિવર્તન એમાં આવ્યું છે, અને ખાસ તો ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીની આમાં શું ભૂમિકા રહી છે અને શું શું લાભો આપવામાં આવે છે એના વિશે આપ સૌથી પહેલા વાત કરશો?
1: સૌથી પહેલા બધા આપના શ્રોતા મિત્રોને મારું ખૂબ ખૂબ અભિનંદન. હું વાત કરીશ માનનીય વડાપ્રધાનશ્રીએ જે પાયાની વાત કરી છે, જે વિકાસના 4 પાયાની વાત કરે છે. જ્ઞાન પાયા એટલે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી, એટલે આ 4માં નારીને એમને એક મહત્વપૂર્ણ સ્થાન આપ્યું છે. અને એ નારી જે છે, જે આજે અમારા દેશની 50%થી, હું 50%થી વધારે કહીશ એમને, કેમકે 50% લગભગ તો એમની વસ્તી છે જ, પણ બાકી 50%ને પણ આ હું કહીશ આ એના ઉપર નિર્ભર છે. બાળકો હોય કે ઘરના પુરુષો હોય, નારી જે છે અને કઈ રીતે વિમેન લેડ ડેવલપમેન્ટ ને આપણે ચરિતાર્થ કરીએ, એમના એક ઉમદા ઉદાહરણ છે મિશન મંગલમ, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન, જેના અંડર અમે કામ કરી રહ્યા છે. અને આ એમને વેગ આપવા માટે, એમને ચરિતાર્થ કરવા માટે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની 2010માં ઘડવામાં આવી છે. આ એક કંપની તરીકે કામ કરે છે ગ્રામ વિકાસ વિભાગના અંડર, અને ભારત સરકારમાં પણ અમે મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટના અંડર કામ કરીએ છીએ, ત્યાંથી પણ અમે ગ્રાન્ટ મેળવીએ છીએ. આપણે વાત કરી સખી મંડળોની, સો એમના બેઝ શું હતું કે કઈ રીતે મહિલાઓને આગળ લાવવામાં આવે. સો એમાં એક થા કે એમને સંગઠિત કરવામાં આવે, કે સાથમાં એ આવે અને કઈ રીતે સંગઠનમાં શક્તિ છે એમને ચરિતાર્થ કરીએ. બીજું જે છે, એમને કઈ રીતે એમના નાણાકીય વિકાસ થાય અને એમની ફાઇનલી એમની આવક બમણી, નહીં કહીશ, હું કહીશ વધારે આવક થાય એમની, જેટલી પણ બમણીથી પણ આગળ થાય. એટલે એના માટે શું જોઈએ, એમાં છુપાયેલી શક્તિઓ છે, પણ મહિલાઓને ઘરમાં એ નાના મોટા ઘણા બધા કામ કરે છે. એ વસ્તુઓ બનાવે છે, એ હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ પણ થઈ શકે છે, ખાવાની પીવાની, પણ એમને કઈ રીતે એક દિશા આપવામાં આવે. સો નંબર 1, એમાં અમે એમને કૌશલ્યની તાલીમ આપીએ છીએ, કે જે એ લોકોને નવી વસ્તુ પણ અમે શીખવાડીએ છીએ અને જે કરતા હોય એમાં પણ હજુ સારું કઈ રીતે કરી શકે. બીજું, એમને નાણાકીય સહાય મળે. આ નાણાકીય સહાય અમે એક રિવોલ્વિંગ ફંડ તરીકે એમને આપીએ છીએ ગ્રુપને, પછી એક કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તરીકે આપીએ છીએ, સ્ટાર્ટઅપ ફંડ તરીકે, એવા અમારા દરેક તબક્કાના ફંડ્સ હોય છે. પછી એમના ત્રીજું નંબર છે, એક ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું, કે 10 જેટલી બહેનો, એક જેવી બહેનો હોય એક સરખી, કે જેમના એક આર્થિક સ્તર જે હોય એક સરખું હોય તો જ એ સારી રીતે મિંગલ થઈ શકે. તો એક SHG બને, સેલ્ફ હેલ્પ ગ્રુપ, એના ઉપર જે છે 10-12 સેલ્ફ હેલ્પ ગ્રુપને ઉપર એક વિલેજ ઓર્ગેનાઇઝેશન બને, અને વિલેજ ઓર્ગેનાઇઝેશન પછી ભેગા થાય તો એક ક્લસ્ટર લેવલ ફેડરેશન બને, અને એમને અમે દરેક તબક્કે સહાય આપવામાં આવે છે.
0: પછી આજના ડિજિટલ યુગમાં ગ્રામીણ મહિલાઓને ડિજિટલ અને નાણાકીય સાક્ષરતા શીખવાડવા માટે કોઈ ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેથી નાણાકીય ભંડોળ એ લોકોને બહુ સરળ રીતે મળી શકે અને સમજણ પણ એમનામાં વિકસે?
1: હવે એમાં પાયાની વસ્તુ એ છે કે નાણાકીય વ્યવહાર કઈ રીતે કરે, ઘરમાં નાના મોટા કરતી હોય પણ એમને બેંક સાથે જોડાણ, તો એ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનું સૌથી ઉમદા ઉદાહરણ અગર જે છે તો એ સખી મંડળ છે, કે અમે કઈ રીતે આજે ગામડાની સીધી સાદી સરળ અને નિખાલસ સ્વભાવની જે બહેનો દેખાતી હોય એ કઈ રીતે જે છે આ બેંકો સાથે જોડાણ કરીને બધું વ્યવહારો જે છે ટ્રાન્ઝેક્શન કરે છે, લોન લે, સમયથી આપી દે, આ બધું જે છે સખી મંડળના અમારા પાયાના સિદ્ધાંતો છે. એ બધું બુક કીપિંગ કરે છે, રજિસ્ટર નિભાવે છે, એમની નિયમિત બેઠકો બેઠે, અને એમાં કઈ રીતે જે છે વ્યાજ સહાય એમને અમે આપીએ છીએ, વ્યાજ સમય પર ભરી દે, આ બધું જે છે આ સખી મંડળોના અમારા પાયાના સિદ્ધાંતો છે. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપણે ગુજરાતમાં જે છે લગભગ 2.5 લાખ, સ્પેસિફિકલી હું કહું છું તો 2.82 લાખ જેટલા તો સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ રચાયા છે એવી માત્ર માત્રામાં, પછી અને એના થકી 26 લાખથી વધારે પરિવારો એનાથી જોડાયેલા છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે કેટલા બધા પરિવારો પર એમના અસર થાય છે. અને એમને અમે લગભગ 4400 કરોડ જેટલું કેશ ક્રેડિટ, એટલે જે લોનની મેં આપણે વાત કરી, આ કેશ ક્રેડિટ બેંકો થકી અમે એમને અપાવ્યા છે. 1400 કરોડથી

0: વધુની સહાય એમને આપવામાં આવી છે. અને આ સહાય અને જે લોન છે એ ડેફિનેટલી ઘણું એમાં ગુણાંક વધ્યું છે, એ મલ્ટીપ્લાય થયું છે વેરિયસ નાણાકીય અને જે આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ થકી એમના એ મલ્ટીપ્લાય થઈ છે.
1: જ્યારે પણ છેલ્લા વર્ષોમાં મહિલા સશક્તિકરણની વાત આવે છે ત્યારે એક શબ્દ બહુ જ પ્રચલિત છે જે આપણને સાંભળવા મળે છે, એ છે લખપતિ દીદી. તો શું છે આ લખપતિ દીદી યોજના અને આ પહેલ, એના વિશે વાત કરશો અને કોને લખપતિ દીદી કહેવાય એ પણ અમારા શ્રોતાઓને સમજાવશો?
0: લખપતિ દીદી એક ખૂબ જ એક ઇનોવેટિવ કોન્સેપ્ટ છે અને એમની આપણે ઓરિજિનની વાત કરીએ તો ઇન્ડિપેન્ડન્સ ડે 15 ઓગસ્ટ 2023 ત્યારે માનનીય વડાપ્રધાનશ્રીએ આ એક અનોખા કોન્સેપ્ટ જે છે આખા ભારતને આપ્યું કે આપણે લખપતિ દીદી બનાવીએ. અને માનનીય વડાપ્રધાનશ્રીના જે વિઝન છે કે કઈ રીતે આપણે આખા ભારતમાં જે દીદીઓ છે, જે મહિલાઓ છે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સમાં જે જોડાયેલી છે, એમને હજુ એક આગળ એક આપણે જે પગથિયા ઉપર લઈએ અને કઈ રીતે એક લીડરશિપ જેમાં છુપાયેલી છે વિકસાવે, એ કોન્સેપ્ટથી લખપતિ દીદી આવ્યું. હવે લખપતિ દીદીની જે પહેલાં હું આપને પરિભાષાની એમની ડેફિનેશનની વાત કરું તો કુટુંબની જ્યારે જે મહિલાઓ સેલ્ફ હેલ્પ ગ્રુપથી જોડાયેલી હોય અને એમની કુટુંબની આવક વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધારે હોય તો એ લખપતિ દીદી છે. એમાં ખૂબ એક મોટું ટાર્ગેટ નિર્ધારિત કર્યું છે આપણે ગુજરાતને પણ. પહેલાં માનનીય વડાપ્રધાનશ્રીએ 2 કરોડનું ટાર્ગેટ નિર્ધારિત કર્યું, નેક્સ્ટ યર 2024-25માં 3 કરોડનું કર્યું અને ગુજરાતને એમાં લગભગ 7 લાખનું ટાર્ગેટ આપવામાં આવ્યું. મને જણાવતા આનંદ થાય છે કે અમે આગે ચાલીને 10 લાખનું ટાર્ગેટ લીધું અને આજની ડેટમાં જ્યારે 1 વર્ષ હજુ બાકી છે આ ટાર્ગેટમાં અમે 6 લાખ ઓલરેડી ઓળખ કરી દીધા છે. હવે લખપતિ દીદી જે છે, જે બહેનો એટલે એક લેવલ પર છે, એ અમુક સુધી જે છે એ વિકાસ કરી રહી છે, તો હવે એમને અમે કઈ રીતે એમના ઇનેબલર બનીએ કે એમના અમે એમને કઈ રીતે સહાય કરીએ, તો કૌશલ્ય તાલીમ આપવામાં આવે છે, એમને લોન સહાય આપવામાં આવે છે. પછી એક ગુજરાતે લખપતિ દીદીની ડાયરેક્ટરી તૈયાર કરી છે, એટલે જે સક્સેસ સ્ટોરીઝ છે, સારું જે કામ કરી રહી છે એમની, જેનાથી એક અમારે રેડારમાં એ ફોકસ પર રહે કે જેનાથી જ્યારે હજુ એક લેવલ ઉપરની જ્યારે સહાય કે એમને કોઈ નિર્દેશન દિશા નિર્દેશ આપવાનું હોય તો એ અમારી પાસે છે કે એમને જે છે કે એમને આપણે એક્સિલરેટર આપીએ તો વધુ સ્પીડથી વધુ વેગથી એ દોડશે, એવી અમારી પાસમાં બહેનો આઇડેન્ટિફાઈ છે. દરેક જિલ્લાઓમાં એવું કામ થઈ રહ્યા છે અને દરેક ક્ષેત્રમાં છે. ઘણી બધી બહેનો આપણે ગુજરાતમાં ઘણું બધું જે છે જમવામાં આપની એક ઓળખ છે કે આપણે સારું જે છે રસોડામાં આપની બહેનો બનાવે છે, તો એમને એક અચાર પાપડ અને વિદેશો સુધી જાય છે. આપણા બધા ગુજરાતી ભાઈઓ બહેનો તો વિદેશમાં રહે છે અને એક ખૂબ જ કોમન છે કે જ્યારે ગુજરાતીઓ ક્યાં પણ ફરે તો એક બેગ તો એમનું આ સૂખા નાસ્તાનું જોઈએ. એ અમારી બહેનો પૂરું પાડી રહી છે અને સારી ગુણવત્તાનું એમાં અચાર પાપડ જેટલું પણ મુખવાસ અને ઘણી બધી એમાં વેરાયટી અમારે પાસમાં છે, જેટલા આપણા લાડુ હોય, મગજના લાડુ, પૌષ્ટિક જે વસ્તુ હોય બધું, એનાથી લઈને ટેક્સટાઇલ હેન્ડલૂમમાં જે છે આપની જે લુપ્ત થતી કલાઓ છે, સૂફની એમ્બ્રોઇડરી હોય કે આપણા ભરતકામ હોય, લીપન આર્ટ હોય, ઘણું બધું, એટલે દેર ઇઝ અ હ્યુજ વેરાયટી જેમાં અમારી બહેનો ત્યાં કામ કરી રહી છે.
1: જ્યારે લખપતિ દીદી યોજનાની વાત આવે છે ત્યારે ગુજરાતની કામગીરી બધે બિરદાય છે, તો ગુજરાતે આ લખપતિ દીદી યોજના હેઠળ શું સિદ્ધિઓ મેળવી છે એના વિશે અમને જણાવો અને આ યોજનાના સફળ અમલીકરણમાં કયા પ્રકારે પગલાં લેવામાં આવ્યા છે એના પણ, મતલબ આ શા માટે આ શક્ય બન્યું ગુજરાતમાં એના વિશે પણ જણાવજો.
0: લખપતિ દીદીમાં હું આપને બતાવું, જેમ મેં આપને નંબરની વાત કરી કે ઓલરેડી જે ટાર્ગેટ અમે ધાર્યું છે એના ઉપર અમે સતત અગ્રેસર છીએ અને સારું એમાં કામ થઈ રહ્યું છે. હવે કોઈ પણ જ્યારે યોજના આવે છે, કોઈ કોન્સેપ્ટ આવે છે, એમને જ્યાં સુધી ભારત સરકારને સાથે સાથે રાજ્ય સરકાર આટલા જ વેગથી અને આટલા રૂચિથી રસથી એમને આગળ વધારી રહી છે અને દરેક પ્રકારનું ટેકનોલોજીકલ સપોર્ટ હોય કે નાણાકીય સપોર્ટ હોય કે તાલીમનો સપોર્ટ હોય, ગુજરાત સરકાર પણ આપી રહી છે. એમના આપને હું ઉદાહરણ આપું કે આ વર્ષેના બજેટમાં જે ન્યૂ બજેટ આઇટમ્સ લગભગ 100 કરોડનું જે સરકારે આપ્યા છે, ખાસ લખપતિ દીદીનો એમાં એમને ટેકો મળશે. કઈ રીતે કે એક તો લખપતિ દીદીના કેપેસિટી બિલ્ડિંગ માટે ફંડ આપવામાં આવ્યું છે, જેમાં મેં આપને વાત કરી કે તાલીમ સહાય બધું એમાં રહેશે, એમને કઈ રીતે આગળ લઈ શકીએ છીએ. બીજું ગ્રામહાટ, ખાસ કરીને અમે એમઓયુ કરી રહ્યા છીએ કે એવી

0: લોકેશન્સ પર એ આપના ગુજરાત ટ્રાન્સપોર્ટના બસ સ્ટેશન્સ હોય કે રેલવે સ્ટેશન્સ હોય, રેલવે ડિપાર્ટમેન્ટનું અને એરપોર્ટ ઓથોરિટીના જેટલા એરપોર્ટ છે એ બધા સાથે અમે સંસ્થાઓ સાથે MOU ઘણા બધા થઈ ગયા છે અને ઘણા બધા એક ફાઇનાલિટીના સ્ટેજ પર છે કે એમને અમે ત્યાં લોકેશન એમને મળે, રિયાયતી દરો પર એમને ત્યાં શોપ મળે અને રોટેશનથી મળે, જેને કે ટ્રાન્સપેરન્ટ પ્રક્રિયા રહે કે બધા સખી મંડળોને એમાં લખપતિ દીદીને પ્રાધાન્ય આપવામાં આવશે કે ગ્રામહાટ જેવું ત્યાં એક વિકસાવવામાં આવશે અને એમને ત્યાં એક જગ્યા મળશે, એટલે એક માર્કેટ લિંકેજ એમને બજાર રોકાણ મળે. ત્રીજું, લખપતિ દીદી માટે અમે હવે આપ જાણો છો આજે AIના યુગ છે અને ટેકનોલોજી ડ્રિવન બધું ચાલે છે, તો અમારી બહેનો પણ આમાં પાછળ નથી. એક તો લખપતિ દીદીઓમાં ડ્રોન દીદી પણ છે, હું એમાં વાત કરીશ આપને, એક ખૂબ જ એક ઇનોવેટિવ ઉદાહરણ છે. પર ઈ કોમર્સ પ્લેટફોર્મ પર અમે એમને ઓનબોર્ડ કરવા માટે અત્યારે પ્રયાસ ચાલી રહ્યા છે. એના માટે પણ બજેટમાં અલગથી સરકારે એમાં પ્રાવધાન કર્યા છે. એમને GST કે ઈ કોમર્સ પ્લેટફોર્મ પર જે એમને કોઈ ફીસ આપવાની હોય એ પણ સરકાર એમને સહાય આપી રહી છે, જેનાથી બહેનોને કોઈ તકલીફ નહીં પડે અને એમેઝોન, મીશો, ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મ્સ પર વધુ એમને સારું માર્કેટ લિંકેજ, એક વાઇડર બેસ મળે અને આપની બહેનોને જે પ્રોડક્ટ છે એક વાઇડર ક્લાયન્ટલને પાસે જાય એના માટે પણ સરકાર સપોર્ટ આપી રહી છે.
1: હમણાં જ આપે જે પ્રમાણે વાત કરી કે મહિલાઓને કોઈ પણ ઉદ્યોગ હોય એ સફળ બનાવવા માટે બે ત્રણ વસ્તુ બહુ અગત્યની હોય છે, જેમાં એક તાલીમનો આપે ઉલ્લેખ કર્યો, એવી રીતે એક બજારો સાથેનું જોડાણ અને એક પેકેજિંગ અને બ્રાન્ડિંગ, આ વસ્તુ પણ આજના જમાનામાં બહુ જ અગત્યની થઈ છે. તો GLPC દ્વારા કેવી રીતે મહિલાઓને બજાર જોડાણમાં સહાય કરવામાં આવે છે અને શું આગામી સમયમાં પણ આયોજન છે?
0: એમાં ઈ કોમર્સ પ્લેટફોર્મ માટે અમે જેમ આપને વાત કરી અમુક ઓનલાઈન પ્લેટફોર્મ્સથી એને સાથે અમે ચર્ચામાં છીએ અને એમની કેપેસિટી બિલ્ડિંગ બહેનોને કરાવવી પડશે કે એમના પ્રોડક્ટ્સ કઈ રીતે એમને પ્રોજેક્ટ કરે, એમાં ફોટોગ્રાફ્સ આપે, કઈ રીતે કેપ્શન્સ આપે. સો ધીસ રિક્વાયર ડિજિટલ માર્કેટિંગની એક કેપ્સ્યુલ ટ્રેનિંગ. સો એ માટે અમે અત્યારે પ્લાનિંગના સ્ટેજમાં છે. અમુક બહેનો ઓલરેડી કરી રહી છે, જે લોકલી ઘરમાં એમને પાસમાં યંગસ્ટર્સ હોય એમને શીખવાડી દેશે. સો ઘણી બધી બહેનો કરી રહી છે, પણ અમે એમને એમને નેક્સ્ટ લેવલ પર આ લઈ જવા માંગીએ છીએ. તો સરકારે અત્યારે જે એમને GST વગેરેની મેં આપને કીધું એ જે સહાય આપી છે એનાથી એમને એક સપોર્ટ બેઝ ચોક્કસ મળશે અને સપોર્ટ અને એક પ્રોત્સાહન મળશે કે આ જે કોસ્ટ છે એ સરકાર તરફથી વહન થશે. તો જે છે એક બેરિયર નીકળી જાય છે, કેમ કે ઘણા બધા પ્લેટફોર્મ્સ જે છે એ અમુક પ્લેટફોર્મ્સ કમિશન વધારે માંગે છે. તો કે જેટલાની વસ્તુઓ એમના 40-50% સુધી જે છે આ પ્લેટફોર્મ લઈ જાય છે, તો પછી બહેનોને પોસાય નહીં. સો આ બધા જે નાના નાના પોઈન્ટ્સ છે એના ઉપર અમે કામ કરી રહ્યા છીએ. આપને વાત કરી માર્કેટિંગની, તો આમ ટ્રેડિશનલ છે પણ જે હવે મોટું સ્વરૂપ લઈ લીધું છે, અમે મેળાઓ થકી પણ બહેનોને આ પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છે. એમાં આપના સરસ મેળા તો છે જ, અને મને જણાવતા આનંદ થાય છે કે હવે ગુજરાતમાં જ આપની બહેનો સીમિત નથી, આ દિલ્હી સુધી અને દિલ્હી, બોમ્બે બધી જગ્યા જઈને એમના પ્રોડક્ટ્સને વેચે છે અને ખૂબ સારું કમાણી ત્યાં કરીને આવે છે. એનાથી એમના કોન્ફિડન્સમાં પણ ખૂબ ઇજાફો થઈ રહ્યું છે. સો સરસ મેળા છે, આપણે કચ્છમાં રણોત્સવ જે છે હવે વિશ્વવિખ્યાત છે, ત્યાં પણ સખી મેળા જે સખી પેવેલિયન ત્યાં થયું એ ખૂબ જ હિટ રહ્યું. તો એવા પણ પ્લેટફોર્મ્સ અને હવે દરેક જિલ્લામાં પણ સરસ મેળા કરવામાં આવી રહ્યું છે. માનનીય વડાપ્રધાનશ્રીના જે આહ્વાન પછી સ્વદેશીનું જે એક શોખ બધા લોકોમાં પેદા થયું છે અને જે એમની એક લહેર ચાલી છે એ થકી પણ અમારી સખી મંડળની બહેનોને ખૂબ વેગ મળ્યું છે એમના પ્રોડક્ટ્સને આત્મનિર્ભર અને સ્વદેશી મેળાઓ થકી.
1: જ્યારે આપણે ભારતની વાત કરીએ તો એક મોટા ભાગનો જે વર્ગ છે એ કૃષિ સાથે સંકળાયેલો છે અને આપણા કૃષિ ક્ષેત્રમાં પણ મહિલાઓની જે ભાગીદારી છે એ બહુ જ મહત્વપૂર્ણ છે. તો આપણે જ્યારે મહિલા સશક્તિકરણની વાત કરીએ અને મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બનાવવાની વાત કરીએ, તો કૃષિ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને એવી કઈ ખાસ યોજના અત્યારે હાલ GLPC દ્વારા લાગુ કરવામાં આવી રહી છે જેમાં મહિલાઓને એક વિશિષ્ટ આજીવિકા માટે કે વિશિષ્ટ વાવેતરો માટે, જેમાં આપણે કહીએ કે કમર્શિયલી જે બહુ જ અત્યંત પ્રોફિટેબલ છે એવા વાવેતર લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે?
0: ખૂબ સારું આપને પ્રશ્ન પૂછ્યો. અમારે મોટાભાગે જે લાઇવલીહુડ સેક્ટર છે એટલે જીવિકા, એમાં ફાર્મ અને નોન ફાર્મ એક બે મોટા સેક્ટર હોય છે. સો આપ ફાર્મ સેક્ટરની વાત કરો છો, એમાં બધું જ આવી જાય છે. એગ્રીકલ્ચર જે છે, ખેતી છે, પછી આપણે પશુપાલન છે, અને

મત્સ્યનું પણ છે અને બીજા જે આનુષાંગિક બધું છે એમાં મધુમાખી પાલન છે, પ્રોન ફાર્મિંગ બધું, એના એમાં બધામાં અમારી બહેનો સંકળાયેલી છે. એના માટે અમે બે ત્રણ લેવલ્સ પર હું વાત કરીશ. એક તો જે કરવાની રીત છે, એટલે નેચરલ ફાર્મિંગ આપણે જાણીએ છીએ પ્રાકૃતિક ફાર્મિંગમાં, અને હવે તો નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ પણ આવી ગયું છે. તો એમાં ગુજરાત એક અગ્રણી રાજ્ય છે એમાં જે કામ કરી રહ્યા છે. તો એમાં અમે નેચરલ ફાર્મિંગની માસ્ટર ટ્રેનર્સ તરીકે અમારી બહેનોને અમે ટ્રેન કર્યું છે. અને

0: રાજ્ય છે એમાં જે કામ કરી રહ્યા છે, તો એમાં અમે નેચરલ ફાર્મિંગની માસ્ટર ટ્રેનર્સ તરીકે અમારી બહેનોને અમે ટ્રેન કર્યું છે, અને કૃષિ સખી તરીકે એટલે કમ્યુનિટી રિસોર્સ પર્સન તરીકે એટલે જાતે તો કરે છે, બીજાને પણ શીખવાડે છે, અને એમાં પણ એમને ઓનોરેરિયમ પણ મળે છે. તો આ તો એક તો પ્રાકૃતિક ખેતીની વાત થઈ, અને એના માટે અમે એમને બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર એટલે જ્યાં એક જગ્યા હોય છે જે શેડ તરીકે, ત્યાં બધું જીવામૃત અને બધું બનાવે અને બીજાને વેચે પણ અને એમાંથી કમાણી કરે. એક તો નેચરલ ફાર્મિંગનું છે, પછી ઇનોવેટિવ એરિયાઝ ઇન ફાર્મિંગ જે કશું નવા કરવાની, જે હાઈ વેલ્યુ પ્રોડક્ટ છે જેવા કે હની છે, તો મધુમાખી પાલનની અમે એમને ટ્રેનિંગ અને બજાર પૂરું પાડીએ છીએ. પછી મશરૂમ કલ્ટિવેશન છે, મોરિંગા છે, એના ઉપર અત્યારે અમે અમુક બહેનો કામ કરી રહી છે, અને હજુ એમને લાર્જ સ્કેલ પર કઈ રીતે અમે આપી શકીએ અને અમે એમને કઈ રીતે એક સપોર્ટ કરી શકીએ એના ઉપર પણ કામ કરી રહ્યા છીએ અમે. તો પશુ સખી અમારી પાસે જે પશુપાલન, અને હવે જે ગ્રામ વિકાસ વિભાગના જે વિઝન છે કે કઈ રીતે આપણે જાણીએ છીએ ગુજરાતમાં કોઓપરેટિવ સેક્ટર જે છે સૌથી જૂનું અને સૌથી સ્ટ્રોંગ છે, આપણે પાયામાં અગર કશું છે તો એ સહકારથી સિદ્ધિ સમૃદ્ધિ જે છે એ ચાલી રહી છે. તો એમાં જે બહેનો ઓલરેડી સંકળાયેલી છે એમને અમે કઈ રીતે ફોર્મલાઇઝ કરીને આપણે નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન તરફથી પણ એમને સહાય મળીને અને વધારે સપોર્ટ મળીને કઈ રીતે એક હજુ આગળ આપના મિલ્ક પ્રોડક્શન પણ વધે, એમાં હાઈ વેલ્યુ પ્રોડક્ટ્સ છે મિલ્કના છે, હાઈ પ્રોટીન પ્રોડક્ટ્સ એ પણ વધે, અને અલ્ટિમેટલી આ બહેનોની આવકમાં સુધારો થાય એના ઉપર પણ હવે અમે કામ કરી રહ્યા છીએ. અને સિમિલરલી મત્સ્યપાલનમાં જે બહેનો છે એ ખૂબ વલનરેબલ ફાર્મર્સ હોય છે, જે ફિશરમેન ફિશરવુમેન છે, એમાં સખી મંડળો તો છે જ, એમને પણ અમે હજુ એક અમારે પ્લેટર પર એ છે કે એમને કઈ રીતે અમે આગળ વધારી શકીએ.
1: મત્સ્યપાલનની આપે હમણાં વાત કરી, તો મત્સ્યપાલન જેવા ક્ષેત્રમાં પણ મહિલાઓને આજે આર્થિક રીતે વધારે ને વધારે પ્રોત્સાહન આપવા માટે જીએલપીસી કામ કરે છે, તો શું આ તાલીમ પૂરતું મર્યાદિત છે? કે મોટો મોટો પ્રશ્ન જે મત્સ્યપાલકોને આજે હોય છે એમની સામે એ છે સ્ટોરેજનો, તો કોલ્ડ સ્ટોરેજ જેવી માળખાકીય સુવિધા વધારવા માટે પણ જીએલપીસી દ્વારા કોઈ સહાય કરવામાં આવે છે?
0: એમાં એકચ્યુઅલી બંને છે, એક આખું પેકેજ છે કે ખાસ મત્સ્યપાલન નથી, આ આખું એગ્રીકલ્ચરનું જે છે એમાં તાલીમથી લઈને અને એમને પ્રોડક્ટ્સ પણ આપવામાં આવે છે અને લોન આપવામાં આવે છે, અમુક લોન પાર્ટ હોય છે, ગ્રાન્ટ પણ એમાં છે, વિવિધ યોજનાઓ છે એટલે હું અત્યારે ડિટેલમાં નહીં જઈ રહી. અને બીજું અમે અત્યારે જે બીજા ડિપાર્ટમેન્ટની સપોઝ કરીએ ફિશરીઝ છે, એનિમલ હસબેન્ડરી છે, એમની જે યોજનાઓ ચાલી રહી છે એમાં કઈ રીતે કોન્વર્જન્સ કરીને એક વિન વિન સિચ્યુએશન થાય કે એમને પણ લોકોને લાભ મળે, કેમ કે અલ્ટિમેટલી બધા જ લોકો માટે જ કામ કરી રહી છે સરકાર, ડિપાર્ટમેન્ટ્સ ઓનલી એક એડમિનિસ્ટ્રેટિવ કન્વિનિયન્સ માટે છે. તો અમે કોન્વર્જન્સ કરીને કઈ રીતે એમને લાભ પહોંચાડી શકીએ એના ઉપર પર અત્યારે વિચારણા છે.
2: સખી મંડળમાં જોડાય હા, તો એને મહિલા બાળ વિકાસથી માંડીને અલગ અલગ યોજનાઓ છે એનો લાભ મળી શકે. એક ચેનલ
0: એમને એટલે એમને બધી જગ્યાથી કે જે છે એક વિન વિન સિચ્યુએશન એમને મળે અને મેક્સિમમ લાભ એ સરકારની યોજનાઓને લઈ શકે.
2: એ મને મોટા ભાગે આપણે એ જોયું છે કે કોઈ પણ જ્ઞાનના અભાવથી જ બધું થતું હોય છે.
0: યસ
1: જેમ આપે વાત કરી કે ગુજરાતે ઘણા બધા નવા નવા પગલાં લીધેલા છે જે આજે કેન્દ્ર સરકારમાં પણ લાગુ કરવામાં આવી રહ્યા છે, તો એવા જ એક પગલાંની હું અત્યારે વાત કરવા ઈચ્છું છું જે છે મંગલમ કેન્ટીન. આ પહેલ શું છે એના વિશે અમને થોડું જણાવો, અને એમાં સખી મંડળની ભાગીદારી અત્યાર સુધી કેવી રીતની રહી છે?
0: મંગલમ કેન્ટીન જે છે એક આમ જોવા જઈએ તો એક સરળ ઇનિશિયેટિવ છે, પણ જેનાથી ખૂબ લાભ બહેનોને પણ મળી રહી છે અને હું કહીશ કે બીજા જે રિસીવિંગ એન્ડ પર છે એમને પણ મળી રહી છે. મંગલમ કેન્ટીન છે કે અમારા જે સખી મંડળો છે એમને એક કેન્ટીનની સુવિધા પૂરી પાડવામાં આવે છે કે કેટરિંગ સર્વિસ એ આપે. કેટરિંગ સર્વિસ મોટા પાયે પણ આપી શકે છે અને ઓફિસીસમાં આપે. તો અમે વિવિધ વિભાગોને એક અપીલ કરી કે લોકો જે છે અમારી સખી મંડળ્સ મારફત, કેમ કે દરેક ઓફિસીસમાં કેન્ટીનની જરૂરિયાત હોય છે અને પછી નહીં થતી તો એ બહાર જઈને જેવું પણ એમને મળતું હોય, પૌષ્ટિક ખાના નહીં પણ હોય, અનહાઇજેનિક કંઈ પણ સિચ્યુએશનમાં મળતું હોય એ લઈને આવે છે. તો અમે ઓફિસીસમાં અને આજના દિવસમાં પોલીસ ભવનથી લઈને ઘણા બધા ફિલ્ડ ઓફિસીસમાં, કલેક્ટર ઓફિસીસમાં, એસપી ઓફિસીસમાં, અહીંયા ગાંધીનગરના ઓફિસીસમાં 300થી વધારે મંગલમ કેન્ટીન્સ ચાલી રહી છે. એમાં અમને એમને બ્રાન્ડિંગ કરીને આપ્યું છે અને એક એમને બેસિક ટ્રેનિંગ આપવામાં આવે છે કે એક પૌષ્ટિક ખાના જમવાનું એ બનાવે, એપ્રન પહેને અને બધું જે છે એમના જે પહેરવાની

0: રીત હોય કે કઈ રીતે એક પ્રોફેશનલિઝમ કે ને સાથે જે છે એ જમવાનું એમાં પીરસે. અને ઓફિસીસમાં અત્યારે એમનું ખૂબ સારું પ્રતિસાદ મળી રહ્યું છે. ઇનફેક્ટ વધારે એમની ડિમાન્ડ છે કે ઓફિસીસમાં આ બહેનો, કેમ કે આ એક ડિસિપ્લિન્ડ હોય છે અને મિશન મંગલમનું જે એમને પાસે બ્રાન્ડ છે એના કારણે એ ખૂબ પ્રોફેશનલિઝમ સાથે એમને કઈ રીતે લોન ગ્રાન્ટ સાથે, અને આ બહેનો છે એવું નથી કે એક રજા પર જાય તો આખું એક ગ્રુપ છે, સો એક બેકઅપ સિસ્ટમ એમને પાસે હોય છે. અને કે જે મેં આપને બ્રેન્ડની વાત કરી તો આ ક્વોલિટી સચવાએ એ ખૂબ રિસ્પોન્સિબિલિટી સાથે વાત કરે છે. ઇનફેક્ટ એના માટે આ મંગલમ કેન્ટીન માટે તો ખૂબ જ કોમ્પિટિશન રહે છે બહેનોમાં કે એમને એ દરેક ઓફિસમાં મળે.
1: આગામી સમયની આપણે વાત કરીએ તો વિકસિત ભારત 2047નું લક્ષ્ય લઈને આજે આપણે બધા ચાલી રહ્યા છે, તો મહિલાઓની ભાગીદારી વગર દેશનો વિકાસ સંભવ નથી. તો આગામી સમયમાં મહિલાઓની ભાગીદારી આપણા વિકાસમાં વધારવા માટે, ખાસ કરીને ગ્રામીણ મહિલાઓની ભાગીદારી વધારવા માટે
0: જીએલપીસીનું હેતુ મેં આપને બતાવ્યું કે અમે મહિલાઓના સશક્તિકરણ અને મહિલા સશક્તિકરણ સુધી થકી સમાજનું સશક્તિકરણ છે. જે અમારા વિભાગ અને સરકાર જે એમાં કરવા માંગે છે, આ 3-4 લેવલ્સ પર હું આપને વાત કરીશ કે એક તો જે છે ધિરાણ વધારેમાં વધારે વધે, જે કેશ ક્રેડિટ જે લોન મળી રહ્યા છે હજુ અમે બીજા રાજ્યોની સરખામણીમાં અમે એમાં હજુ વધારે કરી શકીએ છીએ. અને ગુજરાત જે છે ફાઇનાન્સીસમાં ઓલવેઝ આગળ જ રહ્યું છે. અહીંયા જે નાણાકીય સમજ છે હું માનું છું કે ખૂબ સારી છે લોકોમાં ગ્રાઉન્ડ લેવલ સુધી પણ. તો એક તો એ કેશ ક્રેડિટ જે ધિરાણ છે બેન્કોથી એ વધારે વધે, એક એ છે. પછી કોઓપરેટિવ સેક્ટરમાં અત્યારે અમારું ખૂબ ફોકસ છે કે જે ઓલરેડી ધમધમતું એક સેક્ટર છે કોઓપરેટિવ સેક્ટર, એમને અમે કઈ રીતે એન્કેશ કરીને બહેનોને એમનું લાભ મળે, એક આ છે. ત્રીજું જે છે કઈ રીતે હજુ નવતર ફિલ્ડ્સમાં બહેનો અમારી એ કામ કરે અને સંગઠન સાથે જે જેટલા સખી મંડળો છે એ એક્ટિવલી કામ કરે અને બજાર સુધી અમને એમને લિંકેજ આપીએ, એ એક અમારું ફોકસ છે. અને એક ખૂબ ઇમ્પોર્ટન્ટ એ આપણે જે નવતર વાત કરી, અમારો ફોકસ એ છે કે ઓનલી અમે જે વલનરેબલ જે વંચિત અને માર્જિનલ સેક્ટરની જે મહિલાઓ છે એ સુધી જ નહીં સીમિત રહીએ, જે મિડલ ક્લાસ મહિલાઓ છે જે ઓલરેડી એક લેવલ પર કરી રહી છે એમને આ નહીં લાગે કે એક ઓલરેડી ઓનલી એક તબક્કા સીમિત જે છે એક ધોરણ સુધી જ આ સ્કીમ છે. મિડલ ક્લાસ મહિલાઓ છે જે ખરેખર એન્ટરપ્રેન્યોર છે, બર્ડિંગ એન્ટરપ્રેન્યોર છે, તો અમે એમને એન્ટરપ્રેન્યોર બનાવીએ. જે એન્ટરપ્રેન્યોર છે એમને અમે મોટું એન્ટરપ્રેન્યોર બનાવીએ, તો એના ઉપર પર અમારું ફોકસ છે. અને લાસ્ટ, અમે કોઈને જે છે સરકાર અમે કોઈને આપી રહ્યા છે એવા અમારા મંતવ્ય નથી. અમે આપને મારફત હું બધી બહેનોને એ જ અપીલ કરું છું કે વી આર ફોર યુ, અને આપ લોકો જે છે યુ કમ વિથ આઈડિયાઝ, આપ લઈને આવો, અમે આપના જે છે એક પ્રેરક બનશું અને અમે આપને સાથમાં ચાલીને એક ઇનેબલર બનશું. બાકી જે છે આઈડિયાઝ બહેનોને પાસે ઘણા બધા છે, અમે સરપ્રાઈઝ થઈ જાય એવા બહેનો કામ કરી રહી છે. બહુ ઓછી ભણેલી બહેનો જે છે ડ્રોનના હાર્ડવેરમાં બધું રિપેર પોતે કરી નાખે છે, કે ડ્રોન દીદી જે છે ખૂબ એક પોસ્ટર ચાઇલ્ડ ઓફ ડેવલપમેન્ટ, અગર વુમેન ડેવલપમેન્ટના કહેવામાં આવે તો એ ડ્રોન દીદી ઇનિશિયેટિવ છે, જેમાં બહેનો ડ્રોન ચલાવે છે, જાતે હાર્ડવેરની ફિટિંગ કરી લે છે, કોઈ રિપેર કરવું એ કરી લે છે. એટલે બધા જે મિથ્સ હોય છે કે અમુક વસ્તુ બહેનો માટે નથી, એ અમારી સખી મંડળની બહેનોએ બધું એ પડકારોને દૂર કર્યા છે, એમને દૂર કરી છે. અને લાસ્ટલી એ જ કહીશ કે ટુગેધર વી કેન એન્ડ વી વિલ, અને મહિલાઓમાં જે શક્તિ છુપાયેલી છે એ એમને ઓળખવાની જરૂરિયાત છે. અને જીએલપીસી આપને મારફત જ છે, આપ આઈડિયાઝ લઈને આવો, અમે આપના પૂરક પ્રેરક બનીએ, એ સાથે જ બધી બહેનોને શુભેચ્છાઓ પાઠવું છું.
1: અને હજુ પણ હું કહું કે ઘણા બધા એવા લોકો છે, ઘણી બધી એવી મહિલાઓ છે જે ગામડામાં રહે છે પણ હજુ પણ એ સખી મંડળમાં જોડાયેલી નથી, તો એ જે બહેનો છે એમને આપ શું સંદેશ આપશો કે કેવી રીતે સખી મંડળ થકી કે સ્વસહાય જૂથો થકી એ પોતાનો વ્યવસાય ઊભો કરી શકે, આર્થિક રીતે સદ્ધર બની શકે, તો અમારી મહિલાઓ માટે આપનો શું સંદેશ રહેશે?
0: એ લોકોને હું એ જ કહીશ કે આપ બધા મેં ખૂબ પોટેન્શિયલ છુપાયેલું છે. અમે જેટલા ડિસ્ટ્રિક્ટ્સમાં પ્રવાસ કર્યું છે, જ્યારે કામ કર્યું છે, જોયું છે, ખૂબ સારું એમાં પોટેન્શિયલ છે. એમને જરૂરિયાત છે એક દિશાની, એક ટેકો મળી જાય તો એ ઘણું બધું કરી શકે છે. અને એમના માટે અમારા બધાના રોલ રહેશે. આપ મીડિયા તરફથી આપને મારફત પણ ખૂબ મોટી અમે એમાં સહાય જોઈશે કે આપ મારફત જે છે આ યોજનાઓ લોકો થકી પહોંચે. અને અમે સતત એમના માટે કાર્યરત છીએ કે કઈ રીતે એમને

0: આઈડિયાઝને જે છે, એમના જે વિઝન છે એમને અમે ઉડાન આપીએ કે એમને જે છે અમે એક રિયાલિટી સુધી લઈને જઈએ. તો એ માટે એ છે. અને સખી મંડળે વધારે વધારે આપ સખી મંડળોમાં જોડાઓ, બહેનો સંગઠિત થાય અને એક રેગ્યુલેટેડ અને નિયમિત એક નાણાકીય વ્યવહારમાં એ લોકો સંકળાય અને કઈ રીતે જે છે આ યુઝ કરીને આપણે વધારેમાં આજીવિકાલક્ષી યોજનાઓમાં લઈને, એટલે બધી હું માનું છું કે દરેક મહિલામાં કોઈ ના કોઈ હુનર હોય છે, એમને કઈ રીતે અમે તરાશીને અને માર્કેટ સુધી લઈ જઈએ જેનાથી આખું, કેમ કે અગર એક મહિલાને હાથમાં પૈસા આવે છે તો એ આખા પરિવારનું એમાં ઉત્થાન થાય છે, વિકાસ થાય છે, એ ઘણી બધી સ્ટડીઝ દેખાય છે. તો આપણે એમાં જીએલપીસી કઈ રીતે એમાં એક નિમિત્ત રૂપ, હું કહીશું જીએલપીસી ઓનલી એક નિમિત્ત રૂપ છે અને અમે મોર દેન હેપી છે એ કરવા માટે. સો બહેનો, આપ લોકોમાં જે શક્તિ છુપાયેલી છે એમને આપ પહેચાનો અને સારી સરકારની ખૂબ સારી અમારી જે યોજનાઓ છે એમના આપ લાભ લો. આપને મારફત હું એ જ કહેવા માંગુ છું. થેન્ક યુ.
1: ખૂબ ખૂબ ધન્યવાદ મેમ આપનો. બહુ જ સરળ શબ્દોમાં આપે આ મહિલા સશક્તિકરણનો જે ગુજરાતનો પ્રવાસ છે એનો અમને ચિતાર આપ્યો.
0: થેન્ક યુ.
1: આજે આ ચર્ચા બાદ આપણે ચોક્કસ રીતે આવું કહી શકીએ કે આપણી જે ગ્રામીણ મહિલાઓ છે એ ફક્ત આજે ખેતી કે પશુપાલન પૂરતી સીમિત નથી, પરંતુ ગામડાની આજે મહિલાઓ છે એમના હાથે બનાવેલી ચીજવસ્તુ આજે આખા દેશમાં વેચાય છે અને લખપતિ દીદી હોય કે ડ્રોન દીદી હોય, ગુજરાતનો જે ડંકો છે એ રાષ્ટ્રીય સ્તરે ખરેખર વાગ્યો છે અને એક બહુ ઉદાહરણરૂપ કામગીરી આજે ગુજરાતે કરી છે. અને મને આશા છે કે આજના કાર્યક્રમ બાદ ઘણી બધી મહિલાઓ સખી મંડળમાં જોડાશે અને દેશની આ જે પ્રગતિ છે, આ જે વિકાસ યાત્રા છે એમાં પણ પોતાની ભાગીદારી નોંધાવશે. તો શ્રોતા મિત્રો, 12 વર્ષના આ સુશાસનમાં મહિલાઓ માત્ર લાભાર્થી નથી રહી, પરંતુ દેશની વિકાસની, દેશના આર્થિક વિકાસની કરોડરજ્જુ બની છે. તો આ સાથે જ આ ચર્ચા અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા 12 વર્ષ સુશાસનના શ્રેણી અંતર્ગત નારી શક્તિ આત્મનિર્ભરતાની નવી સફર અંગે વિશેષ ચર્ચા. ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર પ્રશસ્તિ પરીખ અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખુંટ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું
1: નયન પંચોલીએ ગાયેલી તુષાર શુક્લની શબ્દરચનાથી.
2: મારે

0: અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.
1: કાકા, તમને શરમ નથી આવતી એમ રસ્તા પર કચરો ફેંકતા?
2: શરમ લે, એમ શેની શરમ?
1: તમે સવારે ઉઠીને બ્રશ કર્યું, પછી નાઈ ધોઈને તમારા શરીરને સ્વચ્છ કર્યું, આ ધોયેલા નવા કપડા પહેરીને બહાર નીકળ્યા કે નહીં?
2: તે તો નાઈએ એટલે ધોયેલા કપડા પહેરવા જ પડે ને, એમ ગંધાતું થોડું રહેવાય.
1: બસ, તમે તમારા શરીર માટે આટલું ધ્યાન રાખો છો કાકા, તો ધરતી માતાનું થોડું તો ધ્યાન રાખો. એ સ્વચ્છ રહેશે તો તમે સ્વસ્થ રહેશો, એ વાત સમજી લેજો.
2: ભૂલ થઈ ગઈ દીકરી, ભૂલ થઈ ગઈ. આ કચરાની કોથળી મેં ઉપાડી લીધી અને હવેથી હું એને કચરા ટોપલીમાં જ નાખીશ.
3: ભારત સ્વચ્છ તો આપણે સ્વસ્થ. સ્વચ્છ ભારત અભિયાન, એક ડગલું સ્વચ્છતા તરફ.
0: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. મિત્રો, આજના કાર્યક્રમની શરૂઆત કરીશું આશા ભોંસલે અને આર ડી બર્મને ગાયેલા સનમ તેરી કસમ ફિલ્મના ગીતથી. ગીતકાર ગુલશન બાવરા, સંગીતકાર આર ડી બર્મન.

અને હવે સાંભળશો આનંદ બક્ષીએ લખેલું, આર ડી બર્મને સંગીતબદ્ધ કરેલું રાજા રાની ફિલ્મનું ગીત, આશા ભોંસલે, ભૂપેન્દ્રસિંહ અને સાથીઓના સ્વરમાં.

ફિલ્મ છે આપકી કસમ, કલાકારો લતા મંગેશકર અને કિશોર કુમાર, ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર આર ડી બર્મન.

કાર્યક્રમના અંતમાં સાંભળશો આનંદ બક્ષીએ લખેલું, આરડી વર્માને સંગીતબદ્ધ કરેલું જવાની દિવાની ફિલ્મ ગીત, આશા ભોંસલે અને કિશોર કુમારના યુગલ સ્વરોમાં.

0: અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. અત્યારે રાત્રિના 11 થવા આવ્યા છે. પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હીથી રિલે કરીશું.

નમસ્કાર. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. હવે એક નજર આવતીકાલના કાર્યક્રમો પર. આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા આ પ્રમાણે છે. સવારે 6:05 ભક્તિ સંગીત કાર્યક્રમ અર્ચના, સવારે 6:30 અમૃતધારા, જેમાં મારા સપનામાં આવ્યા હરી યોગેન્દ્ર વ્યાસનો ચિંતનાત્મક લઘુ વાર્તાલાપ, 6:35 રામચરિત માનસ ગાન, 6:45 સુર સરિતા, સવારે 7 સદાબહાર ગીતો, 7:30 ગુજરાતી ગીતો માણશો, સવારે 8:30 NCERT પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, સવારે 9 માહિતી અને મનોરંજનનો કાર્યક્રમ સવારે 9:30 ગુજરાતી ગીતો માણશો, સવારે 10:02 હિન્દી જગતમાં પર્યાવરણ સંરક્ષણ, સૈનિકો તથા સામાજિક વિષયો પર મલ્લિકા મુખર્જી અને રજની ધીમાન દ્વારા સ્વરચિત કાવ્યપઠન માણશો, સવારે 10:30 હિન્દી ફિલ્મ સંગીત માણશો, સવારે 10:45 સુગમ સંગીત કલાકાર પ્રિયંકા બાસુ, 11:02 ફિલ્મ સંગીત, 11:30 હિન્દી ગીત ગઝલ માણશો, બપોરે 12:02 મોદી સરકારના 12 પર વિશેષ કાર્યક્રમ પ્રસ્તુત થશે. ભારતમાં માળખાગત વિકાસ પરિચર્ચામાં ભાગ લેશે જયવંત પંડ્યા, યોગેશ પંડ્યા અને હરેશ પંડ્યા. બપોરે 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, પત્રોના અને ઇમેલના ઉત્તર અપાશે. 1:10 સુગમ સંગીત કલાકાર દીપાલી સોમૈયા અને હેતલ રાવલ. બપોરે 1:30 ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી. સાંજની સભામાં 5:10 ગુલમહોર કાર્યક્રમ, 5:45 લોકસંગીત કલાકાર કિરણ પરમાર અને કંચનબેન પટેલ. સાંજે 6:30 યુવા દોસ્તોનો માનીતો કાર્યક્રમ.

યુવવાણી 7:22 મિનિટે ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, રાત્રે 8 વાગે ફિલ્મ સંગીત સુર માધુરી, સાંજે રાત્રે 8:30 મિનિટે ગુજરાતી ગીતો માણશો અને રાત્રે 9:15 મિનિટે સ્પોટલાઇટ કાર્યક્રમ અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. 9:30 મિનિટે આજ કે ફનકાર અને રાત્રે 10 વાગે ગુજરાતી ગીતો. 10:30 મિનિટે હિન્દી ફિલ્મ સંગીત માણશો અને રાત્રે 11

वर्तमान समाचार। अमदावाद शहેરનું આજનું મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.1 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું, જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 29.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.6 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું। રાત્રે 8:30 કલાકે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 52% નોંધાયું। આગાહી છે કે આકાશ અંશતઃ વાદળછાયું રહેશે। મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે। આ હતા સ્થાનિક હવામાન સમાચાર। 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે। અત્યારે રાત્રિના 11:49:15 થઈ છે। અમારી બીજી સભા અહીં સંપન્ન કરીએ છીએ। પ્રથમ સભામાં આવતીકાલે સવારે 5:50 ફરીથી મળીશું। ત્યાં સુધી રજા આપશો, પરંતુ અમારા DTHની ગુજરાતી પ્રસારણ સેવાનો આપ લાભ લઈ શકો છો। નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ।

આકાશવાણીની ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણમાં આપનું સ્વાગત છે. કાર્યક્રમના પ્રારંભે સાંભળીએ લોકગીત પ્રવીણભાઈ સોલંકીના સ્વરમાં.

ಶಾಂತಿ ಕರಣ ಜಗ ಭರಣ ತು ಘಡಣ ಗಣಾಭವ್ ಘಾಟ್ ಆದಿ ನಮ್ಮು ನಾರಾಯಣಿ ಮಾತನೆ ವಿಶ್ವರೂಪಿ ವಿರಾಟ್ ಸಂಬರ್ಗಡನು ರಾಜ್ અને સંભરગઢની અંદર હોરંજાણા ભગવાન એમ કોર કાઢી હોય 50 કરોડ પૃથ્વીને જળાહળ જળાહળ કરી રહ્યા હોય અને આખાય નગરમાં ઢોલ નગારા શરણાયું વાગતા હોય માનવ મેરામણ ઉમટ્યો હોય હૈયે હૈયું દળાતું હોય જાણે સંભરગઢના રાજવી સંભરગઢના રાજકુમાર ગોગાજી ચૌહાણ

અને ગોગાજી ચૌહાણનો રૂડો પ્રસંગ હોય, કુંવરના લગ્ન લીધેલા હોય સંબરગઢની અંદર, અને માનવ મેરામણ હૈયે હૈયું દળાતું હોય, એકબીજા હળી મળી વાતું કરતા હોય, લગ્નને એમ કહેવાય ટાણે આનંદ કરતા હોય, ઢોલ નગારા વાગતા હોય, બેનું દીકરીઓ ઢોલે રમતી હોય, અને ઈ ગોગાજી ચૌહાણ કે ચૌહાણોની ચલણી ચલી ના શકે કોઈ, માથા પડે ધડલડે એહી પટંદર હોય, ઈ ચૌહાણ વંશની વાત કરીએ એટલે બાપ હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ પણ યાદ આવતા હોય. એ ગોગાજી મહારાજ ના રૂડા લગ્ન નું ટાણું અને લગ્ન નું ટાણું ગોગાજી મહારાજ એમ કહેવાય કે જાજેરી જાણ જોરી સંબરગઢ થી એમ કહેવાય ગાડા ઊંટ બળદ હાથી વગેરે લઈ અને પોતાની જાનું ચાલતા ચાલતા ચાલતા એમ ખેડ કરતા કરતા ઝાલાવાડ ની અંદર અને જાનું ઉતરી હોય અને એ ગોગાજી મહારાજ ના લગ્ન ગીતુ ગવાતા હોય, પોઘણા થાય રાજ દરબાર ની અંદર અને પોખણા કરી ગોગાજી મહારાજ જેવા ચોરી ની અંદર આવીને ઉભા હોય, બાપ આસન ના માથે આમ આવીને ઉભા રહી આમ આસન વિરાજમાન કરી અને ત્યાં આગળ ગૌર મહારાજ બ્રહ્મદેવ અગ્નિદેવની સાક્ષીએ મંત્ર ઉચ્ચાર કરતા હોય, મંત્રોના ઉચ્ચાર ભણાતા હોય, ઠકરાણા એમ કહેવાય આમ મંત્ર ઉચ્ચાર થાય કન્યા પધરાવાનો સમય આવે અને રાજકુમારી ધીરા ડગ માંડતા માંડતા માંડતા ચોરીની અંદર આવ્યા હોય અને ચોરીની અંદર આવેલા બેનો દીકરીઓ લગ્નના રૂડા ગીતડા ગાતા હોય અને એ લગ્નના ગીતડા ગાતા ગાતા આમ મંગળ ફેરા ફરવાની ઘડી આવે, સપ્તપદીના ફેરા લેવાતા હોય અને સપ્તપદીના ફેરા ફરી આમ વરમાળા પહેરાવા જાય ને બાપ, અને વરમાળા પહેરાવા જાય આમ વરમાળા પહેરી ન પહેરી કે હોય વૃદ્ધ બાળ કે અંગ જોબન ભર્યો, હોય બળવાન કે અબળવન ગેલો, ગીત મંગળ તણા ગાયને કંઠમાં હોય વર માર ચોળી ચડેલો, હાથ જ્યાં સાંભળે દેશ દ્રોહી તણી, પછી ભાગ્યમાં એ ના લખ્યું સૈવું એવા પંત રાજપૂતના વીર અભૂતને જીવવું તે પછી ત્યાર જેવું. બાપ રાજપૂતનો દીકરો હતો આમ મંગળ ફેરા ફરી રહ્યો હોય અને એમ કહેવાય વરે મારા પહેરાયું હોય મંગળ ફેરા ફરતા હોય, પહેલું મંગળ બીજું ત્રીજું અને આમ ચોથું મંગળ ગવાતું હોય અને ત્યાં તો બાપ ઝાલાવાડના પાદરમાં હળવદના પાદરમાં બુંગ્યો ઢોલ ધ્રીજબાંગ રણીબાંગ ધ્રીજબાંગ રણીબાંગ ધ્રીજબાંગ રણીબાંગ આમ ઢોલનો નાદ થાય અને ઢોલનો નાદ થતા થતા એમ કહેવાય જ્યાં ગોગાજી ચૌહાણની ચોરી છે ને બાપ લગ્નની, એ કુટુંબના હગા વાલા ભાયા તું બેઠ્યા હોય, અફળ કહુંબા ગોળાતા હોય કે બડી પીપલ કી જાવ સોબત બડું કી રગડ કસુંબલ ગોઠ મુઠ્ઠી ચણું કી મરગા નેણી નાર દો બેટા ધાવણા, આમ જ્યાં ખરણની અંદર કહુંબા ઘોળાતા હોય એકબીજાના હમ દઈને ધોબા દેતા હોય કહુંબાના, અને ત્યાં તો બુંગિયા ઢોલનો અવાજ એકબીજા રાજપૂતોના કાને પડવા લાગ્યો, કાને પડે એકબીજા રાજપૂતો ત્યાં માંડવામાં બેઠા બેઠા વાતો કરે કે કોણ વારે ચડે, ઢોલ વાગ્યો સાનો વાગ્યો આમ વાતો કરતા હોય ને ત્યાંથી વાત છૂટે અને ફેરા ફરી રહ્યા ચોથું મંગળ ફરતા હોય ને એ ગોગાજી ચૌહાણના કાને એ વાતનો વાત જાય કે ગામના પાદરમાં બુંગિયો ઢોલ વાગ્યો અને બુંગિયો ઢોલ વાગ્યા પછી તો બાપ કે તારે કે તેજ મેં ચંદ છુપે નહીં સૂર છુપે નહીં બાદલ છાયો રાડ પડે રજબૂત છુપે નહીં દાતા છુપે નહીં મંગની આયો ચંજન નારીકો નેન છુપે નહીં પ્રીત છુપે નહીં પૂંડ દીકાયો કે કવિ ગંગ કહે સુન સાઈ અકબર કે કર્મ છુપે નહીં ભભૂત લગાય, એમ રાજપૂત નો દીકરો હતો બાપ બેન લક્ષ્મણ છાના ના રે હુરજ જાણે ભગવાન કોર કાઢે કે નમુ યાદી આદિત ને હાથ જોડી પ્રભુ કર્મ ના બંધનો નાક તોડી, રવિ બાબતથી તું જે શીશ નમાવું કૃપા દ્રષ્ટિથી જો મુજ રંક સામું, અહો કેમ હું વર્ણામું વાત તારી રહ્યો માનવી અલ્પ બુદ્ધિ છે મારી બધા દેવ ને કરોડ 33 માઈ રવિ તુજથી ઉપરી ગણ દાવે, આમ હુરજ જાણે કોર કાઢે અને હાડ મહિનાના વાદળા મંડાણે હોય ને બાપ છતાંય ગુરજ ભાણ છાના નો રે છુપે છુપાય નહીં, એમ રાજપૂત નો દીકરો બાળ હોય તોય યુવાન હોય તોય અને વૃદ્ધ હોય તોય ગામના પાદરમાં ઢોલ વાગે ને બાપ, તેથી ધર્મની ખાતર કે ધર્મ જાતા ધર્મ જાતા

ધરા પલડતા અને ત્રિયા પળંદા તાવ, ત્રણેય ટાણા મરણના પછી કોણ રાજા કોણ રાવ. અને ધર્મની ખાતર થઈ, બેન દીકરીઓની ખાતર થઈ, ગૌ માતાની ખાતર થઈ અને બુંગીઓ ઢોલ વાગતાના હારે એમ કહેવાય ઘોડાના માથે સવાર થઈ જાય ને એ રાજપૂત. અને બુંગિયા ઢોલનો અવાજ સાંભળી વાત પૂછી કે ઢોલ તાનો વાગ્યો અને કોઈ આવીને કહ્યું બાપ આજ હળવદના પાદર ની અંદર એમ કહેવાય યૌનો ગાયો હરી જતા હોય, ગાયોને લઈને લૂંટેરા જતા હોય અને એની વાર કરવી છે. અને આટલી વાત થાય ને બાપ, પછી તો રાજપૂતનો દીકરો પૂછવાનું ભૂલી જાય ભાન. એની પોતાની જનેજાના ધાવણના એક એક ઘૂંટ યાદ આવતા હોય. અને જેમ કહ્યું ને કે હોય વૃદ્ધ બાળ કે અંગ જોબન ભર્યો, હોય બળવાન કે અબળવાન ગયેલો, ગીત મંગળ તણા ગાયને કંઠમાં હોય વર માર ચોડી ચડેલો, હાક જ્યાં હાંભળે દેશ દ્રોહી તણી ભાગ્યમે એ ના લખ્યું છે. એના કદાચ કિસ્મત મંડાણ નહીં મંડાણ્યા હોય એની ચિંતા નથી, અને છતાંય વર માળા ફેંકી માયરાની અંદર ચોરીની અંદર અને ફળ ભરી પોતાની ઘોડીના માથા સવાર થાય. ભયા તું રોગે કે ગોગાજી રવા દો, ગોગાજી રવા દો, અત્યારે મંગળનું ટાણું છે, આ નોધારીને માયરાની અંદર મૂકી અને આમ જવાય નહીં. છતાંય રાજપૂતનો દીકરો બાપ ઘોડાના માથા સવાર થઈ હાથમાં શમશેર ઉગાડી લે, તલવાર ઉગાડી લે, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ ના નાદ કરતો કરતો એમ કહેવાય જે ગાયોને લૂંટેરા લૂંટીને જે માર્ગે ગયા હતા ને બાપ, એ માર્ગે હાલી નીકળ્યો મારતા ઘોડે. અને મારતા ઘોડે બાગડતા ધમા બાગડતા ધમાપટ ધમાપટ ધમાપટ કરતા કરતા એમ કહેવાય દુશ્મનો હામાં દેખાણ્યા. અને દુશ્મનોને દેખ્યા, ગાયું ન દેખી, ગવોત્રી ન દેખી. અને બાપ ગવોત્રી ને દેખ્યા પછી રાજપૂત નો દીકરો બાપ છાનો ન રહ્યો, પટકાર નાખ્યો ગુભારો. અને પટકાર નાખતા ના હંગાતે દુશ્મનો સાબદા થયા હોય, આ બાજુ દુશ્મનો સાબદા થયા હોય, લૂંટેરાઓ સાબદા થયા હોય. અને રાજપૂત નો દીકરો એક પછી એક, એક પછી એક, એક પછી એક એમ કહેવાય દુશ્મનો ના મતે તલવાર ના ઘા કરવા માંડ્યો, તલવારે તોરણો બંધાવવા લાગ્યા હોય કે ભૂજા બળે ભાન મરવા મેદાન બન્યો, બબરાન ઝુલોક કરી એ દારૂમાં દીવાન પીધો, બે પ્રમાણ કર મેં કુરબાન કુરબાન કરી, ઉતર્યો સુરાન ભર્યો અભિમાન, એ ભૂપત હાથ ભટુકા ભરે કે કડ ડાક હુબાક ધ્રુબાક મચાવત હાક મારે નહીં ધ્રાગ ધરે, ચરડાક ચીરે ચામડી નકતી ત્યાં તો બત્રીસી દાંત છૂટી પડે, ગાંડો બની ગયો હો બાપ. અને ઈ ગોગોજી ગાંડો બની દુશ્મનોને એમ કહેવાય માથા ઉતરવા માંડ્યો, કોઈના હાથ પડ્યા હોય, કોઈના પગ કપાયા હોય, કદાચ કોઈના માથા પડી ગયા હોય. અને ઈ ગાયોને બચાવી દુશ્મનો ભાગવા લાગ્યા. દુશ્મનો ભાગતા ભાગતા આમ દુશ્મનો ભાગ્યા, ગાયોને હંકારીને પાછા આવવા લાગ્યા. ગાયોને લઈને આવી પાછળ આખું ઘામ આવેલું, ઝાલોર ની અંદર, આજે એમ કહેવાય ઝાલાવાડ ની અંદર એક રાજપૂતનો દીકરો પરણવા આવ્યો હોય, ચૌવાણ વસ્તો કુળદીપક પરણવા આવ્યો અને આજે ગાયોની વારે ચડ્યો અને આખું ગામ પાછળ થયું હોય. અને આવતા ગાયોને વારીને આવતો હોય કેવો રૂડો લાગતો હશે બાપ. આમ તલવાર ની અંદર એમ કહેવાય ટપાક ટપાક ટપાક, જ્યાં રુદ્રના ટીપા પડતા હોય ધરતીના માથે, માં વસુંધરા કદાચ ઘડીક ના માત હરખ ખાતી હોય અને એવું રૂપ દેખીને ગોગાજીને આવતા દેખ્યા, બધી ગાયું આવી. પણ એક રોડી રોડ બાઈ, એક વિધુરબાઈ અને વિધુરબાઈ ની એક ગાવડી નો આવેલી, એક વાછડી નો આવેલી, અને વાછડી નો આવી ને, અને એ વખતે બાઈ માલધારી ની દીકરી લાછું એ એટલો જઈને કહ્યું કે રાજપૂત બાપ સવા સેણની તો હું ગાયું પાછી વાળ, પણ આ રોડી રોડ બાઈની આ નાના છોકરાને છાતું પીવા વાળાની ગાયું કોણ પાછી વાળ. અને આટલી વાત કરી કે સવા સેણની ગાયું હું પાછી લાવ, પણ રોડી રોડની ગાય કોણ પાછી લાવો વાછડીયું. અને આ વાત સાંભળીને ગોગોજી પછી ભાન ભૂલી ગયો બાપ, ફરી મારતા ઘોડે પાછો. અને પાછળ જો વાછડીને બચાવવા જાય ને, અને એ વાછડીને જેથી બચાવવા ગયો ગોગાજી ચૌહાણ, પાછળથી યૌવનો ઉભેલા, અને યૌવનો ઉભેલા પાછળથી ગોગાજીના મસ્તકના માથે ઘા કર્યો. અને મસ્તકના માથે જેથી ઘા કર્યો ને

એ પોતાના ધડ માથાથી મસ્તક ઉતરી ગયું. જાણે કોઈ કુંભાર ચાકડો માથાથી એમ કહે પિંડ ઉતારી લે, માટીનો માટીનો પીડ ઉતારી લે ચાકડા માથાથી, એમ ગોગાજી નું મસ્તક ધડ માથાથી ઉતરી ગયું. અને પછી તો ગાંડો બનેલો રાજપોત પોતાના કુળની એક એક વાતું યાદ કરે. સંબરગઢ નો ધણી પોતાના રાજનું ભાન હોય, અને સંબરગઢ ના ધણીએ બાપ નાદાત વાળી નાખ્યો, દુશ્મનો નો યૌનો નો નાદાત વાળ્યો. આમ મોગલો ભાગવા માંડ્યા, ત્રાહીમામ થઈ ગયા. વાછડી લઈને આવું તો ને બાપ, ત્યાં પાછળથી ઘા આવેલો, પોતાનું મસ્તક જુદું થઈ ગયેલું. આજ પણ મસ્તક ઈ રણની અંદર બાપ મોજૂદ પડ્યું છે ગોગાજીનું. અને ત્યાંથી જોડીની અંદર રજ ટપકતી સો સો જોડી સમરા ગણતી આવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. માની આઝાદી ખાતર કામ આવી ગયો હોય એની આંખની અંદર એમ કેવા હરગના પોરા હોય, અને ઈ સબ લઈ ઈ જોડી લઈ અને પોતાના ભાયાતું પોતાના કુટુંબીજનો સગાવાલા ભેળા મળી ઝાલાવાડના હળવદ દરબારમાં આવ્યા. ઠકરાણાને ખબર પડી કે ચોરીની વચ્ચે મૂકી રહ્યા લ્યો રાજપૂત, સ્વર્ગા પરના એમ કહેવાય પોખડા થવા લાગ્યા હોય. રાજપૂતાણીએ પોતે મનમાં વિચાર કર્યો કે મારી જિંદગી અધવચ છે, પણ એ સબને લઈ એ રાજપૂતો એ જોડીને લઈને ધીમા ધીમા ચાલતા ચાલતા પોતાના વતન સંબરગઢ તરફ આવવા માંડ્યા. અને આવતા આવતા રસ્તામાં એમ કહેવાય મહેશભાઈ જ્યાં જ્યાં એ ગોગાજીનું સબ જન બાપ ધરતી માતા પછી મુકાય નહીં, વીર પુરુષ હતા, વીરવર પુરુષ હતા. કે ત્રણ સાગ રાજપૂતની જગમાં ઉંચેરી જાણ, ચુવાણ સોળંકી રાઠોડ એ જગમાં નામ કમાય. આવો બાપ રાજપૂત સમાજ એક એક વાતું કરીને વીરવર પુરુષની અને ગાયોની વારે ચડવા વાળા પુરુષોને બાપ એને હજારો વંદન છે, એને કોટી કોટી પ્રણામ કરવા પડે. અને સબ લઈને જયારે આવતા હતા ને રાત વાહો થાય, કોઈ ઝાડની માથે કોઈ વરગડીના માથે આમ સબ ભરાવી અને રાત વાહો કરે. અને જે સબ હતી જે જોડી હતી ને એ જોડીની અંદર જ્યાં જ્યાં એમ કહેવાય લોહીના ટીપા પડે, ધરતી માત્ર રક્તના ટીપા પડે ને ત્યાં ત્યાં ગોગાજીના મંદિરો બને બાપ. અને એ સબ લઈ પોતાના વતન ચાલતા ચાલતા ચાલતા ધીરે ધીરે કરતા પોતાના વતન સંભરગઢની અંદર આવ્યા. અને સંભરગઢની અંદર આવી બાપ પોતાના દેહનો કુટુંબી ભાઈયા તો એ પોતાના પરિવારે ભેગા મળી અને એમ કહેવાય ચિતા ખડકાવી અગ્નિ દાહ દીધો. અને રાજપૂતાની ભેળી સતી થતી હોય અને એ ગોગાજી ચૌહાણ આજે પણ સંભરગઢની અંદર પૂજાતો હોય. અને એ વખતે લાછલે કહ્યું હતું કે ઘોઘા ઘોઘા ઘોગ સલામ, લાછલભાઈના વીર સલામ, તમે દેખતા અમે આંધળા, તમારી આંખે દીવા બળે અમારી આંખે પિયા વળે, ડાભી બોલાવું જમણી ઓકારો દેજો. અને જમણી બોલાવું ને તો બાપ ડાભી ઓકારી દેજો. હે લાછલના વીરા બાપ, વાટે ઘાટે મારા ધણી બાપ તું રખો પા મારા કરજે. આજે પણ માલધારી સમાજ ઘેર ઘેર ગોગાના બેહણા કરાવી અને સંબરગઢના ગોગાજી ચૌહાણના પૂજાઓ કરતા હોય, એની પ્રાર્થનાઓ કરતા હોય અને ગુજરાતના ગામડે ગામડે ગોગાજી મહારાજનો મહિમા ગવાતો હોય. બાપ આજે સંબરગઢમાં અખંડ પૂજાતી હોય દાદાની જો ગોગા.